नमस्कार। फ्रीक्वेंसी मॉड्यूलेशन बैंड 102.2 मेगाहर्ट्ज़ पर आकाशवाणी नो गोधरा केंद्र छे। आज रविवार तारीख 24 मे 2026, शक संवत 1948 अने ज्येष्ठ दिनांक 3 तेमज विक्रम संवत 2082। શ્રોતા મિત્રો, અત્યારે સવારના 5:58 અને 56 સેકન્ડ્સ થઈ છે। અમારી આજની આ સવારની સભાનો પ્રારંભ કરીએ છીએ મંગલ ધ્વનિથી।

આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું જ છે. એફએમ બેન્ડિક સુબી પૂર્ણાંક વિદેશાંશ મેગાર્ડ્સ પર ભવસાગરના મોતી કાર્યક્રમ પ્રસ્તુત છે. દીપલી સોમૈયાને સાંભળીએ.

આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું જ છે, ભાવસાગરના મોતી કાર્યક્રમમાં સાંભળીએ નરસિંહ મહેતાનું આ પદ.

નરસિંહ મહેતાની આ રચના સાથે જ આજનો આ ભક્તિ સંગીતનો ભવસાગરના મોતી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર સવારના 6:35 થવા જાય છે. થોડી જ વારમાં આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિતમાનસ ગાન અમે રિલે કરીશું.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રામચરિત માનસ કાન કડી 167. આજની પ્રસ્તુતિમાં કલાકાર હતા ભૂપિન્દરસિંહ અને સંગીત નિર્દેશન હતું સતીશ ભાટિયાનું.
1: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.9 મેગાહર્ટઝ પરથી એક વિચાર કાર્યક્રમમાં પ્રેમ. પ્રેમ એક એવો વિષય છે જેનો અનુભવ આપણે ક્યારેક ને ક્યારેક તો કરીએ જ છીએ અને એટલે જ તેને સારી રીતે જાણીએ પણ છીએ. આજ પ્રેમને કબીરદાસે ઢાઈ અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય કહીને જ્ઞાનના સૌથી ઊંચા શિખર પર મૂકી દીધો. પ્રેમ આ બ્રહ્માંડ, આ સંસાર અને આપણને બધાને એકબીજા સાથે જોડવાનું મુખ્ય કામ કરે છે. આપણને એ જ ચીજ સારી લાગે છે કે જેને પ્રત્યે આપણને પ્રેમ હોય. એટલા માટે પ્રેમને જોડાણ માટેનું એક એવું તત્વ માનવામાં આવે છે કે જે દરેક જગ્યાએ હાજર હોય છે, ભલે તે નરી આંખે જોઈ ન શકાય. પ્રેમના કેટલાક પ્રકારના રૂપો હોય છે. પિતા પુત્રનો પ્રેમ, માતા પુત્રનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, મિત્રો મિત્રો વચ્ચેનો પ્રેમ, ગુરુ શિષ્યનો પ્રેમ, ભગવાન સાથેનો પ્રેમ, દેશ પ્રેમ અને પોતાના કામ પ્રત્યેનો પ્રેમ અને પોતાની જાત સાથેનો પ્રેમ એટલે કે સ્વપ્રેમ. આવા કેટલાય પ્રકારના પ્રેમ એક ક્ષણ માટે તમે કલ્પના કરી જુઓ કે પ્રેમના આ તત્વને પૃથ્વી પરથી ગાયબ કરી દેવામાં આવે તો શું થાય. પ્રેમ એ જ ઉડાણવાળી શક્તિ છે. પ્રેમ એક એવી શક્તિ છે જે એકવાર આપણી અંદર આવી ગઈ તો મોટામાં મોટા કામ પણ આસાન લાગવા માંડે. તેમાં આપણામાં રહેલી સુતેલી શક્તિઓ અને અજાણી ક્ષમતાઓને જાગૃત કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રના પ્રસારણ આપ સાંભળી રહ્યા છો FM 102.2 MHz પરથી. હવે પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. તો અત્યારે રૂપરેખા બતૂરત જ 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર, 7 વાગે હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સમાચાર અમે રિલે કરીશું, અને 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર રિલે થશે. સાત:20 ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં જગજીતસિંહ, લતા મંગેશકર, અનુરાધા પોડવાલ અને નરેન્દ્ર ચંચલને આપ સાંભળશો, અને 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે થશે. આઠ વાગે દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત, અને 8:15 અંગ્રેજીમાં સમાચાર, 8:30 હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં ફિલ્મ આંખે સાજન, દિલવાલે સલામી અને શોલા ઉર શબનમ ફિલ્મના ગીત પ્રસારિત કરીશું. 9 વાગે મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ થશે. 10 વાગે આપ સાંભળશો શ્રોતા મિત્રોનો ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ હેલો FM ગોધરા, નિર્માણ અને પ્રસ્તુતિ વિપુલ પુરોહિતની. સાડા 10 વાગે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત હિન્દી ફિલ્મ સંગીત અમે રિલે કરીશું. 10:45 સુગમ સંગીત, અને 11 વાગે આપ સાંભળશો વિસરાતા સુર કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ ગીત, તેમજ 12 વાગે ગુજરાતી લોકસંગીત અને 12:30 વાગે સહિયર કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી રિલે થશે. 1 વાગે વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગીતમાલા, અને 2 વાગે ત્રિવેણી, તેમજ 2:15 હિન્દી ફિલ્મ સંગીત, 2:05

0: ત્રીસ મિનિટે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અને ત્રણ વાગે વિવિધ કાર્યક્રમ તેમજ 3:30 વાગે નાટ્ય તરંગ અને 4 વાગે પિટારા ઉજાલે ઉનકી યાદો કી અને સાંજે 5 વાગે છાયા ગીત આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી એટલે કે વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે થશે. 5:30 વાગે યુવા દોસ્તો માટેના યુવાણી કાર્યક્રમમાં રોશની વરિયાને આપ સાંભળશો, વાત કરશે સફળતાની ચાવી આ વિશે. અને 6 વાગે હિન્દી ફિલ્મ સંગીતના ગુલમોહર કાર્યક્રમમાં ફિલ્મ જો જીતા વોઈ સિકંદર, ડર 1942 એ લવ સ્ટોરી, ક્રિમિનલ, હિના, લિબાસ, લેકિન, મિસ્ટર આશિક અને લમ્હે ફિલ્મના ગીત પ્રસારિત કરીશું. 6:30 વાગે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન આપ સાંભળશો. ત્યારબાદ 7 વાગે હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં ફિલ્મ હમ અને વિશ્વાત્મા ફિલ્મના ગીત પ્રસારિત થશે. 7:10 મિનિટે સાંજે અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર અને 7:20 મિનિટે ગામનો ચોરો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી રિલે થશે. 8:30 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી અને 8 વાગે આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત. 8:45 મિનિટે અમદાવાદથી પ્રસારિત સમાચાર સંધ્યા અને 9 વાગે અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. 9:15 મિનિટથી મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના વિવિધ રંગીય કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું, જેમાં 9:15 મિનિટે આપકે લીએ કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ ગીત, 9:30 વાગે હિન્દી ફિલ્મ સંગીત અને 10 વાગે તેમજ રાત્રે 10:30 વાગે હિન્દી ફિલ્મ સંગીત અમે આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે કરીશું. 11 વાગે દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને 11:05 મિનિટે અંગ્રેજી સમાચાર. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર જ છે.
1: દ્વિપાક્ષિક સંવાદમ કરિષ્યતિ. એતૌ ક્ષેત્રીય વૈશ્વિક શાંતિ સુરક્ષા સંબદ્ધાન વિષયાન સમેત્ય અનેકેષુ ભિન્ન વિષયેષુ ચર્ચાં કરિષ્યતઃ ઇતિ આશાસ્તે. અમેરિકા વિદેશમંત્રી ગતદિને પ્રાતઃ 4-દિવસીય યાત્રા પ્રસંગે ભારતં સંપ્રાપ્તઃ. દ્વિપક્ષીય સંબંધાન સુદૃઢીકર્તું અપિ ચ વાણિજ્ય રક્ષોર્જા સુરક્ષા પ્રાવિધિકી હિંદ પ્રશાંત વ્યૂહ રચનેત્યાદિષુ ક્ષેત્રેષુ સહયોગ વિસ્તારાર્થં તસ્ય એષા ભારત યાત્રા નિતરા મહત્વાધાયિની વર્તતે. ગતવાસરે સહ પ્રધાનમંત્રીણા નરેન્દ્ર મોદીના સહ ભારતામેરિકા વ્યાપક વૈશ્વિક રણનીતિ સંધિં સુદૃઢયિતું ચર્ચાં અકરોત્. પ્રધાનમંત્રી કાર્યાલયસ્ય વિજ્ઞપ્ત્યનુસારી અમેરિકા વિદેશ મંત્રીણા રક્ષા પ્રાવિધિકી વ્યાપાર નિવેશોર્જા સુરક્ષા સંપર્ક શિક્ષા પારસ્પરિક જનસંબંધાદિષુ વિવિધ ક્ષેત્રેષુ દ્વિપક્ષીય સહયોગસ્ય નિરંતર પ્રગતેહ વિષયે પ્રધાનમંત્રી સંસૂચિતઃ. અસ્મિન અવસરે શ્રીમોદી શાંતિ પ્રયાસેભ્યઃ ભારતસ્ય સતત સમર્થનમ પુનરુદીરિતવાન અપિ ચ સંભાષણ કૂટનીતિ માધ્યમેન વિવાદાનામ શાંતિપૂર્ણ સમાધાનાય પુનરેકદા આહ્વાનમ કૃતવાન. વાણિજ્યોદ્યોગમંત્રી પિયુષ ગોયલઃ અદ્યારભ્ય ભારતીય વ્યાપાર નેત્રીણામ એકેન પ્રતિનિધિમંડળેન સહ કનાડાદેશસ્ય 3-દિવસીય યાત્રાયાં ભવિષ્યતિ. વાણિજ્ય મંત્રાલયેન સૂચિતં યત શ્રી ગોયલઃ વ્યાપાર નિવેશ ભારત કનાડા વ્યાપકાર્થિક સહભાગિતા વાર્તાલાપં પ્રવર્તયિતું ઓટાવા ટોરન્ટો નગરયોઃ દ્વિપક્ષીય સમાગમં કરિષ્યતિ. સંસદીય કાર્ય સૂચના પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગુનઃ અવદત યત પ્રશાસનમ 47-2000તમ વર્ષ પર્યંતમ વિકસિતમ ભારતમ ઇતિ સ્વપ્નમ સાકારયિતું પ્રતિબદ્ધમસ્તિ. ચેન્નઈ સ્થિતે ICF ઇતિ સંસ્થાને આયોજિતમ આજીવિકા મેલનં સંબોધયન સહ ઉક્તવાન યત પ્રધાનમંત્રિણઃ નેતૃત્વે દેશઃ આધારભૂત સંરચના વિકાસે વૃત્ત્યવસરાણાં વૃદ્ધૌ વ્યાપાર સુગમતાયાં ચ તીવ્રગત્યા પ્રગતિં કરોતિ. પ્રિયા શ્રોતારઃ, સંસ્કૃત જગતા સંબદ્ધૈઃ વિભિન્નૈઃ ક્રિયાકલાપૈઃ સંવલિતસ્ય સંસ્કૃત સાપ્તાહિકી

0: ये आकाशवाणी दिल्ली का
1: आकाशवाणी अमदावाद वडोदरा नमस्कार प्रादेशिक समाचार करण मकवाणा वांचे छे। मुख्य समाचार। ग्रीन टेक्नोलॉजी नो उपयोग करीने 1147 करोड़ रूपयाना खर्चे राज्यना 20 रस्ताओनू अपग्रेडेशन कराशे। राज्यनी अनेक जिल्ला अने तालुका पंचायतोमां होद्देदारोनी माया। साइबर क्राइमे अंदाजे 632 करोड़ रूपयाना साइबर छेतरपिंडीना केसोमां 13 शख्सनी धरपकड करी। राज्यनी विविध जेलोना 44 कैदीओए धोरण 10 अने 12 बोर्डनी परीक्षामां सफळता मेळवी। અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી। સમાચાર વિગતવાર। ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે। આ પહેલનો ઉદ્દેશ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હરિત બાંધકામ પદ્ધતિનો ઉપયોગ વધારી ટકાઉપણું સુધારવા, બાંધકામ ખર્ચ ઘટાડવા અને હાલની રોડ સામગ્રીના મોટા પાયે પુનઃ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે। આ પ્રોજેક્ટ હેઠળ પાટણ, ગીર સોમનાથ, મહીસાગર, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, મહેસાણા, કચ્છ, ભાવનગર, જામનગર અને નર્મદા સહિતના જિલ્લાના 20 રસ્તાઓને આવરી લેવામાં આવ્યા છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા ચાલી રહી છે, જે અંતર્ગત ગઈકાલે અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે। બીજી તરફ વલસાડની 6 તાલુકા પંચાયતો પૈકી વલસાડ, નાનાપોંઢા, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ છે, જ્યારે ધરમપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારને 13 જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 9 મત મળતા ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો। ગીર સોમનાથની 6 તાલુકા પંચાયતમાંથી વેરાવળ, સુત્રાપાડા, તલાલા, ઉના અને ગીર ગઢડામાં ભાજપના ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ તરીકે, જ્યારે કોડીનાર તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા। બીજી તરફ પાટણ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિત તમામ હોદ્દા પર મહિલા સભ્યોની વરણી કરવામાં આવી છે, તો નવસારી જિલ્લામાં ચીખલી, ગીરકામ, ગણદેવી તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખે ગઈકાલે પદભાર સંભાળ્યો હતો। સાયબર ક્રાઇમ દ્વારા 631.86 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરવામાં આવી। સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન મ્યુલ બેંક એકાઉન્ટ, શેલ કંપનીઓ અને મલ્ટીસ્ટેટ ઓપરેશન્સ દ્વારા સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। સાયબર ઉત્કૃષ્ટતા કેન્દ્રના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ વધુ માહિતી આપી।
2: ऑपरेशन म्यूल हंट 2.0 के तहत अहमदाबाद, सूरत, बड़ौदा, भरूच और राजकोट इलाकों में से 13 लोगों को गिरफ्त में लिया है। इन 13 लोगों ने पूरे भारत में 982 साइबर क्राइम इनके खिलाफ रजिस्टर्ड है, जो 1930 प्लेटफॉर्म पे है। 200 से ज्यादा FIR भी दाखिल हो चुकी है। इन लोगों ने

0: कुल मिला के 631 करोड़ से ज्यादा की रकम के साइबर धोखाधड़ी में एक्टिव पार्टिसिपेशन किया था।
1: સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીમાં મદદરૂપ થતા વધુ 23 શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. કેટલાક શખ્સો વોટ્સએપ ગ્રુપ બનાવી પોલીસ અને સરકારી તંત્ર ઉપર નજર રાખી તેની માહિતી ખનીજ માફિયાઓને આપતા હતા. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વધુ માહિતી આપી.
2: અમે ઘણા બધા એવા જે લોકો જે પોલીસની અને બીજા ડિપાર્ટમેન્ટની સૂચનાઓ ખનીજ માફિયાઓને આપતા હોય છે એવા લોકો ઉપર

0: વડા પ્રેમસુખ ડેલુએ વધુ માહિતી આપી.
1: અમે ઘણા બધા એવા જે લોકો જે પોલીસની અને બીજા ડિપાર્ટમેન્ટની સૂચનાઓ ખનન માફિયાઓને આપતા હોય છે એવા લોકો ઉપર અત્યારે કાર્યવાહી કરવાની શરૂ કરી છે. વીકમાં અમે લગભગ 40ના આસપાસ એવા લોકો જે અલગ અલગ જગ્યા પર બેસીને આ લોકોને સૂચના આપતા હોય એવા લોકોને પકડીને લાવ્યા હતા. આ લોકોની ટેકનિકલ આધારિત જાંચ કર્યા પછી 23 એવા લોકો જે ગ્રુપ એડમિનને અહીંયા પકડીને લાવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે. અને અત્યારે આ લોકોના મોબાઈલને પણ અમે ચેક કરી રહ્યા છે. આ આધારિત જે લોકો આ ગ્રુપમાં જોડાયેલા છે આ પર પણ પોલીસ દ્વારા અત્યારે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. આ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાં રહેલા કુલ 44 કેદીઓએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી છે, જેમાં ધોરણ 10માં 22 અને ધોરણ 12માં 22 કેદી પાસ થયા છે. જેલ વિભાગ દ્વારા કેદીઓના પરીક્ષાના ફોર્મ ભરવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી અને વિવિધ વિષયોના વર્ગો સુધીની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે ઉત્તીર્ણ થયેલા કેદીઓને અભિનંદન પાઠવતા આ મુજબ પ્રતિક્રિયા આપી.
2: જેને અભ્યાસ છૂટી ગઈ છે એ લોકોને અભ્યાસ કરવા માટે એક મોકો આપીએ છીએ અને દર વર્ષે 10મી અને 12મી કક્ષાના પરીક્ષા યોજવામાં આવી રહી છે અને એમાં કૈદી ભાઈઓ ગુજરાત રાજ્યના તમામ જેલોમાંથી એક્ઝામમાં બેસે છે અને આ વર્ષે પણ એક્ઝામમાં કુલ 44 જેટલા કૈદીઓ ઉત્તીર્ણ થયા છે અને અમે જે ઉત્તીર્ણ થયેલા કૈદી ભાઈઓને એમને સર્ટિફિકેટ આપીએ છીએ, સન્માન કરીએ છીએ.
0: અરવલ્લી જિલ્લામાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ 3875 જેટલા ખેડૂતોની નોંધણી સામે 410 જેટલા ખેડૂતોના ઘઉંનો જથ્થો ખરીદવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં કુલ 1853 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. મેઘરજ તાલુકા ગોડાઉન મેનેજર ST પટેલે આ અંગે વધુ જાણકારી આપી.
3: આપણે ટેકાના ભાવે આ ચાલુ ઘઉંની ખરીદી ચાલુ છે. અંદાજિત રજીસ્ટ્રેશન 705 થયેલા છે અને હાલ પૂરતા મેસેજ 125 જેવા કરેલા છે. અંદાજે ખેડૂતો ખરીદી 70 જેટલા ખેડૂતોની થઈ છે, એમાંથી આપણે ખરીદી 6889 કટ્ટાની કરેલ છે અને હાલ હજુ નવા બારદાન આવેલ નથી, તો આપણે જૂના બારદાનોનો ઉપયોગ કરીને ખરીદી ચાલુ રાખેલ છે અને ટૂંક સમયમાં નવા બારદાન આવી જશે.
0: અમરેલીમાં લાઠી તાલુકાના કેરાડા ગામ નજીક ખાનગી બસ અને કાર સામસામે ટકરાતા કારમાં મુસાફરી કરી રહેલા 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે. ઘટનાની જાણ થતાં લાઠી પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતનું કારણ જાણવા માટે પોલીસે બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે, તેમજ બસમાં સવાર તમામ મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા હતા. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે વધુ માહિતી આપી.
4: और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर 9 लाख के चेंज में रहेगा और मैक्सिमम टेम्परेचर रिलायंस की बात करेंगे पिछले 24 घंटे में तो अहमदाबाद में 43.3 और गांधीनगर में 43 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है और ओवरऑल तो गुजरात की स्टेट की बात करेंगे जहां पर सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है सुरेंद्रनगर.
0: પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે બકરી ઈદ પૂર્વે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે અંગે ચર્ચા કરવામાં આવી. પાટણ ખાતેના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 3 દિવસીય AI અને રોબોટિક્સ વિષય વસ્તુ આધારિત રેસિડેન્શિયલ સમર સાયન્સ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કેમ્પમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ધોરણ 6-10ના કુલ 58 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે આ સાયન્સ કેમ્પમાં યોગ અને રોબોટિક્સના પાયાના સિદ્ધાંતો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. બોટાદ જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમારે

0: વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે નાગરિકો se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વગણતરી કરી શકે છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1147 કરોડના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની માયા. સાયબર ક્રાઇમે અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 શખ્સની ધરપકડ કરી. રાજ્યની વિવિધ જેલોના 44 કેદીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં સાંભળીએ આ વિજ્ઞાપન બાદ ભક્તિ રચના દમયંતી વરડઈ અને સાથીઓના સ્વરમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: हेलो
2: राजेश जी, हूँ पुलिस स्टेशन है थी बोलू छू।
1: फरी थी
2: तमे डिजिटल अरेस्ट मा छो, बीजा रूम मा जाओ। एकला तमारा पार्सल मा थी ड्रग्स मळ्या छे, लांबा जशो।
1: 10 लाख आपी दो, बची जशो।
3: सर आटला क्या थी?
1: एक लिंक मोकली छे, हमना प्रोसेसिंग माटे
2: 2 लाख मोकलो, बाकी ना पची।
3: सर 2 लाख?
4: शू थयो पप्पा?
3: बेटा कही रिया छे के मारा पार्सल मा ड्रग्स मळ्या छे।
2: अरे
3: कापी नाख्यो।
4: पैनिक नहीं करो पप्पा, डिजिटल अरेस्ट जेवु काइंच नथी होतू, आ बधा फ्रॉड छे।
3: फ्रॉड?
4: पुलिस, बैंक, RBI वगैरह ना नाम थी आवनारा साइबर अपराधियों ना फोन के वीडियो कॉल थी सावधान रहो। तेमने कोई पैसा ना मोकलो अने तरत पुलिस मा रिपोर्ट करो। जो तमे समझदारी नहीं बतावो
1: तो पैसा गुमावशो।
5: RBI कहे छे,
6: जानकार बनो, सतर्क रहो।
7: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. આ ભક્તિ રચના સાંભળીએ લતા મંગેશકરના અવાજમાં.

નરેન્દ્ર ચંચલના સ્વરમાં આ ભક્તિ રચના આપે સાંભળી. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. આરાધના કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી એટલે કે એફએમ બેન્ડ 102.2 MHz પરથી હવે અમે રિલે કરીશું આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચારનું સહપ્રસારણ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. ટીસીએસ સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસમાં એસઆઈટીએ મહારાષ્ટ્રની નાસિક અદાલતમાં 15 સુપાનાની ચાર્જશીટ દાખલ કરી. અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરશે. શ્રી રૂબિયો ગઈકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી, વેપાર, રોકાણ અને ઉર્જા સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિ વિશે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક 26 મેના રોજ યોજાશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: ક્વાડ વિદેશ મંત્રીઓ કી બેઠક મંગલવાર કો હોગી. બેઠક મે વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર, ઓસ્ટ્રેલિયા કી વિદેશ મંત્રી પેની વોંગ, જાપાન કી વિદેશ મંત્રી તોશીમિત્સુ મોતેગી ઓર અમેરિકા કી વિદેશ મંત્રી માર્કો રૂબિયો હિસ્સા લેંગે. સ્વતંત્ર ઓર મુક્ત હિન્દ પ્રશાંત ક્ષેત્ર કે લિયે ક્વાડ કી પરિકલ્પના કે અનુરૂપ પ્રાથમિકતા વાલે ક્ષેત્રો મે ક્વાડ સહયોગ કો આગે બઢાને પર વિચાર વિમર્શ કિયા જાયેગા. બેઠક મે ક્વાડ કી વર્તમાન પહેલો કી પ્રગતિ કી સમીક્ષા કી જાયેગી ઓર હિન્દ પ્રશાંત ક્ષેત્ર મે હાલ કે ઘટનાક્રમો તથા આપસી ચિંતા અન્ય અંતરરાષ્ટ્રીય મુદ્દો પર ચર્ચા હોગી. સુપર્ણા સૈકિયા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મેં મુકેશ કુમાર.
0: કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આવતીકાલથી ભારતીય વ્યાપારી નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે કેનેડાની 3 દિવસની મુલાકાતે રવાના થશે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે કે શ્રી ગોયલ વેપાર, રોકાણ અને ભારત કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર ચાલી રહેલ વાટાઘાટોને આગળ વધારવા માટે ઓટાવા અને ટોરન્ટોમાં દ્વિપક્ષીય બેઠકો કરશે. આ કરાર માટેની શરતો અને નિયમો આ વર્ષે માર્ચમાં પ્રધાનમંત્રી માર્ક કાર્નીની ભારત મુલાકાત દરમિયાન નક્કી કરવામાં આવ્યા હતા. વાટાઘાટોનો પ્રથમ તબક્કો માર્ચમાં વર્ચ્યુઅલ યોજાયો હતો અને બીજો તબક્કો 8 મેના રોજ પૂર્ણ થયો હતો. શ્રી ગોયલની મુલાકાત દરમિયાન ઓટાવામાં વાટાઘાટોનો બીજો તબક્કો યોજાશે. કેન્દ્રીય ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ નવી દિલ્હીમાં ધ બોઇંગ કંપનીના વૈશ્વિક લોકનીતિ અને વેપાર રણનીતિના કાર્યકારી ઉપપ્રમુખ જેક સોકી સાથે મુલાકાત કરી હતી. શ્રી ગોયલે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બેઠક દરમિયાન બંને પક્ષોએ ઉડ્ડયન અને એરોસ્પેસ ઉત્પાદન ક્ષેત્રોમાં ભારત અમેરિકા સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે બેઠકમાં જાળવણી, સમારકામ અને કુશળતા, સપ્લાય ચેન, નવીનતા અને વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન અને એન્જિનિયરિંગ કેન્દ્ર તરીકે ભારતની ભૂમિકા વધારવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રાલય હેઠળના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ગઈકાલે નવી દિલ્હીમાં સાકુરા વિજ્ઞાન કાર્યક્રમ 2026માં ભાગ લેનારા વિદ્યાર્થીઓના એક જૂથને લીલી ઝંડી આપી હતી. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારી શાળાઓના 24 યુવકો અને 32 યુવતીઓ સહિત

0: 56 શાળાના વિદ્યાર્થીઓ ભારતના 4 સુપરવાઇઝર આ મહિનાની 30મી તારીખ સુધી જાપાનની મુલાકાતે રહેશે. આ વિદ્યાર્થીઓ આસામ, દાદરાનગર હવેલી, દમણ, દીવ, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા અને પશ્ચિમ બંગાળના છે. મંત્રાલયે જણાવ્યું હતું કે જાપાન એશિયા યુથ એક્સચેન્જ પ્રોગ્રામ સાકુરા સાયન્સ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને દેશના અદ્યતન વિજ્ઞાન અને ટેકનોલોજી ઇકોસિસ્ટમ અને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરાવવા માટે એક અઠવાડિયા માટે જાપાનમાં આમંત્રિત કરવામાં આવે છે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુત્સદ્દા નિયમો પ્રકાશિત કર્યા છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા 21મી જૂન સુધીમાં મુત્સદ્દા નિયમો પર વાંધો અને સૂચનો રજૂ કરી શકે છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: વિકસિત ભારત જીરામજી એક્ટને 20 સાલ પુરાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ 2005 કી જગહ લી હૈ. નયે કાનૂન કે તહેત અબ એક વિત્તીય વર્ષ મેં રોજગાર કી ગારંટી 100 દિનો સે બઢાકર 125 દિન કર દી ગઈ હૈ. મંત્રાલય કે અનુસાર ઇસ કાનૂન કે મસૌદા નિયમ ધારા 33 ઓર અન્ય સંબંધિત પ્રાવધાનો કે તહેત તૈયાર કિયે ગયે હૈ. મંત્રાલય ને બતાયા કે મસૌદા નિયમો કો જનતા સે સુઝાવ ઓર રાય લેને કે લિયે સાર્વજનિક કિયા ગયા હૈ. વીબી જીરામજી એક્ટ 2025 કો ઇસ મહિને કી 11 તારીખ કો અધિસૂચિત કિયા ગયા થા ઓર યહ ઇસ સાલ 1 જુલાઈ સે સભી રાજ્યો ઓર કેન્દ્ર શાસિત પ્રદેશો મેં લાગુ હોગા. અક્ષિત વૈદ્યાન, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ટીસીએસ સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસના સંદર્ભમાં મહારાષ્ટ્રની નાસિક અદાલતે 1500 પાનાની ચાર્જશીટ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે દાખલ કરી છે. તપાસ ટીમના વડા સંદીપ મિટકાએ જણાવ્યું હતું કે ગઈકાલે 4 આરોપીઓ મતિન પટેલ, નિદા ખાન, દાનિશ શેખ અને તૌસીર અત્તાર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમણે ઉમેર્યું કે આગામી થોડા દિવસોમાં કેસમાં 7-8 અન્ય આરોપીઓ સામે વધારાની ચાર્જશીટ દાખલ થવાની શક્યતા છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોંબિવલીમાં 7 મહિલાઓ સહિત કુલ 24 નાઇજીરિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કોની પાલાવા વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસને માહિતી મળી હતી કે કેટલાક વિદેશી નાગરિકો આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. અટકાયત કરાયેલા લોકોમાં 13 પુરૂષો, 7 મહિલાઓ, 3 સગીર છોકરાઓ અને 1 સગીર છોકરીનો સમાવેશ થાય છે. અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી છે. આ નીતિ હેઠળ ગ્રીન કાર્ડ માટે અરજદારોએ તેમના વતનથી અરજી કરવી પડશે. ડેમોક્રેટિક સાંસદોએ આ નિર્ણયને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે તેઓ અમેરિકન સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસના નિર્ણય સામે શક્ય તેટલા પગલાં લેશે અને તેને રદ કરવાની માંગ કરશે. આ નીતિમાંથી કોને મુક્તિ આપવામાં આવશે એ હજુ સ્પષ્ટ કરાયું નથી. એજન્સીએ સંકેત આપ્યો છે કે આ નિયમ આશ્રય શોધનારાઓને લાગુ પડી શકશે નહીં. હજુ સુધી સ્પષ્ટ નથી કે આ મુક્તિ H-1B વિઝા પર કામ કરતા વિદેશી કામદારોને પણ લાગુ પડશે કે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે ઇઝરાયેલ અને આ ક્ષેત્રના અન્ય સહયોગો સાથે વાતચીત કર્યા પછી હોર્મુઝ સમુદ્રધુની ખોલવા સહિત ઈરાન સાથેના સોદા પર મોટાભાગે વાટાઘાટો કરવામાં આવી રહી છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: શ્રી ટ્રમ્પને કહા કે સમજૌતે કે અંતિમ પહેલુઓ ઓર વિવરણો પર ચર્ચા જારી હૈ, શીઘ્ર હી ઇસકી ઘોષણા કી જાયેગી, લેકિન ઉન્હોને સમજૌતે કી સમય સીમા કે બારે મેં કોઈ સ્પષ્ટ જાણકારી નહીં દી. રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહા કે સમજૌતે કે બારે મેં ઇઝરાયલ કે સાથ સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કતર, પાકિસ્તાન, તુર્કીએ, મિસ્ર, જોર્ડન ઓર બહરીન સે બાત કી ગઈ હૈ. ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈને અમરીકીઓ પર વિરોધાભાસી બયાન દેને કા આરોપ લગાયા. અમેરિકા ઓર ઈરાન કે બીચ 8 અપ્રેલ કો યુદ્ધ વિરામ પર સહમતિ બની થી ઓર તબ સે દીર્ઘકાલિક શાંતિ સમજૌતે કે લિયે બાતચીત જારી હૈ. સમાચાર કક્ષ સે ચંદ્રશેખર શર્મા.
0: અને આઈપીએલ ક્રિકેટમાં કેપ્ટન શ્રેયસ અય્યરના અણનમ 101 રનની મદદથી પંજાબ કિંગ્સે ગઈકાલે રાત્રે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું હતું. આઈપીએલ ક્રિકેટમાં આજે 2 મેચ રમાશે. પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ બપોરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે, જ્યારે બીજી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે રમશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
3: આજના મોટાભાગના

0: અખબારોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, બિલ્લી પગે આવતી મોંઘવારી, પેટ્રોલમાં 87, ડીઝલમાં 91 પૈસાનો વધારો. સંદેશ લખે છે, પેટ્રોલ ડીઝલ ફરી મોંઘા થયા, 10 દિવસમાં 3જો ભાવ વધારો. ફૂલછાપનું મુખ્ય શીર્ષક છે, મોંઘવારીનો ડોઝ, પેટ્રોલ ડીઝલ સીએનજીમાં ભાવ વધારો.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વિકસિત ભારત જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. ટીસીએસ સુવિધા સંબંધિત જાતીય સતામણી અને ધર્માંતરણ કેસમાં એસઆઈટીએ મહારાષ્ટ્રની નાસિક અદાલતમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરી. અમેરિકામાં સાંસદો અને ઇમિગ્રેશન અધિકાર કાર્યકરોએ ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ગ્રીન કાર્ડ નીતિની આકરી ટીકા કરી. અને આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: એફએમ બિંડિક સુબે પૂર્ણાંક 2.2 મેગાહર્ટ્ઝ પર 7:55 થઈ છે. સાંભળીએ ફિલ્મ ખાનદાનનું આ ગીત આશા ભોસલે અને મોહમ્મદ રફીના અવાજમાં.

0: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
1: તો પૈસા ગુમાવશો.
5: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमने आज पुलिस स्टेशन है आओ। उभारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન

0: વિડીયો કોલ થી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસ માં રિપોર્ટ કરો.
1: હેલો મમ્મા.
2: હાય.
3: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
4: પંચમહાલ, દાહોદ અને મહીસાગર ની પ્રગતિ નો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. RB કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91-129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્ય ની સફર.
5: સલામી ફિલ્મ નો ગીત કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં.

સલામી ફિલ્મના ગીત કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના અવાજમાં આપે સાંભળ્યું. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. હવે થોડી જ વારમાં આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સવારના બરાબર 10 થયા છે.
1: પ્રસ્તુત છે આપના ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ.
2: હેલો એફએમ ગોધરા,
1: યાંત્રિકી સહયોગ ચંદ્રશેખર મીણા, પ્રસ્તુતિ નિર્માણ વિપુલ પુરોહિત. હેલો એફએમ ગોધરાના પ્રથમ ભાગના પ્રાયોજક આરબી કાર્સ પ્રાઇવેટ લિમિટેડ ગોધરા,
3: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ, નવી મારુતિ સુઝુકી ઈ વિટારા, 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ

0: लेवल टू भारत एनकैप फाइव स्टार सेफ्टी आजेज मुलाकात लो आरबी कार्स नेक्सा गोधरा फोन 75750-91-129 ई विटारा निर्भय भविष्य नी सफर।
1: हेलो एफएम गोधरा।
2: नमस्कार,
1: कौन बोलो छो?
2: हूँ गणेश सोसायटी खंभात थी जिग्नेश खारवा बोलू छू।
1: शू चाले छे तमारे अत्यारे?
2: बस अत्यारे तो वेकेशन नो माहौल छे।
1: अने आप करो छो शू?
2: हूँ अहिया नंग सोन काम करू छू माइक ना।
1: अच्छा अच्छा अच्छा अच्छा,
2: रत्न कलाकार छू।
1: क्या बात है, क्या बात है, रत्न कलाकार छो। तो ये कोई कंपनी में नौकरी करवा माटे जाओ छो के केव रीते?
2: काचो माल लाई ने पछी एने तैयार करवानो होय छे।
1: अच्छा, अने पछी वेचता हो छो?
2: हाँ जी।
1: हाल नी जे परिस्थिति छे अत्यारे विश्व नी, तो तमारो जे बिजनेस छे एना पर कोई असर थवा पामी छे?
2: चोक्कस चोक्कस सर, રેડિયો સાંભળવાનો ખૂબ જ શોખ છે।
1: એટલે એકચ્યુઅલી તમે તમારો જે આજે હીરા ઘસવાનું જે કામ કરતા હો અને એક બાજુ રેડિયો અમારો ચાલુ હોય?
2: ચોક્કસ સર।
1: અને એ માહિતી સાથે મનોરંજન આપે એટલે તમારે જે મસ્તીથી તમારું જે કામ બી થાય અને મજા પણ આવે।
2: હાજી।
1: તમારા સાથી મિત્રોમાં
2: તમારી સાથે ધીરજભાઈ રબારી,
1: હાજી,
2: અને પાલીતાણા છે માધુભાઈ
1: જી,
2: નિયમિત શ્રોતા મિત્રો છે।
1: 90 વર્ષ થયા રેડિયોને?
2: હાજી।
1: તો આજે ઉજવણી છે એ સંદર્ભે રેડિયો સાથેનો તમારો જે સંબંધ છે, રેડિયો સાથેના સંસ્મરણો છે, એના વિશે કઈ પ્રતિક્રિયા આપશો?
2: નાનપણથી જ મારા ઘરમાંથી સવારે 6 વાગ્યાનો રેડિયો ચાલતો હતો, ભક્તિ ગીતના કાર્યક્રમો સાંભળતા અમે, પછી ત્યાર પછી ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સાંભળતા। ત્યારે નાના હતા ત્યારે તો ખૂબ સમજણ નહોતી, પણ જેમ જેમ મોટા થયા પછી બધું ખ્યાલ આવવા માંડ્યો। ગીતમાલા અમીન સાયનજી ને પણ હું સારી રીતના સાંભળેલા છે
1: જી જી,
2: અને ઓળખું છું એમને ખાસ કરીને।
1: અચ્છા અચ્છા અચ્છા અચ્છા,
2: એમનો અવાજ જ રેડિયા પર પડે એટલે ખ્યાલ આવી જાય કે અમીન સાયની
1: છે। અમારા આકાશવાણી પરિવાર, રેડિયો પરિવાર વતી આપની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને આજની પસંદગીનું ગીત આપનું કયું છે?
2: મારી પસંદગીનું ગીત છે ફિલ્મ મેરે હમ સફરનું, કિસી રાહ મેં કિસી મોડ પર, એ ગીત સાંભળ્યું છે
1: જી। તો ચોક્કસ આપને સંભળાવે છે આપની પસંદનું ગીત, સાંભળો।

0: હેલો એફએમ ગોધરા,
1: ભરતસિંહ સોલંકી બોલું છું, ગોધરા થી.
0: અચ્છા ભરતસિંહભાઈ, શું ચાલે છે આજકાલ?
1: બસ એકદમ સરસ મજામાં.
0: ભરતસિંહભાઈ, આકાશવાણી 90મું વર્ષ ઉજવી રહ્યું છે.
1: જી જી.
0: તો જૂના જમાનામાં રેડિયો સાથેનો નાતો અને હાલમાં એફએમનો જમાનો આવ્યો.
1: જી જી.
0: એફએમ આવ્યા પછી રેડિયો સાથેનો જે લોકોનો જે પ્રેમ છે પાછો વધ્યો છે. તો આપનો જે પ્રતિભાવ છે કે જૂના જમાનામાં કોમેન્ટ્રી થી લઈને બધી જે મજા માણતા હતા,
1: ચોક્કસ
0: તો સંસ્મરણો કોઈ વાતો એવી કરશો?
1: ચોક્કસ ચોક્કસ.
0: હા જી
1: વિપુલભાઈ, વાત કરું તો વર્ષો પહેલા એ વખતે આખું ગામ ઇલેક્શનના ન્યૂઝ હોય અથવા તો કોઈ બીજા કઈ સમાચાર હોય તો આખું ગામ ડોળે વળતું હતું અને સમાચાર સાંભળતું હતું.
0: હા જી.
1: મારો અનુભવ છે જયારે સ્કાયલેબ તૂટી પડવાનું હતું, સેટેલાઇટ,
0: જી,
1: તે વખત નો અનુભવ છે કે તે વખતે આખું ગામ ભેગું થઈને આખા ગામે લાડવા કરીને જમ્યા હતા અને તે વખતે આ રેડિયો સાંભળતા હતા કે શું બનવાનું છે. છેવટે જયારે દરિયામાં તૂટી પડ્યું ત્યારે
0: બધાને હાસ થઈ
1: અનુભવ્યો.
0: જી જી.
1: તો આની જે રેડિયોની જે સફર છે, એટલે મતલબ 90 વર્ષ સુધીની જે સફર છે, એમાં એકમાત્ર એવું આ રેડિયો માધ્યમ છે કે જે આ સાંપ્રત સમયમાં પણ ટકી રહ્યું છે. અને એફએમ આવ્યા બાદ રેડિયોનો જે નવી જે જનરેશન છે એમાં પણ નવી જનરેશનનો ક્રેઝ વધ્યો છે અને અત્યારે પણ રેડિયો સાથેનું એટેચમેન્ટ એટલું જ છે કે જે 90 વર્ષ પહેલા હતું.
0: જી જી. હાલની વાત કરું તો એફએમનું જે પ્રસારણ છે સમગ્ર ભારત દેશના તમામ સ્ટેટ્સના જે એફએમ છે એ એફએમ સ્ટેશનો હવે સેટેલાઇટ થ્રુ કનેક્ટ થયા છે કે અમારી મોબાઈલ એપ ઉપર વિશ્વના કોઈ પણ ખૂણામાં આપ ગોધરા એફએમ છે કે વડોદરા એફએમ છે કઈ પણ સાંભળી શકો છો.
1: જી જી બરાબર.
0: એટલે અને બીજું શું છે કે 102.2 જે ફ્રીક્વન્સી છે એમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર, દાહોદ, એમપી બોર્ડર, રાજસ્થાન બોર્ડર છેક સુધી આ પ્રસારણ લોકો માણી રહ્યા છે.
1: બરાબર.
0: કે મોબાઈલ એપનો જે યુગ છે એમાં તો હવે અમેરિકામાં બેઠો બેઠો બી કોઈ ગોધરાનો વ્યક્તિ
1: સાંભળી શકે.
0: જી જી જી.
1: મારો પણ જે અનુભવ છે ને કે મારી કારમાં 102.2 બાય ડિફોલ્ટ સેવ કરેલું જ હોય છે.
0: હાજી.
1: એટલે હું મોટા ભાગે જયારે ડ્રાઈવ કરતો હોય તે વખતે, મારું વતન લુણાવાડા છે ત્યારે, કારણ કે આપણી આ ફ્રીક્વન્સી પકડાય છે.
0: જી.
1: એટલે જ્યાં સુધી કાર ડ્રાઈવિંગનો સવાલ છે ત્યાં સુધી હું સતત આપણી આ 102.2 એફએમ સાંભળતો હોઉં છું. ને ઘણી વખત મારા પોતાના અનુભવો, હું સ્કૂલમાં પ્રિન્સિપાલ છું, તો જે પણ લેટેસ્ટ મેં જે સાંભળ્યું હોય એ હું શાળાના બાળકોને પણ પ્રાર્થના સંમેલનમાં જણાવતો હોઉં છું.
0: અરે વાહ. અને આમે બહુજન હિતાય બહુજન સુખાય અને શિક્ષણ સાથે મનોરંજન પીરસતું આ જે માધ્યમ છે અને આજે પણ આકાશવાણીના સમાચાર કે આકાશવાણી

0: એની જે માહિતી છે
1: જી
0: એની એક ગરિમા આજે પણ એટલી જળવાયેલી છે.
1: ચોક્કસ ચોક્કસ.
0: જી જી. જૂના જમાનાની વાત કરીએ, કોમેન્ટ્રી સિબાકા બિનાકા, એ દિવસોના કોઈ સંસ્મરણો કહેશો?
1: અમે ખાસ કરીને જયારે અમે નાના હતા, હું જે વખતે આઠમા દસમા હતો તે વખતે રિલાયન્સ કપ 87 માં રમાતો હતો.
0: હાજી.
1: તે વખતે ઘણા ઓછા નહીં ઘેર ટીવી હતા, પણ રેડિયો મોટા ભાગે હતા, એટલે રેડિયો સતત. તે વખતે હું દસમા ધોરણમાં હતો.
0: બરાબર.
1: તે વખતે બાકીના સમયગાળામાં પણ જયારે થોડી બ્રેક લઈએ તે વખતે આ રેડિયોમાં કોમેન્ટ્રી આપણે સાંભળતા હતા. તે વખતે રિલાયન્સ કપ એટલે વિશ્વ કપ ઇન્ડિયામાં રમાયો હતો.
0: જી જી.
1: એટલે એના સંસ્મરણો રેડિયો સાથેના છે.
0: હા. અને ત્યાર પછી ટીવીનો જમાનો આવ્યો.
1: જી, ત્યાર પછી ટીવીનો જમાનો આવ્યો.
0: અને ગીતો માટે તો,
1: ગીતો માટે તો જે તે વખતનું આ જે સિબાકા છે ને બધા આપણે હંમેશા સાંભળતા આવે,
0: અમીન સયાનીજીના અવાજને સાંભળવા માટે લોકો બેસે.
1: બિલકુલ બિલકુલ. અને એમાંથી જ મેં એમનું પ્રોત્સાહન લઈને હું પણ અત્યારે જે એન્કરિંગની દુનિયામાં આવ્યો તો અમીન સયાનીની એ સાંભળી સાંભળીને.
0: અરે વાહ વાહ. પૂર છે કે વાવાઝોડા છે કે કઈ પણ છે, જો નાનકડો ટ્રાન્ઝિસ્ટર છે તો તમારે બહુ ઉપયોગી માહિતી તેમાંથી મળી જતી હોય છે.
1: અમારા ગ્રામીણ વિસ્તારમાં પણ મહિલાઓ જયારે બપોરનું જયારે કોઈ કામકાજ કરતા હોય, ઇવન અનાજ સાફ કરતા હોય, ગમે તે ત્યારે પણ આવું એફએમ રેડિયો અથવા રેડિયો સાંભળીને કામની સાથે સાથે મનોરંજન માણતા હોય.
0: જી જી. ખાસ કરીને જે દિવ્યાંગ મિત્રો છે એ તો અમારા એફએમ રેડિયોના અથવા તો રેડિયો માધ્યમથી ખરેખર ખૂબ જ એમાંથી પ્રેરણા મેળવતા હોય છે.
1: મેળવે છે, મેળવે છે. અને ખાસ કરીને સવારે જે ભક્તિ સંગીતનો જે કાર્યક્રમ હોય છે, તો ઘણા ત્યારે ગ્રામીણ વિસ્તારમાં એક આખું અલગ વાતાવરણ બનાવી દેતા હોય છે જેના કારણે.
0: એટલે 21મી સદીમાં પણ આજે પણ રેડિયો એટલો જ કારગર તો છે જ, અને એટલા માટે જ કદાચ આપણા માનનીય વડાપ્રધાન શ્રી મન કી બાત રેડિયો પર કરે છે.
1: બિલકુલ બિલકુલ. એ પણ સાંભળીએ છીએ.
0: સાચી વાત છે. બીજા બધા દેશોમાં પણ તમે જુઓ તો જબરજસ્ત રેડિયોનો યુઝ જ થાય છે.
1: ચાલે છે, બરાબર.
0: હાજી હાજી. 90મા વર્ષે આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને
1: સમગ્ર આકાશવાણી પરિવાર એફએમ 55 ને
0: આજ રીતે અમારો રેડિયો સાંભળતા રહો, અને અમે પણ અમારા જે શ્રોતાઓ છે જે ઉત્સાહથી અમને રિસ્પોન્સ આપતા હોય છે તો ખરેખર ખુશી થતી હોય છે. અને ખાસ કરીને 90મા વર્ષે ફરી એકવાર અમારા શ્રોતા વતી, અમારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1: આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
0: કઈ ફિલ્મનું ગીત આજે સંભળાવીએ?
1: મને મારું ફેવરેટ છે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા
0: કરતી હૈ બસેરા, યે ભારત દેશ હૈ મેરા. સાચી વાત છે. અને આમે આપણા જે મનોજકુમારજી, એને પણ લોકો ભારતના નામથી પણ સંબોધતા હતા ને?
1: જી જી જી, બિલકુલ.
0: તેમણે પણ દેશભક્તિ પર ક્રાંતિ ને અફલાતુન ફિલ્મો પણ આપી છે.
1: જી જી બિલકુલ.
0: જી. તો ભારતસિંહભાઈ, આપને સંભળાવીએ છીએ આપની પસંદનું સુંદર મજાનું આ દેશભક્તિ ગીત.
1: જી જી. થેન્ક યુ.
0: ઓકે. જહા

0: હેલો એફએમ ગોધરા કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરબી કાર્સ પ્રાઇવેટ લિમિટેડ ગોધરા.
1: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા, ઈ નિર્ભય ભવિષ્યની સફર. હેલો એફએમ ગોધરા.
2: હું ગામ જાવીયા અષ્ટગીરી, તાલુકો પાલીતાણા.
1: અચ્છા અચ્છા.
2: જિલ્લો ભાવનગર.
1: હો, ભાવનગર માં અમારો ગોધરા એફએમ સાંભળો છો?
2: જી હા સર.
1: અને શુભ નામ આપનું?
2: માધુભાઈ ચૌહાણ.
1: માધુભાઈ ચૌહાણ, અચ્છા. તો ખાસ કરીને ગોધરા એફએમ ના કયા કાર્યક્રમો તમને ખુબ જ ગમે છે?
2: કાર્યક્રમો તો બધા વીર પાટી ઉપર થી આવે છે, બધા સાંભળીએ છીએ સર.
1: બરાબર બરાબર.
2: આકાશવાણી, ઓલ ઇન્ડિયા રેડિયો ને 90 વર્ષ પૂરા થવા જઈ
1: રહ્યા. હા, આપને ખબર છે એમને.
2: મને ખ્યાલ છે સર.
1: અને કેટલા વર્ષો થી અમારા રેડિયો જોડે જોડાયેલા છો તમે?
2: હું આમ તો 25 વર્ષ થી જોડાયેલો છું સર.
1: અચ્છા અચ્છા અચ્છા, બરાબર.
2: મારી 35-37 વર્ષની ઉંમર છે.
1: પણ
2: મને આમ રેડિયોનો નાનપણથી શોખ છે.
1: હા જી. તો તમારે ત્યાં એફએમ રેડિયો છે કે મોબાઈલ માં સાંભળો છો?
2: હું મોબાઈલ એપ ઉપર સાંભળું છું.
1: મોબાઈલ એપ ઉપર સાંભળો છો, બરાબર છે.
2: કોણ બોલો સર?
1: વિપુલ પુરોહિત.
2: હા હા, વિપુલભાઈ, બરાબર. મારી સાથે છે ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, હિરેનભાઈ સુપેડા, પોપટભાઈ રાવલ, અને બધા રેડિયો મિત્ર છે.
1: અરે વાહ, નાના જોરદાર ગ્રુપ છે તમારું.
2: સાથે મળીને સાંભળી તો આપડે ઓલું ગીત આપી દીજો, જન્મ જન્મ કા સાથ હૈ તુમારા હમારા,
1: અગર ન મિલતે ઇસ જન્મ મેં લેતે જન્મ દોબારા. તો માધુભાઈ, બહુ જ સુંદર મજાનું ગીત છે. તો બધાને યાદ સાથે આપને આપની પસંદનું ગીત સંભળાવીએ છીએ, સાંભળો.
3: જન્મ

0: હેલો એફએમ ગોધરા,
1: હું અજીતસિંહ ભાટી બોલું, ગોધરા થી બોલું.
0: અચ્છા અજીતસિંહ ભાઈ, જે ઓલ ઇન્ડિયા રેડિયો છે 90મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે, તો રેડિયો સંદર્ભે વર્ષો પહેલા રેડિયોનો ક્રેઝ, ત્યાર પછી અત્યારની પરિસ્થિતિ, રેડિયો સાથેનો આપનો લગાવ, આપના પ્રતિભાવ વિશે વાત કરશો.
1: પંચમહાલ જિલ્લામાં રેડિયો મનોરંજનનું એક સાધન શરૂ થયું ત્યાર પછી જે સમગ્ર પંચમહાલમાં એને ખૂબ જ વ્યાપક આવકાર મળે.
0: સમગ્ર ગુજરાતમાં પ્રથમ એફએમ સ્ટેશન આકાશવાણીનું કોઈ હોય તો એ આપણું ગોધરા છે.
1: બિલકુલ વાત સાચી છે.
0: 58 લાખ લોકો રેડિયો એફએમના કવરેજમાં છે,
1: ખાસ ત્યારે પંચમહાલના જૂનો મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લો, એના જે શ્રોતાઓ છે એને તો આ એફએમ રેડિયો એનો જે લાભ છે એ ખૂબ સારો મળે છે. અત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઊંડાણમાં લોકો આ એફએમ રેડિયોના ગીતો પણ સાંભળે છે અને મનોરંજન માણી રહ્યું છે.
0: અને સાથે સાથે ખેતીવાડીના જે અમારા ખાસ કાર્યક્રમો હોય છે,
1: ખેડૂત વર્ગ છે, એને તો રેડિયોનો ખૂબ સારો લાભ મળે છે, કારણ કે એના માધ્યમથી ખેતીવાડીના વિકાસ માટે અને નવા જે સંશોધન થયું છે અને ખેતીમાં વિકાસ થાય એમાં એફએમ રેડિયોનો ખૂબ મોટો ફાળો છે. અને ખાસ કરીને સાથે આરોગ્યલક્ષી બાબતો પણ ડોક્ટરો કે જેટલા વિશેષજ્ઞો એને માહિતી પૂરી પાડે છે, એનાથી આરોગ્યલક્ષી સુવિધાઓની પણ ખૂબ સારી લાભ મળે છે. અને ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના વિસ્તાર સુધી પહોંચે એ વાત પણ રેડિયોના માધ્યમથી છેવાડાના લોકો અને નાગરિકો સુધી પહોંચે છે.
0: જી જી,
1: ખૂબ જ આવકારદાયક અને મહત્વની બાબત છે.
0: જી સર, જૂના જમાનાની આપણે વાત કરીએ, 70-80નો જે દાયકો અને રેડિયો સાથેનું કોનો જે લગાવ, એ કોઈ સંસ્મરણ, એવા કોઈ જૂની કોઈ વાતો યાદ કરવી હોય તો આપને?
1: 79, 80, 81, 82, 85 સુધીના વર્ષોમાં જયારે ક્રિકેટ મેચો રમાતી અને જૂના જમાનાના લોકપ્રિય ગીતો એ આ રેડિયોના માધ્યમથી સમગ્ર દેશમાં અને ગુજરાતમાં લોકો સાંભળતા હતા.
0: જી જી,
1: અને આપણે જોયું કે સામાન્ય નાગરિક પણ એક પોતાના ખભા પર એક નાનો કે મોટો રેડિયો લઈને ફરી અને એ ગૌરવ અનુભવતો હતો કે આ રેડિયો એની પાસે છે. રેડિયોનું એટલું મહત્વ અને લોકોને આનંદનું સાધન હતું કે જેને કારણે લોકો આ એક આનંદ પ્રમોદ માણી શકતા હતા.
0: અત્યારે રેડિયો આપણો વર્લ્ડવાઇડ થઈ ગયો છે, કારણ કે ગોધરા એફએમનું પ્રસારણ વિશ્વના કોઈ પણ ખૂણામાં મોબાઈલ એપથી પણ સાંભળી શકે છે લોકો.
1: વેરી ગુડ. તો એ બહુ મહત્વની બાબત છે કે જયારે આપણા 90ના દાયકામાં ગોધરામાં એફએમ ને આ રેડિયો શરૂઆત થઈ.
0: જી,
1: અને સમગ્ર આખા વિશ્વમાં એનું પ્રસારણ એ વિશ્વના અન્ય દેશો સુધી પહોંચ્યું છે અને લોકો સાંભળે છે, ત્યારે પંચમહાલ કે ગુજરાતનો નાગરિક નોર્વેમાં બેઠો હોય, અમેરિકામાં હોય, કેનેડામાં હોય, એ પણ અહીંની જે વાસ્તવિક સ્થિતિથી વાકેફ થાય છે અને મનોરંજન સાથે જુદી જુદી માહિતીઓ પણ પ્રાપ્ત થાય છે. જુદી જુદી ભાષાઓ આપણા દેશમાં છે, જુદી જુદી સંસ્કૃતિઓ, તે છતાં પણ આપણા ગોધરાનું જે આ એફએમ અને રેડિયો વિભાગ એ સમગ્ર ગુજરાત તો ખરું અને વિશ્વમાં પણ એની જે આ માહિતી અને વિગતો પહોંચાડે છે અને એનો આનંદ જયારે ભારત દેશના નાગરિકો બીજા વિસ્તારોમાં પણ મેળવી રહ્યા છે ત્યારે તો એ મહત્વની અને બહુ અગત્યની બાબત છે.
0: જી, અને આ તો અમારો ફોન ઇન પ્રોગ્રામ છે તો આપની પસંદગીનું કોઈ ગીત પણ આપને સંભળાવીશું, તો આપનું પસંદગીનું ગીત કયું છે, કઈ ફિલ્મનું આપને સંભળાવીએ?
1: કિશોર કુમારનું કોરા કાગજનું ફિલ્મનું ગીત કોરા કાગજ
0: થાય એ મન મેરા. સરસ મજાની વાતો અમારા 90મા વર્ષ નિમિત્તે આપે કરી અને આપને સંભળાવે છે આપની પસંદગીનું કોરા કાગજ ફિલ્મનું ગીત સાંભળો.

0: એફએમ ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
1: હેલો એફએમ ગોધરા.
2: ધાનપુર તાલુકાના ધામલી ગામમાંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
0: દર રવિવારે સવારે 10 કલાકે આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડિંગ સમય
3: દર બુધવારે સવારે 11 કલાકે.
0: અમારો ફોન નંબર નોંધી લેશો
4: 25 27 27.
3: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
4: 252727.
0: અને ગોધરાનો એસટીડી કોડ છે 026720276.

0: દોસ્તો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આપના ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ.
1: હેલો એફએમ ગોધરા,
0: યાંત્રિકી સહયોગ ચંદ્રશેખર મીણા, પ્રસ્તુતિ નિર્માણ વિપુલ પુરોહિત. ગોધરામાં આવી ગઈ છે મારુતિ વિક્ટરીઝ. 28.65 કિલોમીટર નો અદભુત માઇલેજ સાથે ADAS લેવલ 2 ની અદ્યતન ટેકનોલોજી, ગ્લોબલ એનકેપ અને ભારત એનકેપ ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે તમારી અને પરિવારની સુરક્ષાની હવે ડબલ ગેરંટી. નવી સુવિધાઓ, ભવ્ય સ્ટાઇલ અને અદભુત સુરક્ષા વાળી કાર આરબી કાર્સ અરેનાના દરેક શોરૂમ પર ઉપલબ્ધ. મોબાઈલ 9990 43 707.
2: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. એફએમ 102.9 દશાંશ મેગાહર્ટઝ પર અત્યારે સવારના 10:30 થયા છે. સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ.
3: પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
4: શબ્દોમાં મહેકતી યાદો, આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે

0: આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
1: મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 10:30 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં પહેલા આપ સાંભળશો હમ દિલ દે ચુકે સનમ. આ ફિલ્મનું શીર્ષક ગીત કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં, મહેબૂબના શબ્દો ઇસ્માઇલ દરબારની ધૂન.

0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
2: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે જોડાયા છો મિત્રો. આપ અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં આગળ વધીએ. ખામોશી ધ મ્યુઝિકલ, આ ફિલ્મનું ગીત હવે આપના રેડિયો સેટ પર. અલકા યાજ્ઞિક અને હરિહરનનો સ્વર, જતીન લલિતનું સંગીત, મસરૂહ સુલતાનપુરીની શબ્દરચના.

ખામોશી ધ મ્યુઝિકલ આ ફિલ્મના ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા સવારના 10:45 થઈ ચૂકી છે. પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ સુગમ સંગીત. સુગમ સંગીત કાર્યક્રમમાં આજના કલાકાર છે હરજિંદર સિંઘ. સર્વપ્રથમ તેઓ સંભળાવી રહ્યા છે શકિલ બડાયુણીની રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: સુગમ સંગીતનો કાર્યક્રમ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. આજના કલાકાર છે હરજી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

નાનક સાહેબ રચિત શબદ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતના કાર્યક્રમ અંતર્ગત. આજના કલાકાર હતા હરજિંદર સિંઘ. અને આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર શ્રોતા મિત્રો આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. સવારના 11 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 11 કલાકે આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રનું પ્રસારણ કાર્યક્રમ પોસ્ટ બોક્સ નંબર 111. માનનીય પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ પર આધારિત આ કાર્યક્રમ પોસ્ટ બોક્સ નંબર 111. આજના કાર્યક્રમનો વિષય છે પ્રકૃતિનું સંરક્ષણ. કાર્યક્રમ અંતર્ગત ફ્લેમિંગો અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ પર વાત થશે. આજના કાર્યક્રમમાં વાત કરશે શ્રી જયપાલસિંહ, ભારતીય વનસેના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને ગુજરાત રાજ્યના વન વિભાગ પ્રમુખ, તથા શ્રી આયુષ વર્મા, કચ્છ ઇસ્ટ ડિવિઝનના ઉપ વન સંરક્ષક શ્રી, અને તેમની સાથે વાતચીત કરશે આકાશવાણી અમદાવાદના વરિષ્ઠ પ્રસારણકર્મી હેડ ઓફ પ્રોગ્રામ શ્રી હિતેશ માવાણી. તો આવો પ્રતીક્ષા કરીએ અમારા દિલ્હી કેન્દ્રના પ્રસારણની. કાર્યક્રમ પોસ્ટ બોક્સ નંબર 111.

જે અંતર્ગત આપે ફ્લેમિંગો અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પર કેન્દ્રિત વાતચીત સાંભળી. આજના વાર્તાલાપમાં જોડાયેલ હતા શ્રી જયપાલસિંહ અને શ્રી આયુષ વર્મા. સંવાદ કરતા શ્રી હિતેશ માવાણી.

0: वरिष्ठ प्रसारण कर्मी हेड ऑफ प्रोग्राम आकाशवाणी अमदावाद। आ कार्यक्रमनું પ્રસારણ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે।
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષોં કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓં કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી। મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતઝાર, મલિયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ। तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन से संबद्ध प्रादेशिक चैनलों पर। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात।
2: न्यू वर्ष, जी हाँ दोस्तों, आज ये न्यू वर्षे पण अडिखम उभी छे अपनी आकाशवाणी। समय बदलायो, संजोगों बदलाया, परिवर्तननी नवी लहरों उठी, पण आकाशवाणीए हमेशा भारतीय संस्कृति अने परंपरा ने मान आप्यो, तेनू जतन कर्यो। वेदोनी रुचाओ जेटली स्पष्ट छे तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रवाह पण एटलो ज स्पष्ट छे। खड़ खड़ वहता झरणानो नाद जेम मनमोहक होय छे, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે। શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે। આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 12 થવા આવ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આઠમા રાઉન્ડ અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવાંશુ પાંડાએ 31,065 નોંધપાત્ર લીડ મેળવી છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએમના શંભુનાથ કુર્મી બીજા સ્થાને, જ્યારે કોંગ્રેસના અબ્દુલ રઝાક મોલા ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન ચોથા સ્થાને છે. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠનની 79મી બેઠક સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં પૂર્ણ થઈ. આકાશવાણીની 90મી વર્ષગાંઠ ઉજવણીના ભાગરૂપે આકાશવાણી કુર્સિયાંગમાં આજે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચની દહેજ કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી, જોકે આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે. ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ આજથી પેરિસમાં શરૂ થશે. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લેવા હાંકલ કરી છે.

કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ નવી દિલ્હીમાં ધ બોઇંગ કંપનીના વૈશ્વિક લોક નીતિ અને વેપાર રણનીતિના કાર્યકારી ઉપપ્રમુખ જેફી શોકી સાથે મુલાકાત કરી. ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1147 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના 20 રસ્તાઓનું અપગ્રેડેશન કરાશે. સાયબર ક્રાઇમે અંદાજે 632 કરોડ રૂપિયાના સાયબર છેતરપિંડીના કેસોમાં 13 લોકોની ધરપકડ કરી. રાજ્યની વિવિધ જેલોના 44 કેદીઓને ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આજે આઈપીએલમાં પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુંબઈમાં બપોરે 3:30 વાગે રમાશે, જ્યારે બીજી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે સાંજે 7:30 વાગે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. મિત્રો, સમય થયો છે કેટલાક ગુજરાતી ગીતો સાંભળવાનો. સૌપ્રથમ આપને સંભળાવીએ ઉદય મઝમુદારના સ્વરમાં ઉમાશંકર જોશીની આ શબ્દરચના.

મિત્રો, આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આપને હવે સંભળાવીએ સૌમિલ મુનશીના સ્વરમાં ઉમાશંકર જોશીની આ રચના.

મિત્રો, આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતી ગીતો. અત્યારે આપે ઉમાશંકર જોશીની રચના ગાર્ગી વોરાના સ્વરમાં સાંભળી. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ શ્યામલ મુનશીના કંઠે તુષાર શુક્લની આ રચના.

0: મિત્રો, ગુજરાતી ગીતોના કાર્યક્રમની અંતિમ રચના આપે સાંભળી નાનાલાલની સ્વર આપ્યો હતો કીર્તિકુમાર હાથીએ. અને આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય

0: कानन छाया, निर्माण अटल शर्मा। आजे सांभळीए नारी संत मीराबाई नी वाणी, भजनना कलाकार गीता चौहान अने भारती व्यास।
1: नारी संतोनी शब्द साधनामां, नारी संतोनी शब्द यात्रामां आपणे धीरे धीरे आगळ वधता रह्या छे अने त्यारे प्रेमलक्षणा भक्ति परंपरामां श्री कृष्ण भक्त एवा संत कवयित्री મીરાબાઈની વાણી આપણે સાંભળવાના છીએ। ઈસવીસન 1498માં મેળતા રાજસ્થાનના રાજકુંવરી તરીકે કુડકી ગામે જેનો જન્મ થયો, બાળપણથી જ ભગવાન કૃષ્ણને પોતાના પતિ માનેલા, મેવાડના રાજા ભોજરાજ સાથે એના વિવાહ થયા, ઈસવીસન 1521માં વૈધવ્ય પ્રાપ્ત થયું અને પછી સાધુ સંતોની સેવામાં જેમણે જીવન વિતાવ્યું। વૃંદાવન અને દ્વારકામાં નિવાસ કર્યો, ગુજરાતી, રાજસ્થાની, હિન્દી અને વ્રજ ભાષામાં અનેક પદોનું સર્જન એમના દ્વારા થયું છે અને એમ કહેવાય છે કે જન્મો જન્મની પ્રીત લઈને અવતરેલા એવા મીરાબાઈ ઈસવીસન 1547માં દ્વારકાના જગત મંદિરમાં સમાઈ ગયા। માનવ જીવનનું મૂલ્ય પારખી અને આયખું સુધારી લેવાની ચેતવણી આપતા સંત કવિઓ આત્મતત્વની ઓળખાણ કરાવવા માટેનું સૂચન કરતા હોય મીરાબાઈ કહે છે, આત્મા

જ્યાં સુધી પોતાના આત્માની ઓળખ ન થાય ત્યાં સુધી લખ 84ના ફેરામાંથી છૂટી શકાતું નથી. કોયલ અને કાગડાનો રંગ એક જ છે, પણ એની બોલીમાં તફાવત છે. હંસ અને બગલા તો સફેદ જ દેખાય, પણ એનો ખોરાક જુદો છે. એ રીતે સતી નારી અને ગણિકા વચ્ચે એક સમાન લાગતી હોય, પણ એનું શીલ, એનું ચારિત્ર્ય જુદું હોય. સંતોની કૃપાથી જ એનો ભેદ સમજાય

ઘેલી કઈ અને મશ્કરી કરતા હોય, વૈદ હકીમના ઔષધ મૂળિયા, તાંત્રિકોના જંતર મંતર અને દેવી દેવતાઓના દોરા ધાગા, ભૂવા ભારાડીના દાણા જોવડાવાય નકામા થતા હોય એવી સ્થિતિમાં જ્યારે એક વૃંદાવનની ગોપી ભગવાન શ્રી કૃષ્ણની રાહ જોતી હોય અને એ એમ કહેતી હોય, કાનુડાને કોઈએ ભાળેલ રે બેની, દેખેલ રે બેન ગોકુળ ગામડાનો ગારુડી. મીરાબાઈ પોતાની સખીઓને પૂછે છે કે હે સખીઓ, હે ગોપીઓ, કોઈએ ગોકુળ ગામના ગારુડીને જોયો છે? ગોકુળ ગામના મદારીને જોયો છે? એને કોઈ જો બતાવે ને તો મારી અપાર સંપત્તિ હું આપી દઉં, મારા ગળાનો નવલખ હાર પણ આપી દઉં, જેણે પોતાની ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને તોળી લીધો તો, ગોકુળની ગાયોને ઉગારીતી એ જાદુગરના વિરહરૂપી કાળી નાગ મને કરડી ગયો છે. એના ઝેરની મને મીઠી મીઠી લહેરું આવે છે. હું તો એના સ્મરણ અને ભજનથી એ ગોવિંદાના ગુણ ગાતા ગાતા ન્યાલ થઈ ગઈ છું. મીરાબાઈની આ વાણી છે, કાનુડાને કોઈએ વહાળેલ રે બેની, દેખેલ રે બાયું ગોકુળ ગામડાનો ગા.

0: આપ સાંભળી રહ્યા હતા મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબ્દ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આ હતી આકાશવાણી રાજકોટની પ્રસ્તુતિ.
1: ખરેખર આપણા મહાન નારી સંતોની અદ્ભુત વાણીને સાંભળતા સાંભળતા આપણું મન અને હૃદય તૃપ્ત થતું જ નથી. આ શ્રેણીમાં આપણે હજુ ઘણા નારી સંતોના અમૂલ્ય જ્ઞાનનો લાભ લેવાના જ છીએ. આશા છે કે આપને આજનો મણકો ચોક્કસ પસંદ પડ્યો હશે. હવે આજનો વિચાર વિમર્શ. આજે વાતો કરીશું વિવિધ પ્રકારની બચતો વિશે. આમ તો બચત શબ્દનો શાબ્દિક અર્થ જોઈએ તો વ્યક્તિની આવકમાંથી તેના વપરાશ પાછળના ખર્ચને બાદ કર્યા પછી બાકી રહેતી રકમ. આવક વધારે હોય ત્યારે વ્યક્તિ વધુ બચત કરી શકે, પરંતુ ઓછી આવક ધરાવનાર વ્યક્તિ પણ યોગ્ય આયોજન દ્વારા બચત ચોક્કસ કરી શકે. બચતના અનેક પ્રકારો છે. સૌ પ્રથમ તો બચત શબ્દ સાંભળીએ એટલે નાણાકીય બચતનો ખ્યાલ આપણા મનમાં આવે, અને એ સૌથી વધારે જરૂરી પણ છે, કારણ કે તે આપણા રોજિંદા જીવનની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી બાબત છે. સમાન આવક ધરાવનારા બે વ્યક્તિઓની બચત વૃત્તિ પણ અલગ અલગ હોઈ શકે, કારણ કે તે તેના સ્વભાવ, જરૂરિયાતો, જીવનશૈલી, કુટુંબના સભ્યોની સંખ્યા વગેરે પર આધારિત છે. પરંતુ વ્યક્તિએ તેની આવકનો અમુક ટકા હિસ્સો બચત કરવો જ જોઈએ, જેથી કટોકટીના સમયમાં તેને નાણાકીય મુશ્કેલીનો સામનો ન કરવો પડે. બચત કરેલી રકમ અથવા મૂડી તે વિવિધ સ્થળોએ રોકાણ કરી તેનું વળતર પણ મેળવી શકે છે. ભવિષ્યની આર્થિક સુરક્ષા અને જરૂરિયાતો માટે બચત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના માટે વિવિધ સરકારી અને બેન્કિંગ બચત યોજનાઓનો ઉપયોગ કરી શકાય, જેમાં સામાન્ય બચત ખાતું, ફિક્સ્ડ ડિપોઝિટ, પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી અનેક યોજનાઓનો લાભ લઈ બચત કરેલા નાણાંનો યોગ્ય ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત વિવિધ ઇન્સ્યોરન્સ પણ લઈ શકાય, જે સમયાંતરે ઉપયોગી થઈ શકે. આ તો થઈ નાણાકીય બચતની વાત. આ ઉપરાંત આપણે આપણી રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખાસ કરીને અન્ન અને પાણીની પણ બચત કરવી જોઈએ. કુદરતે આપણને આપેલ સ્ત્રોતનો જરૂર પ્રમાણે ઉપયોગ કરી ખાસ કરીને તેનો બગાડ ન થાય તે જોવું જોઈએ. આ ઉપરાંત વીજળી, વિદ્યુતની બચત પણ કરવી જોઈએ. જરૂર ન હોય તો લાઇટ, પંખા, એસી, કોમ્પ્યુટર અથવા ચાર્જિંગ પોઈન્ટને પણ બંધ રાખવા જોઈએ. ઉપરાંત વિવિધ પ્રકારના ઇંધણો, પેટ્રોલ, ડીઝલ, ગેસ વગેરે પણ ખૂબ જ સમજદારીપૂર્વક વાપરવા જોઈએ. આ ઉપરાંત આપણા સૌથી કિંમતી પરિબળ સમય, તેની પણ બચત કરવી જોઈએ. આમ જોઈએ તો આજના ઝડપી યુગમાં દોડધામ કરતા માનવી

પાસે સમય જ નથી તેવી ફરિયાદ ખૂબ સામાન્ય છે. સમયના અભાવે તે ઘણી જરૂરી વસ્તુઓ કરી શકતો નથી, પરિવારને, મિત્રોને અને ઘણીવાર સ્વયંને પણ સમય આપી શકતો નથી અને અંતે તે ઘણો ગુમાવે છે. તો આપણા સૌ પાસે જે એક સરખો સમય, જે દિવસના 24 કલાક છે, તેનું સુંદર આયોજન કરી સમયનો સદુપયોગ પણ જરૂરી કાર્યો માટે કરવો જોઈએ. અને મિત્રો, આ સાથે મને એક વધુ વાત કહેવાનું મન થાય કે આજના સમયમાં સૌથી વધુ જરૂરિયાત છે સદ્ગુણોની અને સંબંધોની બચત કરવાની. પહેલાના સમયમાં જે સદ્ગુણોનું ભાથું નાનપણથી બાંધવામાં આવતું તે જીવનભર સાથે રહેતું, ઉપરાંત સંબંધોનું જતન એ પણ ખૂબ ચોકસાઈથી કરવામાં આવતું. આજના સમયમાં આ બંનેની બચત કરવાનું ખૂબ જ આવશ્યક છે, કારણ કે આજના યાંત્રિક અને દોડધામ ભર્યા જીવનમાં કેટલીકવાર શાંતિથી ભોજન પણ પ્રાપ્ત થતું નથી. તેવા સમયમાં સદ્ગુણો અને સંબંધોની સાચવણ આપણને જીવનના સંઘર્ષો સામે લડવામાં મદદરૂપ થાય છે, ખરું ને મિત્રો? તો આજે આપણે વિવિધ પ્રકારની બચતોની વાતો કરી. આશા છે કે આપને તે ગમી પણ હશે અને ઉપયોગી પણ થશે. હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થતો આવે છે, તો તે પહેલા આપણે સાથે મળીને સાંભળીએ આ સુમધુર રચના.

વાહ મિત્રો, આ સુમધુર રચના સાથે કાર્યક્રમનું સમાપન કરીએ તે પહેલા આપને જણાવું કે આપને આજનો કાર્યક્રમ કેવો લાગ્યો તે વિશે પ્રતિભાવો આપ પત્રો અને ઇમેઇલ દ્વારા પાઠવી શકો છો. પત્રો લખવાનું સરનામું છે કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ સીતારામ પંડિત માર્ગ આકાશવાણી રાજકોટ 360001 અને ઇમેઇલ એડ્રેસ પણ નોંધી લેશો રાજકોટ સહિયર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ RAJKOTSAHIYAR@gmail.com. તો આ સાથે કાર્યક્રમ સંપન્ન કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્કાર.

0: શ્રોતા મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર. આજના કાર્યક્રમમાં આપે નારી સંતોની શબ્દ સાધના વિશે જ્ઞાનની સરવાણી પ્રાપ્ત કરી.
1: સુનહેરે દૌર કે સદાબહાર ગાનો કી મહેફિલ. सोमवार से शनिवार दिन में 2:30 बजे सिर्फ विविध भारती पर. सदाबहार नगमे.

એથ્લેટિક્સની પુરૂષોની 100 મીટર દોડમાં નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે અને કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે નવી દિલ્હીમાં વ્યાપક ચર્ચાઓ કરી, જેમાં ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતીનો પુનરોચ્ચાર અને વેપાર, ઉર્જા, ગતિશીલતા અને પ્રાદેશિક સુરક્ષા સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી. હૈદરાબાદ હાઉસ ખાતે તેમની મુલાકાત બાદ મીડિયાને માહિતી આપતા ડોક્ટર જયશંકરે ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે વહેલામાં વહેલી તકે વેપાર કરાર પૂર્ણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે ઉર્જા વેપારમાં તાજેતરના વિસ્તરણનું સ્વાગત કર્યું અને કહ્યું કે વૈવિધ્યસભર ઉર્જા પુરવઠો ભારતની ઉર્જા સુરક્ષા માટે કેન્દ્ર સ્થાને છે.

0: પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 11મા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવાંશુ પાંડાએ નોંધપાત્ર લીડ મેળવી છે. તેમને અત્યાર સુધીમાં 44,891 મત મળ્યા છે. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સીપીઆઈએમના શંભુનાથ કુર્મી બીજા સ્થાને છે. કોંગ્રેસના અબ્દુલ રઝાક મોલા ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન ચોથા સ્થાને છે. 14 મતદાન મથકો પર મતગણતરી ચાલી રહી છે. ગણતરી 21 તબક્કામાં થશે. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગા, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના પણ આપી છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠને ઇબોલાને કટોકટી જાહેર કરી છે. ઇબોલા એક વાયરલ રોગ છે જેમાં તાવ અને રક્તસ્ત્રાવ થાય છે. હાલમાં તેની સારવાર માટે કોઈ રસી કે સારવાર ઉપલબ્ધ નથી. કોંગોમાં ઇબોલા રોગચાળાથી મૃત્યુઆંક વધીને 204 પર પહોંચ્યો છે. કોંગોના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કુલ 867 શંકાસ્પદ કેસમાંથી અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા છે. કોંગો અને યુગાન્ડા ઉપરાંત અન્ય દેશો પણ ઇબોલા વાયરસથી પ્રભાવિત થવાના જોખમ હેઠળ હોવાની આફ્રિકન યુનિયનના આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી હતી. રેડક્રોસે જણાવ્યું કે કોંગોમાં વાયરસના કારણે 3 સ્વયંસેવકોના મોત થયા છે. કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આજે વહેલી સવારે ગુજરાતના અમદાવાદ ખાતે સન્ડે ઓન સાયકલ અને કોમનવેલ્થ દિવસ નિમિત્તે યુવાઓને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી માંડવીયાએ જણાવ્યું સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે, સાયકલિંગથી ઇંધણની બચત પણ થાય છે.
1: देश को आगे बढ़ाना है, मोदी जी के विकसित भारत के स्वप्न को साकार करना है तो देश के नागरिक को फिट रहना आवश्यक है. जब हम फिट होंगे तो सोसाइटी समाज स्वस्थ रहेंगे और स्वस्थ समाज ही समृद्ध राष्ट्र का निर्माण कर सकता है.
0: આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક લેખ શેર કર્યો છે. આ લેખમાં જણાવ્યું છે કે સિક્કિમમાં ખાંગચીર ઝોંગાના 5 વારસા સ્થળો 2047 સુધીમાં વિકસિત સિક્કિમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કેવી રીતે માર્ગ મોકળો કરી રહ્યા છે. આ લેખ ખાંગ ચેન ઝોંગાને સિક્કિમની ભૂમિ, સ્મૃતિ અને ચેતનાના રક્ષક તરીકે દર્શાવે છે અને તેના સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ઐતિહાસિક મહત્વને પ્રકાશિત કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં વિશ્વ આરોગ્ય સંગઠનની 79મી બેઠકનું સમાપન થયું. આ બેઠકમાં આરોગ્યમાં બહુપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે અનેક ઠરાવો કરવામાં આવ્યા. આ નિર્ણયો મગજના સ્ટ્રોક, ક્ષયરોગ, એન્ટી માઇક્રોબાયલ પ્રતિકાર, કટોકટી દવા, હિમોફિલિયા, ચોકસાઈ દવા અને રેડિયેશન સાથે સંબંધિત છે. વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિયામકે જણાવ્યું હતું કે આ નિર્ણયોને અમલમાં મૂકવા માટે રાજકીય ઇચ્છાશક્તિ અને સતત ભંડોળની જરૂર છે. સરકાર વજન અને માપ તપાસવાની વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ચેકિંગ કેન્દ્રો GATCSની ભૂમિકાનો વ્યાપ વધારશે, જેના માટે 2013ના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે નવા નિયમો હેઠળ આ કેન્દ્રો વજન અને માપની 23 શ્રેણીઓની ચકાસણી કરી શકશે, જેમાં પેટ્રોલ અને ડીઝલ, CNG, LPG, LNG અને હાઇડ્રોજન ડિસ્પેન્સર્સની તપાસનો સમાવેશ થાય છે, જેનો ઉદ્દેશ્ય વેપારને પારદર્શક બનાવવા, સિસ્ટમમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો અને વૈશ્વિક ધોરણો અનુસાર આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રોત્સાહન આપવાનો છે. મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રાજીવ રંજનસિંહ આવતીકાલે મિઝોરમના આઇઝોલમાં એક સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં પૂર્વોત્તર ક્ષેત્રમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ સંબંધિત યોજનાઓ અને કાર્યક્રમોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ઉત્તર ચીનમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 82 લોકો માર્યા ગયા છે અને 2 લાપતા થયા છે. શુક્રવારે વિસ્ફોટ સમયે લગભગ 247 કામદારો ફરજ પર હતા.

0: ચીનના રાજ્ય મીડિયા અનુસાર મોટાભાગના કામદારો ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડથી પ્રભાવિત થયા હતા. ગેસ વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નિર્દેશ આપ્યો છે કે ખાણમાં ઘાયલોની સારવાર અને બચી ગયેલા લોકોને શોધવામાં કોઈ કસર છોડવામાં ન આવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના શાક્સી પ્રાંતમાં ખાણ દુર્ઘટનામાં થયેલી જાનહાની પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ચીનના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમણે ગુમ થયેલા લોકો સલામત અને ઝડપથી પરત ફરે તે માટે પ્રાર્થના કરી છે. ભારતના ગુરિંદરવીર સિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પુરૂષોની 100 મીટર દોડમાં 10.9 સેકન્ડના નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે. ગુરિંદરવીરે પોતાનો જ અગાઉનો 10.17 સેકન્ડનો રેકોર્ડ તોડ્યો. આ સાથે તેમણે કોમનવેલ્થ રમતોત્સવ માટે પણ ક્વોલિફાય કર્યું છે. આ સ્પર્ધામાં અનિમેશ કુજુરે રજત જ્યારે પ્રણવ પ્રમોદે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. બીજી તરફ પુરૂષોની 400 મીટર દોડમાં વિશાલ ટીકે 44.98 સેકન્ડના નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે સુવર્ણચંદ્રક જીત્યો છે. વિશાલ 45 સેકન્ડથી ઓછા સમયમાં દોડ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. જોકે તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ક્વોલિફાઇંગ થવાથી ચૂકી ગયા છે. આજે આઈપીએલમાં 2 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુંબઈમાં 3:30 વાગે રમાશે. બીજી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે 7:30 વાગે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. વિજેતા ટીમો પ્લે ઓફમાં આગળ વધશે. ગઈકાલે ટુર્નામેન્ટમાં પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. પંજાબમાં કપૂરથલા જેલની બેરેકમાં કેદીઓએ ગઈકાલે મોડી રાત્રે તોડફોડ કરી હતી અને જેલના કેટલાક ભાગોને નુકસાન પહોંચાડ્યું હતું. કેદીઓ વચ્ચે પરસ્પર થયેલી અથડામણ બાદ આ ઘટના બની હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, તાત્કાલિક પોલીસ દળ અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન જેલમાં અને તેની તપાસ આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. જલંધર ડિવિઝનના નાયબ મહાનિયામક નવીન સિંગલાએ આકાશવાણી સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિદેશમંત્રીએ ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ સહયોગ પર આધારિત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી હોવાનું જણાવ્યું. પશ્ચિમ બંગાળમાં ફાલ્ટા વિધાનસભા પેટાચૂંટણીની ચાલી રહેલી મતગણતરી ભાજપના ઉમેદવારે સરસાઈ મેળવી. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. ભારતના ગુરિંદરવીર સિંહે ફેડરેશન કપ એથ્લેટિક્સની પુરૂષોની 100 મીટર દોડમાં નવા રાષ્ટ્રીય વિક્રમ સાથે સુવર્ણચંદ્રક જીત્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે અને કોલકાતા નાઇટ રાઇડર્સ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: आकाशवाणी का ये अहमदाबाद, बड़ौदा, राजकोट और भुज केंद्र है. अब प्रस्तुत है फौजी दोस्तों के लिए हमारा विशेष कार्यक्रम जय भारती.

0: કોમનવેલ્થ દિવસ નિમિત્તે યુવાઓને સંબોધતા તેમણે આ વાત કહી. શ્રી માંડવીયાએ જણાવ્યું, સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે, સાયકલિંગથી ઇંધણની બચત પણ થાય છે.
1: હમ ગુજરાતી લોગ રાત જાગ તો લેતે હૈ લેકિન મોર્નિંગ મેં ઉઠને કી આદત ભી અભી લગાની હૈ ક્યોંકિ ફિટ રહેના દેશ કે લિયે ફાયદે મેં હૈ જો હમારે હર્ષભાઈ કે સ્લોગન હૈ ના કાયદે મેં રહેના તો ફાયદે મેં રહેના વૈસે દેશ કો આગે બઢાના હૈ મોદીજી કે વિકસિત ભારત કે સ્વપ્ન કો સાકાર કરના હૈ તો દેશ કે નાગરિક કો ફિટ રહેના આવશ્યક હૈ જો હમ ફિટ હોંગે તો સોસાયટી સમાજ સ્વસ્થ રહેંગે ઓર સ્વસ્થ સમાજ હી સમૃદ્ધ રાષ્ટ્ર કા નિર્માણ કર સકતા હૈ.
0: તેમણે સાયકલિંગના ત્રણ મુખ્ય ફાયદાઓ ગણાવતા કહ્યું કે સાયકલિંગ એ શરીરને તંદુરસ્ત રાખવા માટે દુનિયાની સર્વશ્રેષ્ઠ કસરત છે. સાયકલના ઉપયોગથી પ્રદૂષણની સમસ્યાનું કાયમી નિવારણ થાય છે. આ ઉપરાંત સાયકલનો ઉપયોગ કરવાથી ઇંધણની બચત પણ થાય છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ કહ્યું, ફિટ ઇન્ડિયા અભિયાન એ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ તે આપણા સૌના જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારું જન આંદોલન છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી, અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરાયું. તે અંતર્ગત મોટી દમણ લાઇટ હાઉસ બીચ ખાતે યોજાયેલી સાયકલ રેલીમાં ભાગ લેનારાઓએ ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો. આ અંગે યુવા અને રમતગમત વિભાગના નિયામક અરૂણ ગુપ્તાએ પ્રતિક્રિયા આપી.
2: लाइट हाउस जो बीच है यहाँ से संडे जोन साइकिल का आयोजन किया गया, जिसमें जो है प्रशासन के विभिन्न ऑफिशियल्स, जनप्रतिनिधि, स्टूडेंट्स और आम नागरिकों ने बड़ी संख्या में हिस्सा लिया. और जैसा कि हम जानते हैं, संडे जोन साइकिल जो है भारत के प्रधानमंत्री के मार्गदर्शन

0: एवं दिशा निर्देश में चलाया जा रहा है, जिसका उद्देश्य लोगों में फिटनेस को बढ़ावा देना और पर्यावरण संरक्षण को बढ़ावा देना भी है।
1: પશ્ચિમ કચ્છના દરિયા કિનારે ફરીથી શંકાસ્પદ બિનવારસુ માદક પદાર્થના પેકેટો મળી આવ્યા છે. અમારા પશ્ચિમ કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે બીએસએફને શોધ અભિયાન દરમિયાન ઇબ્રાહીમ બેટ વિસ્તારમાંથી 11 બિનવારસુ પેકેટો મળ્યા છે. એક પેકેટ પર અરેબિયન પ્રોડક્ટ અને અન્ય પેકેટ ઉપર ખાલી પ્રોડક્ટ લખાણ જોવા મળ્યું હતું. બીએસએફ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની કાળાબજારી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર રીતે ઇંધણનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતા એક શખ્સને એસઓજી ટીમે સલાયા ખંભાળિયા રોડ પરથી ઝડપી લીધો છે. તેની પાસેથી 1000 લીટર ડીઝલ મળી આવ્યું હતું. પોલીસે કુલ 2,43,000નો મુદ્દામાલ કબજે કર્યો અને એક કાર્યવાહીમાં ભાણવડ પોસ્ટ વિસ્તારમાંથી 900 લીટર શંકાસ્પદ ઇંધણ સાથે મળી આવ્યું. આ મામલે પણ એક શખ્સની અટકાયત કરી કુલ 1,34,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ખમાપુરા બાંગાપુરાની ઓરસંગ નદીમાં ગેરકાયદે ખનન ઝડપાયું. ખાણ ખનીજ વિભાગે રાત્રિના સમયે ચાલતા ગેરકાયદે ખનન પર દરોડો પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓરસંગ નદીના એડવાટ પાસે માઇનિંગ ઝોનમાં ગેરકાયદે રેતી ખનન વહન કરતા એક જેસીબી, એક એસ્કેવેટર મશીન અને એક ટ્રક સીઝ કરાઈ અને જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે રેતી ખનનમાં 70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. પ્રમુખ તરીકે વાલોડ તાલુકાના બુહારી સીટ પરથી વિજેતા થયેલા ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે સોનગઢ તાલુકાની ગુણસુદા સીટ પરથી વિજેતા થયેલા અશોક ગામીતે ઉમેદવારી નોંધાવી. ભરૂચના દહેજ વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. કંપનીમાં કેમિકલ લાઇનમાં લીકેજ થતા સમારકામ માટે શટડાઉન પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આ સાંજે 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: रुक जाओ रुक जाओ।
1: મિત્રો, હમણાં જ આપ વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ માણી રહ્યા હતા અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
3: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી. ના, પહેલા બચત, પહેલા બુટ્ટી. સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત પણ

0: શું
1: જાય છે કે મારું ઇન્જેક્શન?
2: આરબીઆઈ કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
6: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
6: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
7: પપ્પા, કોલેજની ફીસ વધારે છે.
8: બેટા,
7: યાદ છે બોનસના થોડા પૈસા આપણે બીજા ખાતામાં રાખ્યા હતા?
8: 2 વર્ષથી ખાતામાં કોઈ લેવડ-દેવડ નથી થઈ. કદાચ ઇનઓપરેટિવ થઈ ગયું હશે.
9: તો હવે બેંકમાં જઈને અથવા વિડિયો KYC થી KYC અપડેટ કરાવો. ખાતું થશે એક્ટિવ એકદમ ફ્રી. ચાલ,
7: ક્યાં
9: એડમિશન કરાવવા? ખાતું થયું એક્ટિવ.
7: RBI કહે છે,
10: જાણકાર બનો, સતર્ક રહો.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે

0: અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
1: પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે ફરી એકવાર સાંભળીએ વિવિધ ભરતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

0: આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને

0: આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ

0: થી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે પ્રસ્તુત છે યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય છે સફળતાની ચાવી. પ્રવક્તા છે રોશની વરિયા. કાર્યક્રમમાં સાથે સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતો.

હેલો, નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું રોશની વરિયા. આપ સૌનું સ્વાગત કરું છું આપના ફેવરેટ કાર્યક્રમ યુવાણીમાં. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી. મિત્રો, દર વખતે આપણે સરસ મજાના ટોપિક્સ લેતા જ હોઈએ છીએ યુવાનો માટે. એવી જ રીતે હું લઈને આવી છું આજે સરસ મજાનો ટોપિક, જેના પર આપણે આજે ચર્ચા કરીશું. યુવાનોને લગતા પ્રોગ્રામ જ આપણે કરતા હોઈએ છીએ, તેથી આપણે મોટિવેશન ખાસ કરીને લેતા હોઈએ છીએ. તો સફળ જીવનની ચાવી આજનો આપણો આ ટોપિક રહેશે, એની પર આજે આપણે વાત કરીશું. યુવાનોમાં માનસિક સંતુલન કઈ પ્રકારનું હોય છે અને સફળ જીવનની ચાવી, એની પર આજે આપણે ચર્ચા કરીશું. તો નમસ્કાર ઉપસ્થિત તમામ શ્રોતાગણને મારા નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છે જે એટલો જરૂરી છે જેટલો શ્વાસ લેવા માટે હવા, અને તે છે માનસિક સંતુલન. આ યુગ ઝડપનો છે, દોડતી દુનિયામાં દરેક પાસે કોઈ ને કોઈ લક્ષ્ય છે, સાચી વાત ને? પરંતુ એ લક્ષ્ય સુધી પહોંચવા માટે મન સ્થિર હોવું જોઈએ. સ્થિર મન વગર સૌથી મોટું ટેલેન્ટ, સૌથી ઊંડું જ્ઞાન પણ કામનું નથી, સાચી વાત ને? તો માનસિક સંતુલન શું છે? માનસિક સંતુલન એટલે આપણા વિચારો, ભાવનાઓ અને નિર્ણય લેવાની ક્ષમતા પર કાબુ. તેનો અર્થ એ નથી કે આપણે કદી ગુસ્સે ન થવું કે કદી દુઃખી ન થવું, પરંતુ એ છે કે પરિસ્થિતિ જેવી પણ હોય આપણું મન હંમેશા સ્થિર રહે અને શાંત રહે. જે પોતાના મનને જીતે છે એ દુનિયાને જીતે છે, આવું ભગવદ્ ગીતામાં લખેલું છે. ઉદાહરણ તરીકે, જ્યારે પરીક્ષામાં પ્રશ્નો મુશ્કેલ આવે ત્યારે ગભરાઈ જવાનું નહીં, પણ શાંતિથી વિચારવાનું. જ્યારે સોશિયલ મીડિયા પર કોઈ ટીકા કરે ત્યારે તરત ગુસ્સે થઈને જવાબ આપવાનો નહીં, પણ થોડું રોકાઈને વિચારવું, કાં તો તે જગ્યા છોડી દેવી. આગળ વાત કરીએ તો યુવાનો માટે માનસિક સંતુલન શાના માટે જરૂરી છે. યુવાની એ જીવનનો એવો સમય છે જ્યાં સપના મોટા હોય છે, ઉત્સાહ ઊંચો હોય છે અને પડકારો પણ વધારે હોય છે. પણ આ સમયે સ્પર્ધા વધારે હોય છે, એડમિશન, નોકરી, બિઝનેસ, બધે જ રેસ, સાચી વાત ને? સોશિયલ મીડિયા પર દબાણ, લાઇક્સ, ફોલોઅર્સ, આ બધું તો ચાલતું જ હોય છે. સંબંધોની અસ્થિરતામાં મિત્રતા, પ્રેમ, પરિવારના મતભેદ, આ બધું ઇમોશનલ વસ્તુ પણ હોય છે. જો માનસિક સંતુલન ન હોય તો આત્મવિશ્વાસ તૂટી જાય છે, ખોટા નિર્ણયો લેવાઈ જાય છે, માનસિક સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. આગળ વાત કરીએ તો માનસિક સંતુલન ખોરવાઈ જવાના કેટલા કારણો છે અને આપણે તેને કેવી રીતે દૂર કરી શકીએ છીએ. તો મિત્રો, અતિશય સ્ટ્રેસ જે શેનાથી મળે છે આપણને? અભ્યાસ, કારકિર્દી અને સંબંધ, આ બધું જાળવતા જાળવતા આપણને અતિશય સ્ટ્રેસ થઈ જાય છે. આપણે એક ગોલ નક્કી કરીએ છીએ, જે ગોલ ના પૂરો થાય તો પણ આપણને સ્ટ્રેસ થવા માંડે છે, સાચી વાત? આજુબાજુના નેગેટિવ લોકો, જે હંમેશા તું કરી નથી શકતું એવો સંદેશ આપે છે. ડિજિટલ ડિસ્ટ્રેક્શન, ફાલતુ રીલ્સ, સમય બગાડનાર ગેમ્સ, આ બધું જે આપણે સૌથી વધારે ટાઈમ આની અંદર આપતા હોઈએ છે. મિત્રો, તમે વિચારો, તમે એકવાર મોબાઈલ લઈને બેસો તો આપણે કામની વસ્તુ કરતા પહેલા આપણને નકામી વસ્તુઓ પહેલી યાદ આવી જાય છે. આપણે રીલ્સ એક પછી એક સ્ક્રોલ કરતા જ હોઈએ છીએ, એની અંદર આપણો કેટલો સમય બગડી જાય છે અને આપણા ઇમોશન પણ, ચલો એક રીલ્સ આવી ઇમોશનલ, એક કોમેડી આવી, એક ગુસ્સાવાળી આવી, સાચી વાત? તો આપણી ફિલિંગ્સ ક્યાં બેલેન્સ થઈ રહી છે આ વસ્તુમાં, તમે વિચારજો.

એની અંદર તમારી ફિલિંગ સ્ટેબલ થતી જ નથી અને સમય બગડે છે, ઉપરથી વધારે આપણને નુકસાન જાય છે. સાચી વાત ને? તમારું માનસિક સ્ટેબલ ત્યાં રહેતું જ નથી, સમય બગડે છે, તમે તમારા ગોલ્સ ભૂલી જાઓ છો, તમારો સૌથી કિંમતી સમય બગડે છે અને તમે તમારા ગોલ્સને ના પૂરો કરી શકો તો એની પાછળ આપણને વધારે સ્ટ્રેસ થઈ જાય છે. તેથી આપણે આ વસ્તુઓ ઓછી કરી દેવી જોઈએ, કાં તો જો શક્ય હોય તો છોડી જ દેવી જોઈએ. અતિશય અપેક્ષા, પોતેથી અને બીજાઓ પાસેથી વધારે અપેક્ષા રાખવી. આપણે એક સમયમાં જેટલું કામ કરી શકતા હોય તેનાથી થોડું વધારે એ આપણને એક ગોલ પ્રસ્તુત કરે છે. સાચી વાત ને? અને આપણે એ વસ્તુ પૂરી કરવા માટે આપણે કેટલો બધો સ્ટ્રેસ લઈએ છીએ. તો આપણાથી શક્ય હોય એટલું જ કરવું મિત્રો. એનાથી વધારે અપેક્ષા રાખવી, પૂરું કરવાનો પૂરો પ્રયત્ન કરવો, પણ વધારે સ્ટ્રેસ ના લેવો. અનહેલ્ધી લાઇફસ્ટાઈલ, ઊંઘની અછત, કસરતનો અભાવ, ખોરાકમાં બેદરકારી, આ બધું જ આપણને અતિશય સ્ટ્રેસ અપાવે છે. આગળ વાત કરીએ તો માનસિક સંતુલન મેળવવા માટેના કયા કયા પગલાં આપણે લઈ શકીએ. ધ્યાન અને પ્રાણાયામ. દરરોજ સવારે 15 મિનિટ ધ્યાન મનની ઉથલપાથલ શાંત કરે છે. અનુલોમ વિલોમ, ભ્રમરી જેવા પ્રાણાયામો મગજને ઓક્સિજન આપે છે. સમયનું સંચાલન તમારી દિનચર્યા નક્કી કરો, ક્યારે અભ્યાસ, ક્યારે મનોરંજન અને ક્યારે આરામ. સકારાત્મક લોકોની સાથોસાથ, જેમના શબ્દોમાં આશા હોય, ઉર્જા હોય એવા લોકો સાથે રહો. ડિજિટલ ડિટોક્સ, મતલબ દિવસમાં ઓછામાં ઓછા 1 કલાક માટે મોબાઈલ, ટીવી, લેપટોપથી દૂર રહો. એકલા બેસો, શાંત બેસો. શારીરિક કસરત. કસરત કરવાથી શરીર એન્ડોર્ફિન્સ છોડે છે, જે ખુશીનું હોર્મોન છે. જર્નલિંગ, મતલબ દરરોજ રાત્રે 5 મિનિટ આજે શું સારું થયું, શું શીખ્યા, શું સુધારવું છે તે લખો. પ્રેરણાત્મક વાંચન, સારા પુસ્તકો, વિંગ્સ ઓફ ફાયર, ભગવદ્ગીતા, જીવનચરિત્રો વાંચો. તેનાથી આપણા જીવનમાં ખૂબ જ બદલાવ આવી શકે છે. મિત્રો આગળ વાત કરીએ તો પડકારો આવે ત્યારે માનસિક સંતુલન કેવી રીતે જાળવવું. પરિસ્થિતિ સ્વીકારવી, લડવાનું બંધ કરો, સ્વીકારો કે હા છે, હાલ મુશ્કેલ છે. નાના પગલાં ભરવા, મતલબ મોટો પ્રોબ્લેમ હોય તો નાના નાના ભાગમાં વહેંચો અને એને આસાનીથી સોલ્વ કરો. પ્રતિસાદ પહેલાં વિરામ. કોઈ તમને ગુસ્સે કરે છે તો તેનો તરત જવાબ ના આપો, 10 સેકન્ડ રોકો, ત્યાંથી ખસી જાઓ. એ પરિસ્થિતિ તમારા કાબૂમાં ના હોય તો ત્યાંથી ખસી જાઓ, પણ ગુસ્સો તો ના જ કરો. એનાથી તમને જ નુકસાન છે, સામેવાળાને કોઈ જ નુકસાન નથી. એનાથી સામેવાળું એનું ટાર્ગેટ પૂરું કરી રહ્યું છે કે હા ભાઈ, આ વ્યક્તિને મારે ગુસ્સો અપાવવાનો છે, એનું નુકસાન કરવાનું છે, તો એ મારાથી થઈ ગયું અને એ વ્યક્તિ ખુશ થાય છે. તો તે વસ્તુ આપણા કાબૂમાં ના હોય તો ત્યાંથી આપણે ખસી જવું જોઈએ. અન્યનો દ્રષ્ટિકોણ સમજો, બીજાની જગ્યા પર ઊભા રહીને વિચારવું જોઈએ. મિત્રો પ્રેરણાત્મક કથાઓ વાંચવી અને એને સાંભળવી, મતલબ સ્વામી વિવેકાનંદ યુવાનીમાં તેમણે માનસિક શક્તિથી દુનિયાને પ્રેરણા આપી હતી. એપીજે અબ્દુલ કલામે ઘણી નિષ્ફળતાઓ છતાં શાંત મનથી વિજ્ઞાનમાં નવી સિદ્ધિઓ હાંસિલ કરી હતી. તો યુવા મિત્રો, આજના યુગમાં સફળતા એ ફક્ત ડિગ્રી, પૈસા અથવા ફેમ નથી. સાચી સફળતા એ છે કે મુશ્કેલીના સમયમાં પણ આપણું મન શાંત, સ્થિર અને સંતુલિત રહે. યાદ રાખજો, જેમ દરિયો કેટલી આંધીઓમાંથી પણ પોતાની ઊંડાઈ ગુમાવતો નથી, એમ સાચો યુવાન પરિસ્થિતિમાં પણ પોતાનું માનસિક સંતુલન જાળવી રાખે છે. ચાલો આજથી આપણે નક્કી કરીએ કે આપણે ફક્ત સ્વપ્ન જોનાર યુવાન નહીં, પણ માનસિક રીતે સંતુલિત, જવાબદાર અને પ્રેરણાત્મક યુવાન બનીશું. તો મિત્રો, આશા છે કે તમને આજના આ કાર્યક્રમમાં મજા આવી હશે, મોટિવેશન મળ્યું હશે અને તમને તમારા લાઈફના ગોલ્સ થોડા ક્લિયર દેખાવા માંડ્યા હશે અને તમારે શું કરવું, શું ના કરવું, કઈ લાઇફસ્ટાઈલ સુધારવાની છે, લાઇફસ્ટાઈલમાં શું એડ કરવાનું છે, શું નથી કરવાનું અને ક્યાં રોકાઈ જવાનું છે, એ બધું જ આજે આપણને જાણવા મળ્યું, શીખવા મળ્યું. આવા જ સરસ કાર્યક્રમ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી હું રજા લઉં. આપની રેડિયો દોસ્ત રોશની વરિયા. આવજો.

શ્રોતા મિત્રો, આ હતો આજનો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય હતો સફળતાની ચાવી. પ્રવક્તા હતા રોશની વરિયા. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સાંજના 6 થયા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર. આજના કાર્યક્રમની શરૂઆત કરીએ એસપી બાલા સુબ્રમણ્યમના સ્વરે ગવાયેલ સાજન ફિલ્મના આ ગીતથી, જેને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે, ગીતકાર છે સમીર.

0: પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91-129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
1: પપ્પા, કોલેજની ફીસ વધારે છે.
2: બેટા,
3: યાદ છે બોનસના થોડા પૈસા આપણે બીજા ખાતામાં રાખ્યા હતા?
2: બે વર્ષથી ખાતામાં કોઈ લેવડ-દેવડ નથી થઈ. કદાચ ઇનઓપરેટિવ થઈ ગયું હશે.
4: તો હવે બેંકમાં જઈને અથવા વિડિયો કેવાયસી થી કેવાયસી અપડેટ કરાવો. ખાતું થશે એક્ટિવ એકદમ ફ્રી. ચાલ,
3: ક્યાં
4: એડમિશન કરાવવા? ખાતું થયું એક્ટિવ.
5: આરબીઆઈ કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.

ઇન્દિવરની આ ગીત રચના આપે સાંભળી કુમાર સાનુના સ્વરે ગવાયેલ, જેને સંગીત આપ્યું હતું જતીન લલિતે. ફિલ્મનું નામ હતું મિસ્ટર આશિક.

0: મિત્રો, સમય અત્યારે સાંજના 6:15 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. પ્રસારણ છે FM ગોધરાનું.
1: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી. 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

હમ ફિલ્મનું આ ગીત છે, મોહમ્મદ અઝીઝ અને શોભા જોશીના સ્વરે ગવાયેલ, જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગીતકાર છે આનંદ બક્ષી.

0: મિત્રો, આ અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે પ્રસ્તુત છે આજનો પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
1: જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ નંબર 59, પ્રસારણ તારીખ 24 મે 2026.

0: જૈવિક વિવિધતાના જતનમાં ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડને સાથ આપી રહેલા અમારા હજારો શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: મિત્રો, કુદરતને જો પરંપરાગત રીતે તેના મૂળ સ્વરૂપે ખીલવા દઈએ તો તે આપણને પણ અનેક રીતે મદદરૂપ થાય છે.
0: કુદરતની આ તાકાત અને ગુણો હજારો વર્ષો સુધી એવા ને એવા જળવાઈ રહે છે. એક ખેડૂત પુત્ર, કૃષિ વિભાગના નિવૃત્ત અધિકારી અને સજીવ ખેતીને જ સમર્પિત શ્રી નરેન્દ્રભાઈ મંડીરે આ વાતને સમર્થન આપ્યું છે.
1: દરેક ખેડૂતે શ્રી નરેન્દ્રભાઈની વાત જીવનમાં ઉતારવા જેવી છે. આ ચર્ચા સાંભળો એટલે ખાતરી થશે.
0: હા,
1: મંડી સાહેબ નમસ્તે.
2: નમસ્તે.
0: નમસ્તે.
1: અહીંના તને અને શ્રોતા મિત્રોને પણ આજે ખૂબ આનંદ થાય એવા એક મહેમાન આપણા ગીર ફાઉન્ડેશનના સ્ટુડિયો નિનાદમાં આવ્યા છે. નરેન્દ્રભાઈ મંડીર આમ તો કૃષિ ભવનમાં પશુપાલન ખાતામાં સેવા આપીને નિવૃત્ત થયા, પણ એના કરતા પ્રાકૃતિક ફાર્મ પોતાનું શરૂ કર્યું અને એની સાથે સાથે અત્યારે ઘણા બધા ખેડૂતોને, સેંકડો ખેડૂતોને આ માટેની તાલીમ આપે છે કે આપણા મૂળ બીજ છે કે મૂળ પાકો છે એને કઈ રીતે સાચવવા, પશુપાલનમાં કઈ રીતે આપણી જે જાતો છે, ગીર ગાયો છે કે એ જે બધાનું કઈ રીતે સંવર્ધન કરવું, જતન કરવું એની વાત કરે છે.
0: મંડીર સાહેબ, આમ તો આજે આપને ખાસ એટલા માટે વિનંતી કરી કે 22મી મે જૈવિક વિવિધતા દિવસ છે, ઇન્ટરનેશનલ જૈવિક વિવિધતા, આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ છે. અને જૈવ વિવિધતા અમારો આ જે પ્રોગ્રામ છે એનો હેતુ એ જ છે કે આપણી જે પરંપરા હતી, આપણી જે સંસ્કૃતિ હતી, આપણા જે જૂના ખોરાક હતા, આપણી જૂની પદ્ધતિ હતી, એ બધી ફરી પાછી પુનઃપ્રાપ્ય થાય, એમાં વનસ્પતિ પણ આવે, પ્રાણી, પશુ, પક્ષી, પરંપરા બધું જ આપણે એમાં વણી લીધું છે. તો ખાસ જૈવિક વિવિધતાનું જતન કરવા માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીએ છીએ, પ્રાકૃતિક ખોરાક.

0: અનાજ આપણે ઉગાડીએ છીએ, તો એના વિશે આપ શું કહેશો?
1: બંને મહાનુભાવે બહુ સારી વાત કરી. મારો પોતાનો ટૂંકો પરિચય આપ્યો, પણ હું પોતે એક નાનકડા એવા ગામનો ખેડૂત છું, અને આમાં કોઈ પણ ભણતર કે ગણતર ત્યારે જ તમારું કામ આવે કે પાછા આપણે મૂળ ધરતીના અંશી અને ધરતીમાં પાછા મળીએ, એટલે ધરતી સાથે જેનો નાતો છે એનું જ આ કામ છે. હવે આપે જે ઉલ્લેખ કર્યો કે બાયોડાયવર્સિટી, જૈવ, બાયો એટલે જૈવ, ડાયવર્સિટી એટલે વિવિધતા. ભગવાને ઈશ્વરે હજારો વર્ષથી આર્યન દ્રવિડની સંસ્કૃતિ નહીં, હું તો એમ કહું છું એનાથી કળીકાળથી આપણી જે સંસ્કૃતિ છે એ જંગલોમાં, પથ્થરોમાં, નદીઓમાં, નાળામાં, ઝરણામાં, જ્યાં જ્યાં નજીક નજીક પડે ત્યાં લોકો વસતા અને એની સાથેના એટેચમેન્ટ સહવાસથી આપણે રહ્યા છે. એની સાથે સાથે જે જે સજીવો જીવો, હું તો ત્યાં સુધી કહીશ કે અમીબાથી માંડીને ડાયનોસોર સુધી ની સંસ્કૃતિ, એ બધી જ જૈવ વિવિધતામાં સમાવેશ છે. ભગવાને આ ભારત દેશ એક જ એવો દેશ છે કે જેમાં તમામ જૈવ વિવિધતા વાળા તમામ પ્રકૃતિના અલગ અલગ માપદંડોમાં આપણને સેટ કર્યા છે, અને એમાંથી જ આપણે શીખવું પડે. એટલે આપનો બહુ સરસ શબ્દ છે 22મી તારીખે બાયોડાયવર્સિટી. હવે જેમ સાહેબે વાત કરી હતી પ્રાકૃતિક ખેતી, આપે પણ સંસ્કૃતિની વાત કરી, આપે પરંપરાગતની વાત કરી, તો આપણું જે જીવન, ભારતની જે સંસ્કૃતિ છે, ભારતનો જે આખો એક પૃથ્વીના નકશા ઉપરનું જે પદાર્પણ છે એમાં જ વિવિધતા છે. અને વિવિધતા માત્ર એટલા માટે ટકી છે કે આપણે મૂળને પકડીને હજી બેઠા છીએ, સંસ્કૃતિને પકડીને બેઠા છીએ. અને આજની 21મી સદીમાં હું વજન સાથે કહું કે જો એ પકડ્યું છે તો જ આપણે સચવાયા છીએ. જો આપણે મૂકી દઈશું તો ઠીક છે, આપણને ફેસિલિટી મળશે, પણ આપણું મૂળ તત્વ જો તો આપણી નામના અથવા આપણું જે મૂળ છે કામ એ ભટકી જશે. હવે વાત આપણે પશુપાલનની પણ કરી, ખેતીની પણ કરી, બીજની પણ કરી, તો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો હકીકતે બાયોડાયવર્સિટીમાં, જૈવ વિવિધતામાં તમામ પ્રકારના બીજને, જે દેશી બીજ, હવે તમને એક નવાઈ લાગશે કે અત્યારે શબ્દ વાપરું તો જીનેટિકલ મોડિફાઈડ સીડ, જીએમ સીડ. મારે એના વિશે બહુ ડીપમાં નથી જવું, પણ ત્યાર પછી ફાઉન્ડેશન સીડ, બ્રીડર સીડ, લેબલ સીડ, ટેગ સીડ, સર્ટિફાઈડ સીડ, હેક સીડ અને દેશી બીજ. દેશી બીજ આખા સિરીજના તળિયે છે, પણ આ ઉપરના તમામના જે સારા સારા નામો છે એની કરતા દેશી બીજની તાકાત, વિગર પાવરફુલ છે. તમે કોઈ પણ હાઇબ્રિડ સીડ, બહુ લાંબુ નહીં કરીએ, માનો કે હાઇબ્રિડ સીડ લાવો, તમે એને વાવો તો એમાંથી તમને ઉત્પાદન મળશે, પણ કેટલી વાર મળશે? એક જ વાર. એ બીજ તમારે વાવવું છે તો ફરી તમારું બીજ બીજી વાર એને બજારમાંથી ખરીદવું પડશે. જ્યારે આ બધા સીડની સામે તળિયે જેને આપણે દેશી બીજ છે અને એ જ ખરી રીતે સર્વોપરી છે, એને તમે એક વાર વાવો. હવે માનો કે હું દાખલો દઉં તમને હાઉ દેશી પદ્ધતિનો, કે ભીંડો વાવ્યો તો ભીંડાની અંદર 20-25 છોડ થયા આપણા, દાખલા તરીકે, વધારે નહીં. એ આપણને એમ લાગે કે આ ભીંડાનું સિંગ સારી છે, પર્ણ સારો છે, એનું તમે સિલેક્શન કરી લ્યો નેક્સ્ટ એના બીજ માટે. એ તમારી આંખ છે ને એ જ એ પ્રકૃતિની સાથે સાપેક્ષમાં રહી અને બીજનું એનો સંગ્રહ કરવાની સ્થિતિ બતાવશે. તો એ ભીંડાનું બીજ જે છે એ આવતા વર્ષ માટે આપણું બિયારણ થઈ ગયું. તમારી જાણ માટે કે હજારો વર્ષ, 100 વર્ષ 200 વર્ષ નહીં, હજારો વર્ષ તમે એ દેશી બીજ વાવો તો પણ ભગવાને એ દેશી બીજની તાકાત છે કે એનો વિગર કે તાકાત ઘટતી નથી. એટલે આપણે ભગવાનનો પાર માનીએ કે પ્રકૃતિ બાયોડાયવર્સિટીમાં દેશી બીજ મેઇન છે, એનું જો સંક્રમણ અને સંગ્રહણ અને એ થાય. તમે વિચારો કે હમણાં જ એક પદ્મશ્રી એવોર્ડ મધ્યપ્રદેશની એક આદિવાસી બાઈને આપવામાં આવ્યો, તમે એનું કારણ શું છે? કે એને દેશી બીજનો સંગ્રહ કર્યો. કેટલા બધા દેશી બીજ, એટલે પરંપરાગત, આપણી એક ભારત સરકારની યોજના પણ છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના, એની અંદર જેનો શોર્ટ ફોર્મ PKVY, તો એની અંદર જે માણસ નાનપણથી માંડી

મોટા થાય ત્યાં સુધી દેશી પદ્ધતિથી જે જે કામ કરે છે એના દેશી બીજનું સંવર્ધન કરે છે. ગ્રામ્ય લેવલે એવા ઘણા પોકેટ છે કે જેના ગામડાઓ 18મી સદીમાં, સાંભળજો શબ્દ બોલું, 18મી સદીમાં, આપણે અત્યારે 21મી સદીમાં જીવીએ છીએ, પણ એવા ઘણા ખેડૂતો છે કે જેને ડીએપી યુરિયા કે દવાના ખરીદવાના પૈસા નથી, એટલે દેશી ભાષામાં કહુલે બીજ વાપરે છે. પણ સાહેબ, એ ગામડાઓનું માનો કે એક પોકેટ એરિયા દાખલા તરીકે હું લઉં અને મારા વતનનો દાખલો લઉં, તો વિછિયાની બાજુમાં પાળિયાદ, નાના પાળિયાદ, ગોરૈયા, ભીમડાદ, સમઢિયાળા રાબાનું જેને અસલ ભાદરખટ, ઉરી, માત્રા, રેવાણિયા, છાસિયા, ઢેઢુકી, એ ગામડાઓમાં આજે પણ ગ્રામ્ય લેવલે દેશી બીજનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને ફોર યોર ઇન્ફોર્મેશન, એ દેશી બીજ કેવા, બેને હમણાં કીધું કે એ સ્વાદ ક્યાં ગયો, તો એ સ્વાદ હજી જમીનમાં છે. એનું પ્રમાણ આપું કે માનો કે આણંદપુર ભાડલાનો તમે બાજરો લ્યો, તો રાજુલાનો તમે બાજરો લ્યો, પણ એ બાજરાનું

0: ઢેઢુકી એ ગામડાઓમાં આજે પણ ગ્રામ્ય લેવલે દેશી બીજનો જ ઉપયોગ કરવામાં આવે છે.
1: બિલકુલ બિલકુલ.
0: અને ફોર યોર ઇન્ફોર્મેશન, એ દેશી બીજ કેવા, બેને હમણાં કીધું કે એ સ્વાદ ક્યાં ગયું, તો એ સ્વાદ હજી જમીનમાં છે. એનું પ્રમાણ આપો કે માનો કે આણંદપુર ભાડલાનો તમે બાજરો લ્યો, તો રાજુલાનો તમે બાજરો લ્યો, પણ એ બાજરાનું ઓરિજિન સીડ તમે એ જમીનમાંથી કસ ખેંચીને બહાર આવશે, એટલે એની તાકાત છે ને એની સ્વાદ અને સુગંધ છે. હા, આ બાજરો દેખાવે રંગે રૂપે બહુ સારો ન હોય, પણ સ્વાદ અને સુગંધ વાળો છે. એટલે એટલે જેને દેશી ભાષામાં કહું કે અત્યારના જમાનામાં જેમ હાઇબ્રિડ બ્યુટી પાર્લર નહીં હોય, પણ આંગો બાંગો ને ત્રાહો દૂધી છે, પણ એ દૂધીનું શાક સ્વાદિષ્ટ. તો આ આપણું દેશી બીજ છે.
2: એટલે બહુ સાચી વાત કરી આપે મનીષ સાહેબ. પરંતુ આ દેશી બિયારણો અને શંકર બિયારણ પાકોના ગુણધર્મમાં એટલે એ રીતે કોઈ ફરક ખરો? કારણ કે આપણે એમ ઘણી વખત આમ હસતા હસતા કહીએ કે એક ઘરે દેશી બાજરો અને રોટલો બનતો હોય તો ચોથા ઘર સુધી ખબર પડે હવે તો બંગલા બની ગયા, બધાની દિવાલો પેક છે, પણ પહેલા તો એ સુગંધ આવતી હતી. એવી રીતે દૂધમાં પણ, દૂધ પીતી વખતે તમે દેશી ગાયનું દૂધ પીતા હો કે ભેંસનું દૂધ પીતા હો તો તમને તરત સ્વાદની ખબર પડતી હતી. તો આવો આ જે ફરક છે એના વિશે થોડી વાત કરશો.
0: બાજરાનો રોટલો આપણે બીજા ઘણા બધી વસ્તુઓ છે, ધાન્ય વર્ગ છે, કઠોળ વર્ગ છે, તૈલી વર્ગ છે, એમાં જશું ધીમે ધીમે. પણ માનો કે આપણે બાજરાનો ઉલ્લેખ કર્યો, ગામડાઓની અંદર દેશી બાજરો ઘણી વાર તો તમને કહો એમાં કાંટાળો બાજરો આવતો, ડુંગાની અંદર કાંટા નીકળે, અને એનો જે સ્વાદ છે, અથવા માનો કે રીંગણા હોય તો રીંગણામાં પણ કાંટા હોય, એમાંય પાછો સફેદ કલર હોય, જાંબલી કલર હોય, આ બધા દેશી બીજ છે. તો તમે જે ઉલ્લેખ કર્યો એ જમીનના પોષક તત્વો, ત્યાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી, દેશી ગળત્યું છાણિયું ખાતર વાપરી અને એ બાજરાના બીજને અંદર નાખે અને 60-65 દિવસે બાજરો જમીનની તાકાત સાથે જમીનના પોષક તત્વો ખેંચીને બાજરાનો ડુંડું થાય, માટે બાજરાની અંદર જે કણસલું બેસે અને કણસલાને ઢૂંઢવો મારી અને બીજ બહાર કાઢો, અને બીજને બહાર કાઢીને ઘંટલીના બે પડ વચ્ચે દળો, દેશી માટીની બનાવેલી મોટી તાવડી હોય અને એમાં ઓગમણ કરીને લાકડા ઓરતા ઓરતા તાવડીમાં એ રોટલો શેકાય, તો તમારી જે ભાષા છે એ ચોથા ઘરે સુગંધ આવે. અત્યારે તો માફ કરજો બહેનો, બાજરાનો રોટલો બનાવે પણ ગેસ ઉપર રોટલો બનાવે પણ એના નાક 1.5 ફૂટ હોય ત્યાં પણ એની સુગંધ આવતી નથી. તો આ દેશી બીજોની તાકાત છે. બેને હમણાં બહુ સરસ મને વાત કરી હતી કૃષ્ણ કમોદ ચોખાની. સાહેબ, કૃષ્ણ કમોદ, કૃષ્ણનું નામ જે સાથે છે, કૃષ્ણ કેટલા હજારો વર્ષના આપણા દેવાધિદેવ છે, શિવજી છે, ગણેશ ભગવાન છે, ભગવાનની હારમાળા, રામ ભગવાન, પણ કૃષ્ણ કમોદ, કમોદ એટલે ચોખા, કૃષ્ણ આગળ લાગ્યું, એ હજારો વર્ષ જૂની જાત છે. સાહેબ, એ કૃષ્ણ કમોદનું ઉપરનું પડ તૂટે અને એમાંથી સરસ મજાનો સફેદ ચોખો મળે. હવે એ જો દેશી ખાંડણિયાથી ખાંડીને બહાર કાઢો તો કદાચ એનો ટુકડો થઈ જાય, પણ એને દેશી ગામડાઓમાં સિસ્ટમ હતી કે એને પાણી છટકોરી છટકોરીને એને એક એક મુઠ્ઠી નાખતા જાય અને પાણી છાંટતા જાય. તમે કેટલી મહેનત કરી છે બહેનોએ, અને એમાંથી પોણીઓ કે આખો દાણો કાઢે અને એ એ તમે ભાત બનાવો, સાહેબ એની એરોમાં, સાહેબે જેમ કીધું એ પણ એના ચોથા ઘર સુધી. આવા જૂના આપણા ઘણા બધા ઘઉં, માનો કે હમણાં કાળમુખા ઘઉં, તમે ભાલિયા લ્યો, છાસિયા લ્યો, તમે ભાલિયા ઘઉં એટલે શું તમે માનો છો? વિસ્તાર ભાલિયા ટ્રેક, ભાલિયા ટ્રેકમાં 12 મહિનામાં ચોમાસામાં વરસાદ પડે, ચોમાસાના વરસાદને અંતે ચોમાસાનું પાણી જે તે સ્થિતિમાં લાંબો સમય સુધી ભરાઈ રહે, એ જ્યારે સિઝન પૂરી થાય ચોમાસાને, એટલે શિયાળાની સિઝન શરૂ થાય, એટલે પાણી થોડું સુકાય અને એ સુકાય ત્યારબાદ એમાં ભાલિયા ઘઉં નાખવામાં આવે બિયારણ. એ ભાલિયા ઘઉંની વિશેષતા એ છે કે શિયાળાની અંદર એ જમીનમાં જે ભેજ હોય એ ભેજને ચૂસી અને એ ઘઉં ઉત્પન્ન થાય અને મોટો દાણો થાય. સાહેબ, એનું ચૂરમું લ્યો, એની તમે લાપસી લ્યો, મોઢામાં જાવ પાણી આવે, ભાખરી બનાવો, તો એ ભાલિયા ઘઉં છે. એમ કાળમુખા ઘઉં, અત્યારે મારે પ્રાકૃતિક ખેતીમાં એક મારે ખાસ આપને ઉલ્લેખ કરવો છે કે જેનું નામ છે સોના મોતી. સોના જેવો કલર અને મોતીના દાણા.

0: હવે એ ઘઉંની વેરાયટી આજની નથી, 4000 આ વજન દઈને બોલું છું, 4500 વર્ષ જૂનું બિયારણ છે. મોહનજો દરોની સંસ્કૃતિ વખતે આ બિયારણ વાવવામાં આવતું. કાળક્રમે એ દેશી બિયારણો આપણા લુપ્ત થઈ ગયા. આજની તારીખે મારો એક નાનકડો પ્રયત્ન છે, આવલા રામ ભગવાન સેતુ બાંધતા હતા ને ખિસકોલી નાનકડું કણ ઉપાડીને જતું હતું અને ત્યાં મૂકતું, એમ હું મારો એક નાનકડો પ્રયત્ન છે કે સોના મોતી ઘઉંને જાળવવા. તો અત્યારે ગયા વર્ષે મેં છેલ્લા 5-1 વર્ષથી હું સોનામતી ઉત્પાદન ઓછું છે, પણ ભગવાને એવી વિશેષતા કરેલી કે એ પાક વાવો એટલે 145 દિવસે પાકે, લોંગ ડ્યુરેશન ક્રોપ. અત્યારે કોઈ પણ ઘઉં વાવો તો એને 7 પાણી જોઈ, CRI થી મંડીને રાઇપનિંગ સ્ટેજ સુધીમાં. પણ આ ઘઉં 145 દિવસે પાકે અને તબક્કા વાઇઝ પાકે, એટલે એમાં દૂધિયો દાણો બે, ફૂટ બે, સીડ જર્મિનેશન થાય, એમાં અવસ્થા આ રીતની હોય છે. એ મુજબ પાણી દેવાનું. માત્ર 20 મણનો ઉતારો આવે પણ તમે એ ઘઉંને ખાવ એટલે રૂમાલી રોટી જેવો સ્વાદ આવે. આખા વિશ્વમાં હું વજન દઈને કહું છું, આખા વિશ્વમાં કોઈ પણ એવી ઘઉંની જાત નથી કે જેમાં ફોલિક એસિડ હોય. આ ઘઉંની એક જ એવી જાત છે એમાં 3249 કાઉન્ટના ફોલિક એસિડ છે. ફોલિક એસિડ એક જ એવું છે કે જે બહેનોને જેને થોડી તકલીફ હોય ગાયને, તો એ ફોલિક એસિડ માટે બહુ સારા ઘઉં છે. બીજું, અત્યારે સમય સંજોગો પ્રમાણે ખોરાકો થતા આપણને કેન્સર, બીપી, ડાયાબિટીસ, હાર્ટ એટેક એવા બધા રોગો થાય. તો હું એમ નથી કેતો કે આ ડાયાબિટીસના માટે ઉપયોગી ઘઉં છે, પણ એમાં મિનિમમ ગ્લુટેન છે, એટલે એ જેને ઘઉં નથી ખાતો ડાયાબિટીસના દર, એ આ ઘઉંનો ઉપયોગ કરી શકે. તો તમે વિચાર કરો, આપણી સંસ્કૃતિ જે શબ્દ હવે તમે બોલ્યા, આપણી સંસ્કૃતિ એવી રીતે આવા જૂના બિયારણો એ આપણો ખોરાક હતો ને એ આપણું ઔષધ હતું, અને એને કારણે આપણા બાપદાદાઓ આપણા વડવાઓ 100-100 વર્ષ સુધી જીવતા અને તંદુરસ્ત જીવતા. અત્યારે બહુ ટૂંકા ગાળામાં ખૂબ ફાસ્ટ લાઈફ થઈ છે, ફાઇનાન્શિયલી સાઉન્ડ થયા છે, પણ આપણો જે મૂળ ખોરાક છે એ બહુ જ ખરાબ કન્ડિશનમાં. અત્યારે ભારતમાં મારે ઉલ્લેખ કરવો પડે કે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના સહકારિતા મંત્રી અમિત શાહ સાહેબ, એમના ખૂબ સારા પ્રયત્નોથી પ્રાકૃતિક કૃષિ વિશે ખૂબ પીડા થાય છે. એટલે એમ કહે છે કે ભાઈ આ તમે ખેડૂતો પાછા વળો, સમય સંજોગો પ્રમાણે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે. અને ગુજરાતનું તો સૌભાગ્ય છે કે આપણા ગુજરાત રાજ્યના મહામહિમ આચાર્ય દેવવ્રત સાહેબ એ પોતે આમાં ખૂબ સારો રસ રહેલો છે. સાથોસાથ ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના કૃષિ મંત્રી હોય કે ગુજરાત પ્રાકૃતિક કૃષિ ફેડરેશનના માનો કે પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, આ ખૂબ બધા પ્રાકૃતિક ખેતી તરફ વજન આપે છે. એટલા માટે કે આપણી દેશી બીજ અને દેશી ગાય આધારિત જો ખેતી છે તો એ ઝેરમુક્ત ખેતી છે. પછી એના નામ ઘણા બધા, સજીવ ખેતી લ્યો, ઓર્ગેનિક ખેતી લ્યો, પ્રાકૃતિક ખેતી લ્યો, સુભાષ પાલેકર ખેતી લો, તારાચંદ બેલજી ખેતી લ્યો, કે આકાશ ચૌરસિયાની ખેતી લ્યો, કોઈ પણ. માનો કે હું તો ત્યાં સુધી, મારા મિત્ર છે ગોપાલભાઈ સુતરે, તો બંસી ગૌશાળાની ગૌકૃપામૃતમ, દરેકનો મૂળ ગોલ એક જ છે, મનસુખભાઈ સુભાગ્ય કે મૂળ એક જ છે કે ઝેર મુક્ત ખેતી અને દેશી ગાય અને દેશી બીજ. તો આપ બંને મહાનુભાવે ખૂબ સરસ વિષય સિલેક્ટ કર્યો છે, બાયોડાયવર્સિટીનો અને દેશી બીજ માટે આપ ખૂબ સારું કામ કરવાનું મને અનુમોદન આપ્યું.
1: તો પછી મંદિર સાહેબ, આપણે જેમ ચોખાની વાત કરી, ભાલિયા ઘઉંની વાત કરી, આપણે એવી રીતે જ કઠોળમાં દેશી ચણા છે, દેશી મગ છે, દેશી વાલ છે. એટલે મેં તો એવું સાંભળ્યું કે દેશી વાલ અમે લોકો બનાવતા હતા ને, તો કે નાના નાના વાલ હોય ને દેશી, એ થોડાક આમ તડછા કરછા લાગે અને પેલા એકદમ મીઠા લાગે, કાજુ વાલ કહીએ છીએ. તો આ બધામાં શું ફેરફાર હોય છે, એટલે કલર ચઢાવતા હોય છે? ઘણી વખત તો આપણે મગ પલાળીને તો એમ લાગે કે આમાં લીલો લીલો કલર નીકળ્યો છે, તો આ કેવી રીતની ઉત્પાદકતા હોય છે?
0: મોદી મેડમ, આપે જે વાત કરી ને એમાં ઘણા બધું સબ્જેક્ટ સાથે આવ્યા, પણ હું એનું થોડું વિભાજન પાડી દઉં. માનો કે કઠોળ વર્ગ માં એમાંય તમે માત્ર દેશી ચીણા, દેશી ચીણા છે ને એ દેખાવે બહુ મોટો દાણો ન હોય, એ દાણો નાનો ઝીણો દાણો હોય. બીજો, આપણે છે ને નાના બાળકો ગીત ગાતા હતા કે હું તો નાનો ચીણ્યો, હે નાનો ચીણ્યો, અને એ ચીણાનો આકારનું પોપટું છે. ભગવાને એવી કુદરતી વ્યવસ્થા કરી છે, એ બીજ જ્યારે બેસે ને ત્યારે તમને કાંઈ હોય નહીં.

0: પણ એમાં નીકળે ત્યારે અંદર ચીણો અને ઉપર એનું આવરણ એને કપડા પહેરાવીને આમ મોકલે ભગવાન બરાબર. અને પાછું એ ચીણાને ભગવાન એક ચીણો એની માથે કપડું પહેરાવે, બીજો ચીણો હોય તો એની માથે કપડું પહેરાવે. તમે વિચાર કરો પછી ભગવાનની કૃપા કેવી કે એ દેશી ચણો જેમ મોટો થાય એમ કપડું મોટું થાય. સાહેબ આ દેશી આપણા બિયારણોની તાકાત છે. હવે દેશી બિયારણોમાં તમે માનો કે હું ભાલિયા ઘઉંની વાત કરી તો દેશી ચીણા છે એને ઓછામાં ઓછું પાણી જોઈ, એક કે બે પાણી હોય તો ચીણો હારો થઈ જાય. ચીણાના પ્રકારમાં ઝીણો દાણો હોય, ભાલિયાનો દાણો, ભાલિયા ચીણા આવે ઝીણા એ પણ સ્વાદિષ્ટ હોય, પછી પીળો ચીણો આવે, પીળો ઝીણો એને મઠડી ચીણો કે એ પણ એટલો સ્વાદિષ્ટ. પણ આ બધા ઓરિજિન આપણા દેશી બીજ છે, હાઇબ્રિડ બીજ નથી. આપણને શું છે અત્યારે બહેનોને ભાઈઓને ઘણા ને બજારમાં જાય એટલે ચીણા દેખાડે, જો ઝીણો અનઇવન હોય તો બહુ ગમતું.
1: હા
0: દેખાવે આ મેં તમને પેલા કીધું, પ્રકૃતિ છે ને એ જે સર્જન કરે છે ને એ બ્યુટી પાર્લર નથી પણ એ સ્વાદ અને સુગંધની દુનિયા છે. એટલે દેશી ચણાની હવે મગની વાત કરી તો હું તમને, મારે તો અત્યારે મારી આગળ નમૂનો નથી પણ હું કહી દઉં, મારી આગળ પીળા મગ છે, મારી આગળ કાળા મગ છે, મારી આગળ લીલા મગ છે. તો તમને એમ થાય કે આ મગ કેમ? હવે પીળા મગ એટલે રિયલમાં પીળા મગ, એનો કલર થી માંડીને બધો સ્વાદમાં ભગવાને અતિ બેસ્ટ. પણ એ મગ છે એ માત્ર પતરાળ જમીનમાં થાય, બીજું થોડી ખારાશ વાળી જમીનમાં થાય. હવે માનો કે હું અહીંયા સિંહોલી મારું ગાંધીનગર તો ત્યાં એ મગ નહીં થાય, ત્યાં લીલો મગ થશે. તો ટોપોગ્રાફી ઓફ સોઇલ ભૌતિક સંરચનાને કારણે વિસ્તાર પ્રમાણે મગ થતા હતા. કાળો મગ છે એ સોરઠમાં કે ગીરના ગીર જંગલોમાં કે જામનગર એ બાજુ કાળો મગ થાય. હવે એમાં બેને હમણાં જે કલરની વાત કરી તો કાળા મગની કુદરતી એ મગ તમે પલાળો ને એટલે એમાં કાળો રંગ બહાર નીકળે. હા હું તમને નમૂનો, મારી આગળ ઘણા બધા છે. તો આ મગની વેરાયટી છે. બીજું આ દેશી બીજ છે, એ દેશી બીજ છે એને ભગવાને જયારે જમીનમાં રોપ્યું ત્યારથી એની ફળી એટલે એની સિંગ થઈ ત્યાં સુધીની દેશી સિસ્ટમ થી એટલે ભગવાને આપેલું બીજ છે. એમાં કોઈ ડીએપી યુરિયા કે દવા છાંટવામાં આવતી, અને જો તમે છાંટો તો પીળો મગ નહીં થાય, કાળો મગ નહીં થાય. આ કુદરતી છે પાછું. એટલે આ બધું જ ભગવાને ખૂબ સારી રીતે ગોઠવ્યું છે. બીજું આ તમામ પ્રકારના મગ, માનો કે આપણે હિસાબ ગણીએ, મેં તમને કીધું કે ખોરાક ઔષધ છે. ગામડાઓની અંદર કોઈ માંદું પડે તો ભાઈ એને તાકાત આપી છે તો એને મગનું પાણી દો, બરાબર છે? મગના પાણીથી શરૂઆત કરો, હળવે હળવે ખોરાક વધતો જાય તો કાંઈ વાંધો આવે નહીં. પણ કાળા મગ અને પીળા મગ એની ન્યુટ્રિટિવ વેલ્યુ લીલા મગ કરતા પણ સારી છે. બીજું એક તમને ખાસ ઉલ્લેખ કરી દઉં, કોઈ પણ મગ હોય, કાળો હોય, પીળો હોય કે લીલો હોય, જો તમારે એની સાઈઝ મોટી છે, સાંભળજો વજન દઈને, એની સાઈઝ મોટી છે અને આકાર એક સરખો છે તો તમારે સમજવું કે એ હાઇબ્રિડ બિયારણ છે. દેશી બિયારણ, દેશી બિયારણ નાનું હોય, અનઇવન હોય અને એનો સ્વાદ અનેરો હોય. એટલે આ ભગવાને બધું જ, જેમ આપણે વારંવાર ઉલ્લેખ કર્યો, બાયોડાયવર્સિટીમાં વનસ્પતિ પણ આપણને, તમે મેંગ્રુવ ચેરના જંગલોની વાત કરી, તમે મનો મને તો આનંદ થયો, ખેરઈ ઊંટની સાહેબ દરિયામાં હાલે ને રણમાં હાલે, માન્યતા મળી ભારત સરકારની. તો આ આપણી સંસ્કૃતિ છે, આ આપણી જૈવ વિવિધતા છે, આ આપણી બાયોડાયવર્સિટી. હવે તમે મગ અને ચીણાની વાત કરી, એક શબ્દ તમે વાલનો પણ વાપર્યો, તો વાલમાં ઝીણા વાલ, મધ્યમ વાલ, મોટા વાલ અને રંગુની વાલ. રંગુની વાલનો દાણો મોટો હોય, એની તમે શાક બનાવો ને એટલે પોપટી નીકળે. પણ ફોર યોર ઇન્ફોર્મેશન, જેમ દાણો કોઈ પણ પાકનો ઝીણો એમ સ્વાદ અનેરો. એટલે એટલે તમારે દેશી બીજમાં નાના વાલ હોય, એ નાના વાલ તમને દેખાવે ભલે નાના લાગતા હોય પણ એને તમે ગરમ પાણી અથવા મીઠાના પાણીમાં રાત્રે પલાળો અને બીજા દિવસે એની દાળ કે તમારે જે શાકમાં નાખવાનું હોય એનો સ્વાદ અનેરો હોય. અત્યારે પ્રાકૃતિક ખેતીમાં દેશી બીજ અને જેમ આપણે ગવર્નર સાહેબ કહે છે, કોઈ પણ બીજને એમનામ નહીં વાવવાનું. આપણે જેમ આપણા યજ્ઞોપવિત ભગવાને આપણને હિન્દુ સમાજની

0: અંદર 16 સંસ્કાર આપ્યા છે, એમ બીજને સંસ્કાર આપવાના, બીજને સંસ્કાર આપવાના, બીજા અમૃત, બીજને અમૃત આપવાનો. બીજને કઈ અમૃત દેવાય નહીં, પણ ગાયનું ગોબર, ગૌમૂત્ર અને થોડોક ચૂનો લઈ આગલે દિવસે જે દી વાવેતર કરો ને આગલે દિવસે ને બીજને સંસ્કાર આપીને મૂકી દેવાના. ભેજ થોડો પકડાય એટલે ઉગે પણ ઝડપથી, બીજું ઉપર કોટિંગ હોય એટલે કોઈ પણ પ્રકારની ફંગલ ઇન્ફેક્શન ન લાગે, જમીનમાં દાણો જાય એટલે નવ ચેતના સાથે તમામ એમાંથી દાંડી નીકળે એટલે બીજ સંસ્કાર. બીજું પાયાના ખાતરમાં ડાય એમોનિયમ ફોસ્ફેટ સાહેબ ઝેર આપીએ છીએ DAP, એને બદલે દેશી ઘન જીવામૃત. નામ જો ઘન, કઠણ, જીવ અને અમૃત, ક્યાંય ઝેર નથી લખ્યું. પેલામાં બીજમાં અમૃત, બીજા અમૃત, તો એ ઘન જીવામૃત છે. એમાં ગાયનો ગોબરનો ભાગ વધારે છે, ગૌમૂત્ર ઓછું છે, અને એને સૂકવી અને એની અંદર ખાડા કરીને એની અંદર જીવામૃત નાખો. એટલે પાયાના ખાતરમાં DAP ને બદલે ઘન જીવામૃત નાખવાનું. ત્યાર પછી ત્રીજી પદ્ધતિ જીવામૃત. તમે માનો કે કોઈ પણ વાવેતર કરો તો પેલા પાયામાં ચાસમાં DAP નાખતા, એને બદલે ઘન જીવામૃત નાખવાનું, બીજને સંસ્કાર નાખીને બીજ વાવી દીધા. ત્યાર પછી વરસાદ પડે, નવ પલ્લિત થાય, છોડ બહાર નીકળે એટલે એમાં જીવામૃત, જીવ અમૃત, એમાં ગાયનું ગૌમૂત્ર, થોડું ગોબર, ચેણાનો લોટ, દેશી ગોળ અને માટી. તમે વિચારો આટલી બધી વસ્તુ નાખવાની શું? તમારી આગળ બધી જ વસ્તુ રસોડામાં પડી છે, પણ રસોઈ ન હોય તો રસોઈ બની શકે નહીં. એમ જમીનમાં સૂક્ષ્મ તત્વો ઘણા છે, પણ એને એક્ટિવેટ કરવા માટે તમારે જીવામૃતની જરૂર પડે, અને જીવામૃતથી જમીનના સૂક્ષ્મ તત્વો એક્ટિવ થશે, સૂક્ષ્મ જીવાણુ એક્ટિવ થશે, એટલે તમારો છોડ તંદુરસ્ત થશે, એટલે એને પૂરતો ખોરાક. હવે જો તમે ગોળનો મેં ઉલ્લેખ કર્યો તો સુક્રોઝ મળ્યો, ચેણાનો લોટ, કોઈ પણ કઠોળનો લોટ કરો તો પ્રોટીન મળ્યું. તો તમે વિચારો ગાયનું ગોબર અને ગૌમૂત્ર, તમારી જાણ માટે દેશી ગાયમાં 1 કિલોગ્રામના 1000 ગ્રામ છે, તો 1 ગ્રામમાં 300 થી 350 કરોડ જીવાણુ છે. 1 ગ્રામમાં આપણને આ, હું વજન દઈને એટલા માટે બોલું છું કે આપણી માનો કે માનવ છે, આપણે માનવ ગણીએ તો આપણો અંશ શું હતો પહેલા માના ગર્ભમાં? કઈ નહીં. અને છતાં આજે 6.5 ફૂટનો માણસ ઉભો છે. એમ કોઈ પણ મલ્ટીપ્લિકેશન થાય એ જીવામૃતમાં, 1 ગ્રામમાં 350 કરોડ જીવાણુ એને જીવામૃત બનાવે, દર 20 મિનિટે ડુપ્લિકેટ ડબલ થાય. તમે વિચાર કરો 72 કલાક સુધી રાખો ને, એ પછી તમે જમીનમાં આપો તો જમીનમાં કેટલા અળસિયા, કેટલા સૂક્ષ્મ જીવાણુ, કેટલા, અને એ જમીનની તાકાત કેટલી થાય. હું મારે કરુણા સાથે કહું છું, આખા ગુજરાતનો જમીનનો જે ફળદ્રુપ તાંક છે એ 0.2 થી 0.5 છે. ગવર્નર સાહેબ કાયમ છે, કાયમ ગવર્નર સાહેબ કે છે. પણ તમારી જાણ માટે કે જો તમે આ બધી જ જેમ પગથિયા છે, બીજામૃત, ઘન જીવામૃત, જીવામૃત, પછી એક કરતા વધુ પાક એટલે મિશ્ર પાક, આચ્છાદન એટલે ઓછાડ, અને તમે વાપસા કંડી છે, ભેજ પાણી નથી જોતું, એને ફ્લડિંગ નથી જોતું, એને ભેજ છે, જો આ સિસ્ટમ કરો તો તમારી જમીનનો ફળદ્રુપ તાંક વધે. સિંહોની મારી જે જમીન છે એનો આજનો ફળદ્રુપ તાંક, ઓર્ગેનિક કાર્બન આખા ગુજરાતનો 0.2 થી 0.5 છે. તમારી જાણ માટે કહો 2.55 ઓર્ગેનિક કાર્બન છે. એ માત્ર ને માત્ર, એ માત્ર ને માત્ર ગૌ માતાની કૃપા અને દેશી બીજનું કારણ છે. એટલે મારી તમામ લોકોની વિનંતી છે કે બાયોડાયવર્સિટીની આપણે વાત કરીએ છીએ, પણ અમલમાં જો કરવું છે તો જેમ સાહેબે કીધું, આપે કહ્યું, એમ આપણી જૂની સંસ્કૃતિને પકડી રાખવી પડશે.
1: ખરેખર ખૂબ સરસ ચર્ચા રહી. હજી તો મેં આજના કાર્યક્રમમાં અનાજ અને કઠોળની જ વાત કરી છે, બાબાપુરી બાજરાની વાત કરી છે.
2: બધો લાભ લેવાનો બાકી રહ્યો હજી તો મંડી સાહેબનો.
1: શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમમાં અત્યારે આપણે રજા લઈએ છીએ અને ફરી મળીશું સાહેબ સાથે બીજા પ્રોગ્રામમાં. ત્યાં સુધી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: ખૂબ આભાર, ધન્યવાદ આપ સર્વેનો.
2: ખૂબ આભાર સાહેબ, નમસ્કાર.
3: કેવું સરસ કહેવાય નહીં, ઘઉંમાંથી ગ્લુટેનના બદલે ફોલિક એસિડ મળે અને ચોખામાંથી લોહ તત્વ મળે.
2: બિલકુલ મિત્રો, આવી તો ઘણી અજાયબ માહિતી શ્રી નરેન્દ્રભાઈ પાસેથી મેળવવાની હજી બાકી છે, પણ તે હવે આવતા રવિવારે સાંભળીશું.
3: ત્યાં સુધી તમારે ત્યાં આવું કોઈ સ્વદેશી બિયારણ, વૃક્ષ કે વનસ્પતિ હોય તો અમને ચોક્કસ જણાવજો, અમે તે બીજા બધાને જણાવીશું.
2: સાવ સાચી વાત. એ માટે ફોન નંબર તો જાણો છો,
3: 94 276

0: 065
1: 96
0: અને પત્ર લખવાનું સરનામું પણ યાદ જ છે.
1: જૈવિક વિવિધતાનું જતન,
0: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
1: અરણ્ય ભવન,
0: બી વિંગ,
1: 5મો માળ,
0: સેક્ટર 10, ગાંધીનગર.
1: તો અત્યારે લઈએ રજા અને અમે પણ તમારી સાથે ગાઈએ છીએ

હતો આજનો પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સાંજના 7 થયા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતો. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ અભિજીતના સ્વરે ગવાયેલ યસ બોસ ફિલ્મનું આ ગીત, જેને સંગીત આપ્યું છે જતીન લલિતે.

1942 અ લવ સ્ટોરી ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું કુમાર સાનુના સ્વરે ગવાય. ગીતકાર હતા જાવેદ અખ્તર અને સંગીતકાર આર ડી બર્મન. આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે થોડી જ વારમાં સાંભળીએ પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: દાદા આ કયો પ્લાન્ટ છે?
1: ટેન્જરીન, બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
0: દાદા થોબો, લિંક પર ક્લિક નહીં કરતા.
1: કેમ?
0: આ એસએમએસ સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
1: ઓ થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે તારી સમજદારીનું ફળ.
0: આરબીઆઈ કહે છે સ્માર્ટ બનો,
2: ભૂલ રહો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શિક્ષણને પ્રાથમિકતા આપતો સમાજ હંમેશા આગળ વધે છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ગાંધીનગરમાં રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદઘાટન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ અનેક જિલ્લામાં હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા પૂરજોશમાં. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ. અને આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ ભવનમાં વિદ્યાર્થીઓ માટે યોગ, જીમ સેન્ટર, લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા અને એઆઈ લેબની પણ સુવિધા છે. જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી તે હંમેશા આગળ વધ્યો છે તેમ જણાવી તેમણે ઇંધણ બચત અંગે પણ અનુરોધ કર્યો.
1: આજે લોકાર્પણ થયેલું જમનાબા ભવન પણ સમાજને નવી દિશા આપનારું છે. અહીં વિદ્યાર્થીઓ માટે યોગ, જીમ સેન્ટર, 50,000 પુસ્તકોની ક્ષમતાવાળું લાયબ્રેરી, સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ વ્યવસ્થા, આજના સમયને અનુરૂપ એઆઈ લેબની પણ સુવિધા છે. સમાજ અને સંગઠન શક્તિ શિક્ષણમાં કેવું અમૂલ પરિવર્તન લાવી શકે તે આ સંકુલને જોઈને ખ્યાલ આવે છે. જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે, શિક્ષણમાં સમાન ભાગીદારીને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે, તે સમાજ હંમેશા આગળ વધ્યો છે અને નવી ઊંચાઈને આંબી છે.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી સુરત સુધીની અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા પણ તેમની સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રેલવે જેવા જાહેર પરિવહન માધ્યમો ફક્ત સલામત, અનુકૂળ અને પર્યાવરણને અનુકૂળ જ નથી પરંતુ સમય અને શક્તિનો પણ મોટો બચાવ કરે છે. મુખ્યમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસની સ્વચ્છતા, આધુનિક સુવિધાઓ અને મુસાફરોની સેવાઓની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતીય રેલવે દેશમાં ઝડપી, સલામત અને વિશ્વકક્ષાનો મુસાફરી અનુભવ પ્રદાન કરવા માટે સતત કાર્યરત છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે ગાંધીનગરમાં સંકલિત રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદઘાટન કર્યું. આ સુવિધાઓમાં પેરા ખેલાડીઓ માટેનું છાત્રાલય, કેન્દ્રીય ભોજનાલય, બહુહેતુક તાલીમ હોલ અને ધ્યાન ઉદ્યાનનો સમાવેશ થાય છે. ભારતીય રમતગમત સત્તામંડળના નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી માંડવીયાએ જણાવ્યું કે તાજેતરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું વિક્રમજનક પ્રદર્શન એ કોઈ આકસ્મિક સિદ્ધિ નથી પરંતુ તે ખેલાડીઓમાં સતત રોકાણ, વૈજ્ઞાનિક તાલીમ, આધુનિક માળખું અને ભારત વૈશ્વિક રમતગમતની મહાસત્તા બની શકે તેવા દ્રઢ વિશ્વાસનું પરિણામ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના ઉમેદવારોની વરણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાની 10 તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા હતા. વાવથરા જિલ્લાના 8 તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા. વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટે હેતલ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે શૈલેષ પટેલના નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. તેમની સત્તાવાર વરણી આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં થશે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે દ્વારકાદાસ દોમડિયા અને ઉપપ્રમુખ તરીકે શારદાબેન બામણિયાની વરણી કરવામાં આવી હતી. તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આવતીકાલે ચૂંટણી યોજાશે. પ્રમુખ તરીકે ચંચળબેન ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે અશોક ગામિતે ઉમેદવારી કરી છે. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે પકડેલો આ આરોપી છેલ્લા 2 વર્ષથી રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાયી થયો હતો. આ અંગે વધુ માહિતી આપતા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આરોપીએ અમદાવાદથી દુબઈ જઈ 10-15 કરોડ રૂપિયાની લેવેચ કરી હતી. તેની સામે 42 લાખ રૂપિયાની ગેરકાયદે

0: સર ફંડિંગની વિગતો પણ બહાર આવી છે.
1: આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી ઝૈદ સિદ્દીકના આશરે 10 લાખ રૂપિયા જે ડર્ટી ક્રિપ્ટોના હતા એને 8% કમિશન લઈ કેશમાં કન્વર્ટ કરી અને ઝૈદ સિદ્દીકને એણે આપેલું હોવાનું ખુલ્યું. ક્રિપ્ટો વોલેટનું એનાલિસિસ જ્યારે કરવામાં આવ્યું ત્યારે ધ્યાન પર આવ્યું કે જે NBCTF ઇઝરાયલ દ્વારા જે માર્ક કરેલા ક્લસ્ટરમાંથી જે પૈસા આવતા હતા ઝૈદ સિદ્દીકને, એ જ વોલેટમાંથી ગુલામ અલીના પિતાના નામના વોલેટમાં પણ એ સમયે 43 લાખ રૂપિયા જેવી મોટી રકમ આવેલી અને આ રકમ એણે કેશમાં કન્વર્ટ કરી P2Pના માધ્યમથી આગળ આરોપીઓ સુધી મોટું કમિશન ખાઈને પહોંચાડેલું હતું.
0: જરા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે, ત્યારે આ વર્ષે રાજ્યના સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જેને કોઈ ન જાણતું હોય તેઓની પ્રતિભાને પણ ઓળખીને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે.
2: પહેલે કી બાત કા તો મુજે કોઈ ખ્યાલ નહીં હૈ કૈસે દિયા જાતા થા કૈસે હોતા થા, લેકિન અબ જો કુછ સાલો સે જો દિયા જા રહા હૈ વો મેં દેખ રહા હું કે અનજાન લોગો કો ભી જો અપને ક્ષેત્ર મે લોગ જાનતે હૈ લેકિન ઓર કોઈ નહીં જાનતે, લેકિન ઉનકો ઢૂંઢ કર ભી પદ્મ એવોર્ડ દિયા જાતા હૈ.
0: કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં આજે અમદાવાદમાં રાષ્ટ્રમંડળ રમતોના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિનેતા આયુષ્માન ખુરાનાની હાજરીમાં રાષ્ટ્રમંડળ રમતોના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું.
3: मुझे याद है जब 2006 में मैंने अपनी पहली कॉमनवेल्थ गेम्स खेली थी, हम कितने एक्साइटेड थे, और अब 2030 में वापस कॉमनवेल्थ गेम्स इंडिया आ रही हैं, तो आई थिंक लोगों में यहाँ के काफी उत्साह है, काफी ऊर्जा है, और आई थिंक यही ऊर्जा जो है भारत को आगे जाके बियॉन्ड 2030 में भी मेडल्स लगाने और देश का नाम रोशन करने की प्रेरणा देगी.
0: આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે, સાથે તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની શક્યતા ન હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
4: આગલી 7 દિન તક ગુજરાતમાં मैक्सिमम टेम्परेचर की बात करें तो पिछले 24 घंटे में कच्छ में और नॉर्थ गुजरात में अपनी क्षेत्र राइज आया है हमारा थोड़ा सा, विशेषकर नोरा क्षेत्र और अपनी अबव नॉर्मल चल रहे हैं अभी कच्छ में और नॉर्थ गुजरात में, और साउथ गुजरात में और जो है अपना सौराष्ट्र उसमें नॉर्मल से अबव नॉर्मल चल रहे हैं. तो वर्तमान में भी क्योंकि वेस्टर्ली विंड्स हैं स्टेट से, तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है.
0: દમણ અને દીવ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત મેન સ્ટેટ ફૂટબોલ લીગનું સફળતાપૂર્વક સમાપન થયું. આ સ્પર્ધામાં કેન્દ્ર શાસિત પ્રદેશના વિવિધ પ્રદેશોની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ રમતગમત, શિસ્ત, ટીમવર્ક અને સ્પર્ધાત્મક પ્રદર્શન દર્શાવ્યું હતું. આ રાજ્યસ્તરની સ્પર્ધા 13 મેના રોજ શરૂ થઈ હતી, જેની ફાઇનલ મેચ આજે રમાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે શિક્ષણને પ્રાથમિકતા આપતો સમાજ હંમેશા આગળ વધે છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગાંધીનગરમાં રમતગમત માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અનેક જિલ્લામાં હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા પૂરજોશમાં. 226 કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કના મુખ્ય આરોપીની ધરપકડ. અને આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
5: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંનેએ ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેટરે નાખ્યું સ્પિન. 4000 નું આવ્યું બિલ. રોહનનું ધડક્યું જોરથી દિલ. વોલેટ ભૂલી જવાની કરી.

0: એ રામ રામ કાનનબેન, તમને, વિરલભાઈ ને, કાનજીભાઈ ને, વેજાભાઈ ને, હવ ડાયરી
1: તમે પણ ને મમ્મીજી.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી,
3: દરેક લેવડ દેવડ હવે છે સહેલી.
4: આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ પ્રસ્તુત છે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં આજે છે રાજકોટ કેન્દ્રનું પ્રદાન.

0: એ રામ રામ કાનનબેન તમને, વિરલભાઈ ને, કાનજીભાઈ ને, વેજાભાઈ ને, હવ ડાયરાને જજા કરીને રામ રામ રામ રામ.
1: એ રામ રામ છે સુધીરભાઈ, વિરલભાઈ તમને, રામીબેન, વાલીબેન, જીવીબેન, નેચોરાના હવ ભાઈ બેનું ને રામ રામ રામ રામ.
2: એ સુધીરભાઈ, કાનનબેન, હવ ડાયરાને જજા કરીને રામ રામ રામ રામ.
3: ગામના ચોરે આજે રજૂ કરીએ છીએ હાસ્યરસ. કલાકાર છે શ્રી ભીખુદાન ગઢવી.

જીવનમાં આપણે જ્યારે ડગલે અને પગલે અનુભવ કરતા હોઈએ એમાંથી હાસ્યના પણ અનુભવ થાય અને જીવતરના ઘણા અનુભવ ખાટા મીઠા પણ થાય. ઘણા વડીલોને આપણે એમ કહી બાપા બેઠા ને તો કે બસ હવે કાંઠે બેઠા છીએ, કોકને ધક્કા મારવા. અને જી આખી જિંદગી એને કાંઈ કર્યું ન હોય એમ નમ ગુમરા દીધા હોય. એટલે આપણે સાહિત્યમાં પણ હાસ્યમાં ટકોરો કરી

હે જીવતરની માલિપા તું કઈ કરી લેજે નગરવાળા, તેજી ધ્રુજી છે વાણી, પ્રભુ તને પૂછી છે પ્રાણી. તમે જોજો, માણસ જન્મી અને 25 વર્ષનો થાય ને એટલે તૃષ્ણાનો જન્મ થાય. ભાઈ બરાબર 50 વર્ષના થાય એટલે તૃષ્ણા 25 વર્ષની થાય. આ બરોબર ખાટલે પડ્યો હોય, નાડું તૂટતી હોય, તે તૃષ્ણાનો ભર જોવાની આવે. અને ગરેડે સીડો હોય, હે હરી હવે મારી દોરી ખેંચી લે. કેટલી ખેંચેન્યા ફિનલા ફિનલા પડ્યા છે, ઓલો એમાં ખેંચી ખેંચીને થાકી ગયો છે. ન્યા જગ્યા નથી, ને હળેલ કટકા નાખે ક્યાં. અને અને લાકડી લઈને રખડતા જોયો ભાઈ. એવા ક્રોધી હોય, દરેક ખાવાનું મોડું થાય કે મને હરફ કરડાવો. પછી એના ઘરના જઈને એટલું કીધું, તમે કકરાટ શું કામ કરો? ઘરનું સારું માણા હોય તો આવી શિખામણી દે. દીકરાની વહુ છે, દીકરીઓને ભૂલાવે એવી આવ્યું છે, અને જરીક ખાવાનું મોડું થાય કામકાજમાં તો તમે એમ કહો મને હરફ કરડાવો. તો એની ઉપર ખીજાણો, તું બધાને સડાવીશો, ધીરી રે તને બધું નડશે. તઈ ડોહીએ નિહાકા નાખ્યા, અરે રે મારી હારવાની બધું ડોહ્યું રંડાણ્યું, પણ મારો હારો ન આવ્યો. બધાયના ચૂંટલા ભાંગ્યા, ભગવાન મારો ચૂંટલો કેદી ભાંગે. હવે એને કેવું જીવતર ઝેર કર્યું છે કલ્પના કરો છો. એટલે આપણે ત્યાં લોક સાહિત્યમાં એમ કીધું છે કે નાનપણથી તું કઈ કરી લેજે, ઘટપણમાં પછી કોઈ કઈ ન થાય. આપણે ઘણી વાર ખોટી વ્યાખ્યાઓ પણ બહુ થઈ ગઈ. તમે જુઓ, ઘટપણમાં ગોવિંદ ના ગુણ ગાહું, અટાણે હું ગાય એમ. હવે ગણપણમાં તું ગોવિંદ ના ગુણ ક્યાંથી ગાય? છોકરા તારા વારા કાઢ્યા હોય, ખાવાના વારા કાઢ્યા હોય, ખાવાના ભાગ પાડ્યા હોય. તમે નહીં માનો, ત્રણ ત્રણ ઋતુમાં એટલે કે ચાર ચાર મહિને દીકરાના ભાગ પાડેલા, ભાગ પાડેલા દાખલા છે. દીકરાઓ બાપના ભાગ પાડે, બોલો. સૌથી મોટો એમ કે આખો વરો મારા પેલા નો પાયો, 4 મહિના હસવી દઉં. એથી ઝીણકો કે તો 4 મહિના હું હસવી દઈશ. એથી ઝીણકો કે તો 4 મહિના ભાઈડું હાંસવી દે. હવે બોલો, વેચાણો ને 4-4 મહિને ઋતુ ફરેમ, બાબાનો ખાટલો ફરે. બોલો, હે શિયાળામાં વા ધાબલો ઓઢીને બેઠો હોય, ઉનાળામાં વા ઓકો ટડકાવતો હોય, ચોમાહામાં વા છત્રીનો કાગડો કરીને પીડ્યો હોય. હવે આમાં તું ગોવિંદના ગુણ ગા ક્યાંથી? હે, અને તમે જો નાનપણથી જેટલું અંદરથી આવ્યું હોય સારું સારું ધર્મ નીતિ, એ અંતે આવે. પછી છેલ્લે કઈ રામ બોલો બાપા, રામ બોલો બાપા, એ કોઈ બાપા બોલે નહીં કઈ. મને હમણાં એક ગામડાના બાપા કીધું તું, બહુ સરસ વાત કરી, કેવું હાસ્યમાં એને મોટી વાત કરી. મને કે ભીખુદાનભાઈ, મેં મારા મોટા દીકરાને એમ કીધું કે મારી છેલ્લી ઘડ્યું હોય ને તે ચમચીનું પાણી ખોહી અને મને ગોટે ન સડાવતા. તમે મને એમ ન કીધા કે મારા હાથનું પાણી પીઓ, હવે તારા હાથનું જિંદગી આખી પીધું, હવે મારા જીવને તું ઠેકાણે જવા દે એમ. એમ નાનપણની માલિકા ઈશ્વરનું નામ લીધું હોય તો છેલ્લે આવે, નકર ન આવે એનો દાખલો બહુ સરસ છે. એક બાપાની છેલ્લી સ્થિતિ હતી, હાવ છેલ્લી સ્થિતિ. છોકરા કે બોલો બાપા રામ, જીવ નો તો જતો એમાં કોઈક રાયા માણસે કીધું કે ભાઈ રામ બોલે તો એને મુક્તિ થઈ જાય, નકર મુક્તિ નહીં થાય. એટલે આખું ઘર રામાયણના પાઠ કરે, ગીતાના પાઠ કરે. હવે સાંભળતો તો તઈ કાંઈ સાંભળ્યું નહીં, હવે નથી સાંભળતો ને હું સાંભળે. અહીં કાન હાલતા હતા તઈ એને રામાયણ નો સાંભળી, હવે તો બધું દબાણ આમાં થઈ ગયું છે, હવે આમાં ક્યાંથી સાંભળાય. તો ડાયા માણસે કીધું કે એમ કરો, તમે ગમે એટલી રામાયણ વાંચ્યો, ભાગવત વાંચ્યો, ગીતા વાંચ્યો, તો એને મુક્તિ નહીં મળે. તો કીધો ઈ જો એમ કે ને છેલે રામ, તો એને મોક્ષ મળી જાય. હવે આખું ઘર કે બોલો બાપા રામ, બોલો બાપા રામ, તો કરે આ બાપા રામ તો ઢોર ઘુરેરાટી કરે એમ.

પછી મોટા દીકરાને યાદ આવ્યું કે આપણા આપણે આપણા કાકાનો દીકરો રામલો છે ને, એને હામ ઉભો રાખીને કહીએ કે બાપા આનું નામ બોલો, એટલે રામ રામલાનું નામ રામ કહે ને તો એને મુક્તિ મળી જાય. હવે ગામડાના માણસો કેટલું સરસ રામ બોલવા માટેના પ્રયત્ન કરે છે. ઈ ભાઈ આખું ઘરે ને આમ નહોતું બોલતું ને તોય ગામમાંથી ગોતી આવ્યા, એને અબોલા હતા તોય રામલા હાલ અમારે ઘેરે હાલ મારો ભાઈ હાલ, એટલે આખા ગામમાંથી રામલાને ગોતીને લઈ આવ્યા અને હામ ઉભો રાખીને કીધું બાપા આ કોણ છે, તો કે ભણકો. હવે એનું હુલામનું નામ ભણકો હતું, એટલે ઓલા છોકરા કે પણ નહીં બાપા એનું નામ સાચું હું, તો કે ભણકો. અરે બાપા એ તો હુલામનું નામ છે, સાચું નામ તો એનું રામ છે. એ મને નથી યાદ. હવે લીએ કોઈ દી નાનપણમાં કોઈ દી લીધું ન હોય, છેલ્લે આવે કોઈ દી. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નિકલે, ગોવિંદ નામ લેકર જબ પ્રાણ તનસે નિકલે. એ તો નાનપણથી જો ટેવ પાડી હોય તો બાકી વાલા તેજી ધ્રુજ છે વાણી, પ્રભુ તને પૂછીશે પ્રાણી. જીવતરનો સંદેશો મેળવવા માટે નાનપણથી માણસે હરિસ્મરણ કરવું જોઈએ. અને એટલે તમે જુઓ પછી કાન ન સાંભળે, આંખું જોઈ હગે નહીં, હાવ બેરો થઈ ગયો હોય. આપણે કહીએ રામ રામ તો કે રીંગણા. બોલો હવે ન સાંભળે શું કરો તમે? મારા એક મિત્ર હાવ બેરા, અમે બે ભજન સાંભળવા ગયા તો ભજની કે ભજન ગાયું, મારી હેલી રે ગગને ચડીને હેલી જોઈ લ્યો. એટલે મેં એને કીધું, મેં કીધું આ હેલી નું ભજન બહુ સારું ગાયું. મને કે થેલી તો હોય જ મારી હેલી, થેલી વિના તો હું નીકળું જ નહીં. હવે બોલો ક્યાં હેલી અને ક્યાં થેલી. બે બેરા હાલ્યા જતા હતા, એમાં એક બેરે બીજા બેરા ને કીધું કા રેલવે સ્ટેશન ગયા હતા, તો કે ના ના હું તો રેલવે સ્ટેશન ગયો હતો. કે તમે રેલવે સ્ટેશન જતા હો તો? હું તો રેલવે સ્ટેશન ગયો હતો. રેલવે સ્ટેશન આવે બીજું કઈ આવે જ નહીં. બોલો હવે કઈ સાંભળે નહી ના તમે શું કરો? વાલા તેજી ધ્રુજ છે વાણી, પ્રભુ તને પૂછી છે પ્રાણી. આંખ દીધી તને ઓળખવાને, શુભ જોવાને કાજ, પણ દોષ જોયા દુનિયાના તે તો એવું કીધું છે અકાજ. સદા રિયો નેણ ચડાવી અને નિર્મળ રાતે આંખમાં નાવી. દોષ જ જોયા હોય તમે ઘણા માણસ, તમે જોજો ટીકા કરવાની જ એને ટેવ હોય. 35 લાખના બંગલામાં તમે એને લઈ જાઓ ને તો સંડાસ માંથી ઉભો હોય ના કે આ દિન કે ગંધાય બહુ હોય, પણ તું આની કોર ગુડાની આની કોર આ ડ્રોઈંગ રૂમ છે બેડરૂમ છે તું ત્યાં ગુડાણો હું કામ. આ 35-40 લાખ ના બંગલામાં તને ઈ ઠેકાણું મળ્યું ઉભવાનું, ન્યાજ ગયો નિશાન ચૂક માફ પણ નતાક નીચું નિશાન. અરે ભલા માણા હારું ન જીવી તો કાંઈ નહીં, પણ હલકું તો જીવમાં એમ. નિશાન ચૂક માફ પણ નતાક નીચું નિશાન. કોઈના વખાણ કરીને તો કાંઈ નહીં, પણ કોઈની ટીકા તો કરીમાં. કોકને દે નહીં તો કાંઈ નહીં, પણ કોકનું લઈ તો લેમાં ભલા માણસ. ભાગવત સપ્તાહમાં નહીં નંદભયો થાય માણસ, ગાંડું તૂર હોય, અબીલ ગુલાલ ચોખા ઉડાડે, કોઈ માખણ ઉડાડે, કોઈ દહીં ઉડાડે, દહીં દોણકા ફોડી નાખે નંદભૈયામાં ઠેકડા મારતું. હવે એમાં એક જણો તો ખોબા ભરી ભરીને પરચુણ ઉડાડતો હતો. બોલો એમાં એક જણો જોઈ ગયો કે મારો કોઈ દી કુતરાને ઘરવા દે નહીં યાર, ના એટલું પરચુણ ઉડાડે કેમ? પછી ખબર પડી કે પોથી ઉપરથી ઉપાડી ઉપાડી ઉડાડતો હતો. પરબારા નંદભૈયા કરે એનું, અને ટીકા જ કરે. આપણે કે ફલાણા ભાઈ બહુ હારાઓ તો હું કે ખબર, અમે એને ઓળખીએ ભાઈ. ગાડા ગાડા નિહાકા નાખે શું છે તો ઓળખી હું. ઓહો ઉંદરી ખાય મિની ભાઈ પાટે બેઠા, હવે બેઠા બે વાત ને નકર હવા હો ખાય. આ હોય અટકી ગયા હારું ન કહેવાય, એના એના એના વખાણ કરવા જોઈએ ને. એટલે કીધું ગુણ ગ્રહણ કરો, તમે ટીકા કરો માં એને એના અવગુણ જોવો માં એટલે મજા આવે. હો ઉંદરી ખાય અને મિની બાઈ પેટે બેઠા, આપણી કેવેત છે. આ કેવેત ની પાસે એટલે વાતો પડી હોય. આપણે ઘણી વાર નથી કીધું ભાઈ આમાં કાંઈ બીજું નથી, આ તો ભેહું બાજ્યું ડોહી સોરે ચડી ગઈ. આ કેવેત છે કે ભાઈ આ વાતની વાતમાં એમ કે ભાઈ આમાં બીજું કાંઈ નથી, આ તો ભેહું બાજ્યું ડોહી સોરે ચડી ગઈ.

કારણ શું? હકીકતમાં ડોશીમાં ચોરે ચોરાની પાસેથી નીકળ્યા, છાહ લેવા જતા હતા, એમાં બે ભેહું બાંધ્યું એટલે પગથિયા બચવા ખાતર પગથિયા ચડીને ચોરા ઉપર ચડી ગયા. હવે દરેક ચોરે રામ મંદિર હોય, હવે આરતી ને પૂરું થવું, ડોહીમાં ને ચોરા ઉપર ચડવું, એટલે મહારાજે કીધું રામ મંદિર ના પૂજારીએ કે લ્યો માં સરણામાં તો બાપા મારાથી નો સવાય. અને ભાઈ તો કોક દીક ચોરે ગયા હોય, મંદિરે દર્શન કર્યા હોય તો ખબર પડે કે આ ચરણામત છે ને પીવાનું હોય એને ચાવવાનું ન હોય. એટલે આપણે ત્યાં કીધું છે કે ધર્મ થી નીતિ થી સત્સંગ થી માણસ નજીક ન જાય તો એને કેવી રીતે ખ્યાલ આવે. એટલે કીધું કે વાલા તેજી ધ્રુજી છે વાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી. અને જીવતર તમે જુઓ ને તો એને એવું ટીકાત્મક કાઢ્યું હોય કે પછી રોગે ઘેરાણો હોય, પછી વ્યસન થી ઘેરાણો હોય. તમે જોજો ઘણા ની ઉધરસ એવી આવે, આપણે એમ થઈ જાય બંધ થઈ ગયું, ઊંસી ચડી ગયું હોય, ગરીઓ ટક્કર લઈ એમ ટક્કર લઈ જાય. એક ગામડાની માલિકા એક જ જણો ભાઈ ભણેલો આખા ગામમાં, અને એક ડોશીમાં કાગળ લખાવા ગયા કે મારો દીકરો મુંબઈ છે તો બેટા તું એને કાગળ લખી દે. તો કે ઉભા રહ્યો, માં મને ઉધરસ ચડી. હવે ઉધરસ તો હવે 10-15 મિનિટ ઘોર લઈ ગયો. અને પછી એમ કીધું લખાવો માડી, તો કે ઉભો રહે હવે મને ચડી. દોરીમાં 15 મિનિટ તો કરી લીધી. બોલો

આપણા લોક સાહિત્યમાં એક સરસ દુહો છે કે માયા જાજી મેળવે અને જાજુ જો જીવાત તો નંદ તણા નથા કોઈ દી મહાણે ડેરા માંડડા. માતંગ બગીઓ ને મોટરું જેને ક્રોડ્યું હોય કે કાણ, પણ છેવટ નું પર્યાણ એ તો પગપાળા જાવું શંકરા. હે, ઈ માયામાંથી બચવા માટે લોક સાહિત્યમાં ભક્તિરસ મળે, તમને દાતારીની વાતો મળે, સમજણની વાતો મળે, અને એટલે કવિ પણ કહે છે. અને બહુ સરસ ગામડામાં વર્ષોથી આ ગીતો ગવાય છે.

દુનિયા જાય હાલી કે સૌને માયા બહુ વાલી. એટલે પૈસાનું પ્રભુત્વ આ યુગમાં બહુ છે. પૈસાની જ વાત આવે, કોઈ પણ ને કયો વીમા ઉતરાવવા વાળા આવે તો એને હામ એમ પૂછી, એક હાથ ભાંગી જાય તો કેટલા રૂપિયા આવે? તો કેટલા રૂપિયા? તો બે હાથ ભાંગી જાય તો એના ડબલ આવે. ઓહો, એમ? બે પગે ભાંગી જાય તો એના ચાર ગણા આવે. હાવ મરી જાય તો આઠ ગણા. તો ઈ વીમો ઉતારો, બસ ઈ ઉતારો. માયાનું પ્રભુત્વ કેવું છે તમે જોયું? મરીને પણ રૂપિયો લેવો છે. એટલે કે દુનિયા જાય હાલી સૌને માયા બહુ વાલી. મહાપુરુષો એમ કે છે પૈસા જરૂર છે પણ એ માધ્યમ છે, સર્વસ્વ નથી, ડાયવર્જન છે, એને હાઈવે નો કરી નાખાય. માણસ આજ રૂપિયા રૂપિયા જ કરતો હોય એટલે એમ કે છે દુનિયા જાય હાલી સૌને માયા બહુ વાલી. હે જુગાર રમે, તમે જો હાથે માઠમ ના પૈસા માટે જુગાર રમતા હોય ને, એમાં એક મોટું ગણિત પડ્યું છે. ઘીરાવીને છોકરો એમ કે માં થેપલા ક્યાં, તે માં સમજી જાય દીકરો ઉતરી ગયો 400-500 માં, નકર થેપલા ખાવા ન આવે. હારીને જ આવ્યો છે, ખબર પડી જ જાય એમ. પછી થેપલા ખાતો જાય ને ખીજાતો જાય, મને ગળ્યા બહુ ભાવે, તેમાં તીખા કર્યા. અને તીખા કર્યા હોય કે મને ગળ્યા ભાવે, ગળ્યા કર્યા હોય કે મને તીખા ભાવે. માં સમજતી હોય બેટા ઉતરી ગયો 500 સેસીમાં, નકર તો આ ફૂગી હોતા ખાઈ જવાનો હતો. અને પાછા એ જુગાર રમતા હોય ને બહુ મજા આવે. એની પાસે આપણે બેઠા હોય ને જો એને બાજુ આવતી હોય ને તો આપણે હારાય રાખે, બીડી પાય, પાન ખવડાવે, સુકન્યા

સમજીને પાસે બિહાડે, પણ હારતો હોય તો આપણા આમાં ડોળા કાઢે. બોલો, કયું નો બુંધિયાર ખાંભી ખોડીને બેઠો, બુંધ બિહાડી દીધી તો આવ. હવે બુંધિયાર તો તું કેવા ગમે કેવાય, હવે અમારી પાસે કાંઈ નથી, તે તો મા બાપ વિના બેઠા બેઠા તારી પાસે, નકર અમને હરકું ફૂટે ભાઈ. પછી હારી જાય ને પાસે નું બેહવા દે, અને તમે જો હારેલો પાછો માણસ ને ઓળખાય છે, બગા ખાતો હોય, આરહ મળ્યા કરે, જીગા બદલાવ્યા કરે, અને પાછો બાજી જોવે ને તો ચીપી ચીપી ને પાના કાઢે. હવે ઉલારી નાખીને જે નીકળવાનું છે નીકળશે, તું સીપે તો કઈ ફેર નહીં પડે કઈ, પણ એવો બર કરે, આમ બાજી ઉપાડે તો ફુલેવર ની દૂડી, સીપી ને પાનું કાઢે તો ફુલેવર ની તીડી, તો એને સ્વર્ગ ને વેતેક નું જેટું રી આવે. હા હા હા, ટંગળી ભૂકા કાઢી નાખું, બે પાના જોઈ મૂકી દે, પાછો નિભરો થઈ જાય, બીડી હરગાવે, અને પછી ઉછીના લેવા શરૂ કરે. 20 રૂપિયા અહીંથી લે, 30 અહીંથી લે, 3-4 હાલું હાલે, અને ત્રીજું પાનું ખોલે.

પછી હારી જાય ને એને પાહણ નું બેહવા દે. અને તમે જો હારેલો પાછો માણસ ને ઓળખાય જાય, બગા ખાતો હોય, આરો મળ્યા કરે, જીગા બદલાવ્યા કરે, અને પાછો બાજી જોવે ને તો ચીપી ચીપી ને પાના કાઢે, હવે ઉલારી નાખીને જે નીકળવાનું છે એ નીકળશે. તું સીપે તો કઈ ફેર નહીં પડે કઈ, પણ એવો બર કરે, આમ બાજી ઉપાડે તો ફુલેવર ની દૂડી, સીપી ને પાનું કાઢે તો ફુલેવર ની તીડી, તો એને સ્વર્ગ ને વેતેક નું સેઠું રી. હા હા હા, ટંગડી ભૂકા કાઢી નાખું. બે પાના જોઈ મૂકી દે, પાછો નિભરો થઈ જાય, બીડી હરગાવે, અને પછી ઉછીના લેવા શરૂ કરે. 20 રૂપિયા અહીંથી લે, 30 અહીંથી લે, 3-4 હાલ્યું હાલે, અને ત્રીજું પાનું ખોલે, લાલ નો ગોળો નીકળે, અને સોટલી ખીતો થઈ જાય. તું તો ઓની કોર મર, હવે મરીને તું અમે ક્યાં મરીએ. પણ તમે જુઓ, ઈ ગંજી પોતાની પાછળ આપણા ગામડાના માણસો જ્ઞાન આપ્યું છે. એ ગંજી પોતાની બાજી તમને ખુલ્લી મૂકી દો, જે રમવાની મજા આવે, એમ જીવતર ની બાજુ જેટલી બાજી તમે ખુલ્લી મૂકી દો એટલી જીવતર ની મજા આવે. જીવન ખુલ્લું એટલું જીવવાની મજા આવે. મને એક જણે કીધું તું, મને કે વિકુદાનભાઈ, આપને પુરુષો ને હાર્ટફેલ બહુ થાય, બેનો નથી થતા. હવે એનો ઈરાદો નતો કે એવો કે બેનો ને વધારે થાય એમ, પણ એનું તારણ એવું હતું કે બેનો ને ઓછા હાર્ટફેલ થાય, પુરુષો ને બહુ થાય છે. એટલે મેં કીધું સાચી વાત નહીં, એને મને કારણ દીધું એ સાચું છે. મને કે વિકુદાનભાઈ, મેં એવું તારણ કાઢ્યું છે કે બેનો છે ની વાતની વાતમાં રોઈ નાખે, વાતની વાતમાં અહીં હલવું કરી નાખે, વાતની વાતમાં રોઈ નાખે, આ દુનિયામાં જે હલિયા હૈયા હલવા કરે ને, એને કોઈ દી હાર્ટફેલ ન થાય. અને આપણે મરીએ તાઉથી કોઈને કહીએ નહીં કે હુકામ ગોટો વરી ગયો. આપણે તો અભિમાની બહુ ને, હું મરું પણ કોઈને કહું નહીં. હા તો મર, ઉપર બીજું હું. બેનો છે ને એ નારી નારાયણી છે, કરુણાની મૂર્તિ છે, પુરુષ જન્મજાત અભિમાની છે. અને તમે જુઓ, અને અભિમાની હોય ને, અને એની એને એટલે જ કીધું કે ખુલ્લી બાજી જીવનની જેટલી રાખો એટલી જીવવાની મજા આવે, અને જીવનની બાજી જેટલી તમે છુપાવો એટલે આંસકા વધારે આવે. નથી આમ આમ હાલતા ચાલતા દડી જાય. બોલો, આ તમે જોજો, કોઈ પણ હાર્ટફેલમાં બેન બાઈ માણસ ગુજરી ગયા જવલ્લે દાખલા હોય તો ભગવાન જાણે, છાપું ખોલો એટલે આપણે હોય 4-5 કાય, ખુરશીમાં ખુરશી ગોટો વરી જાય, એ હાયલા જાય દડી જાય. એની ક્યાં વાત કરો, સિગરેટ હળગતી હોય ને આપણે ઓલાઈ ગયા હોય કે ભાઈ આગળી અહીંયા બેઠા તો હમણાં જ ને ઉપાડી ગયા. કારણ એને જીવતર જેટલું તમે ખુલ્લું મૂકી દો એટલી જીવવાની વધારે મજા. એટલે લોક સાહિત્યમાં એક દ્રષ્ટાંત પણ આપ્યું છે કે ઢોલ ને હરણાય બે વાતો કરતા હતા. બોલો, હવે કોઈ દી વાતો કરે, નિર્જીવ વસ્તુ છે. ઢોલ ને એક વાર હરણાય એમ કીધું, ભાઈ તું રૂડો બહુ લાગશો. તમે કવિની કલ્પના તો જુઓ, સમાજને સમજાવવા માટે ઢોલ ની પણ વાતો કરાવે, શરણાય પણ વાતો કરાવે, પ્રકૃતિની સાથે વાતો કરાવે કવિ આપણને. એટલે ઢોલ ને હરણાય એટલું કીધું, ભાઈ તું રૂડો બહુ લાગશો. તો ઢોલે કીધું કે એ તો વાત તારી સાચી બેન, પણ તે ક્યાં ઓલા ભવના પૂન કર્યા છે કે તને કોઈ પણ માણસ વગાડતું હોય ને તો તારો પગ દબાવતો હોય એવું લાગ્યા કરે. અને અમે ક્યાં ઓલા ભવ ના મોરલા માં રહેશે, ડોકમાં નાખો બગડાટી બોલી, ફાવ દાંડિયું ની બટા જટી બોલે. એટલે શરણાઈ કીધું કે ભાઈ ઓલા ભવ ની વાત નથી, આ ભવ ની જ છે કે આ ભવ માં બેન અમે પાપ ને પૂન શું કર્યા, તો કે પાપ ને પૂન ની વાત નથી, પણ અમારા શરીરના જે છિદ્રો છે, કાણા છે, એ જગતના ચોકમાં હરણાય કે અમે ખુલ્લા મૂકી દીધા છે, એટલે અમારા સૂર વાગે છે, અને તે તારી બે પોલ ઢાંકી દીધી ને એટલે તને માર પડે છે. જીવતર તમે જેટલું દબાવો એટલા માર વધારે પડે. જીવન જેટલું ખુલ્લું મૂકી દો નરસિંહ મહેતાની જેમ, એવા રે એવા રે, તમે કયો છો એવા રે, એ જીવતર જીવી શકે, એ માણી શકે. એટલે કીધું કે માયામાં બહુ હડિયું કાઢતો નહીં, માયા બહુ વાલી, અને બહુ સાચી વાત. અને પછી એ માયાને પકડવા માટે માણસ હાચા ખોટા કરે, દુખી થાય, જેલમાં જાય. હે, એક જણો જેલમાં ગયો ને તો એક જણે જેલમાં કાગળ લખ્યો કે મેં એવું સાંભળ્યું છે કે જેલમાં તું કંઈક બેઠો બેઠો કમા છો તો મારા લેણા નીકળતા રૂપિયા મોકલી દે. એટલે બોલે જેલમાંથી હામો જવાબ લખ્યો કે જેલમાં ઉઘરાણીના કાગળ ન લખવા, બીજા કેદી ઉભા મારી આબરૂ હું.

જીઓ બોલો, હજી જેલમાં આબરૂ. પછી જેલર મળવા આવ્યા, જેલર એકવાર ફરતા ફરતા એને મળવા આવ્યા. એટલે એને જેલર એને કેદીને કીધું કે ભાઈ તમને કેમ કોઈ મળવા આવતું નથી, તમારા કુટુંબમાં કોઈ છે કે નહીં, કોઈ આવતું નથી મળવા? છે કુટુંબ? તો હા, કુટુંબ તો બહુ મોટું છે. તો કેમ કોઈ મળવા આવતું નથી? તો કે બધા અહીંયા જ છે, બધા સમૂહમાં આવ્યા અમે. હા હા હા, સાબરમતી જેલમાં અમારો પ્રોગ્રામ હતો. ખરેખર આ હકીકત છે. ગમે ઘણા કલાકારો હતા, સદવિચાર પરિવાર તરફથી પ્રોગ્રામ હતો રક્ષાબંધનનો. એટલે કેદીઓની પાસે બહુ સરસ પ્રોગ્રામ અમે આપ્યો અને કેદીઓ ખુશ થઈ ગયા, અમને બહુ મજા આવી. પણ પ્રોગ્રામ પૂરો થયો ને પછી એક કેદી મારી પાસે આવીને કહે મને કે વિખુદાનભાઈ મજા બહુ આવ્યો, તમારા જેવા કોક જો અહીં હારે હોય ને તો ટાઈમ ક્યાં હોય જાય ખબર ન પડે. એટલે મેં કીધું એ તો એવું કરશું તો આવશું, પણ હવે અટાણે તો જવા દે અમને. કેવા ન્યાય કેસ કરે બોલો. એક જણે તો એક જેલમાં ગયો ને એની પત્ની પાછળથી કાગળ લખ્યો જેલમાં કે તમે જેલમાં ગયા ને પછી અહીં ઘરમાં હોળી ફાટી નીકળી, ભાગ પાડવાનો વારો આવ્યો. કાગળમાં લખ્યા બધું. અને મોટાભાઈ તો કાંઈ દેવાના નહોતા, તમારી ગેરહાજરીમાં મોટાભાઈ તો કાંઈ નહોતા આપવાના, પણ હું બે માથારી રહીને એટલે ખીજડા વાળું ખેતર પડાવી લીધું. અને હવે તમને એટલા માટે કાગળ લખું છું કે ચોમા હું આવ્યું નજીક, આપણા ઘરમાં કાંઈ બાજરો કે અનાજ કે કાંઈ નથી, અને હું બાજરો તો ગમે ત્યાંથી મેળવી લઈ પણ બળદ નથી, આપણે ખેતી કેમ કરવી ને બાજરો કેમ વાવવો, એટલે હું તમને કાગળ લખું છું. તો જેલમાંથી કેદીએ જવાબ લખ્યો બોલો કે ખીજડા વાળું ખેતર જો આપણા ભાગમાં આવ્યું હોય તો ત્યાં નીકળતી નહીં, ત્યાં જાતી નહીં, ત્યાં તણખલું તોડતી નહીં, ચોરેલો લૂંટેલો બધો માલ મેં એ ખેતરમાં ડાટ્યો છે, ખીજડા વાળા ખેતરમાં બધું ડાટ્યું છે. એની પત્નીનો પત્ની કાગળ વાંચીને હામો જવાબ લખ્યો કે તમારો કાગળ આવે એ પેલા પોલીસ ખાતું આવી ગયું અને ગોઠણે ગોઠણે ખેતર ખોદી નાખ્યું. તો કે હવે એમાં બાજરો વાવી દે, આપણે ખેતર જ ખેડાવવું હતું. હવે જેલમાં બેઠા બેઠા ખાતા પાસે ખેતર ખેડવી નાખે એ ઓછા હોશિયારી છે, પણ હોશિયારીમાં હળી હરી ન મળે, હરી તો તમને ભોળ પણ આમાં મળે. ગોકુળમાં ક્યાં સંપત્તિ હતી, ગોકુળમાં ભોળ પણ હતું. એટલે ભગવાન કૃષ્ણને ન્યા આવવું પડ્યું ને. સંસ્કાર અને સંપત્તિ એની જીવનમાં બેની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને આવેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. કઈ ન આવ્યા, જો લંકામાં ઠેઠી ન આવ્યા, સોનાની લંકા હતી ને તોય. હે, અને ગોકુળમાં માલધારીઓ હતા, કોઈ પૈસો નહોતો પણ ભોળ પણ હતું ને, ત્યાં ભગવાન રમવા આવ્યા વિચારતો. હે, એટલે તો આપણે લોક સાહિત્યમાં એમ દુહામાં એમ કે છે, હે કે વા

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હાસ્યરસ. કલાકાર હતા શ્રી ભીખુદાન ગઢવી.
1: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
2: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
3: તો ભાઈ ડાયરાની રજા લઈએ ને બધાને કહીએ
4: રામ રામ.

નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. ભારત અને અમેરિકાએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના દેવાંશુ પાંડાની જીત. સરકારે ઇબોલા રોગચાળાને પગલે ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24 ના મોત અને કેટલાક ઇજા.

0: અને વિયેતનામમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં ભારતે એક સુવર્ણ સહિત 6 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મુદ્દે વ્યાપક ચર્ચાઓ કરી. બંને નેતાઓએ ભારત અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતાઈની પુનઃપુષ્ટિ કરી અને વેપાર, ઉર્જા, ગતિશીલતા અને પ્રાદેશિક સુરક્ષા સહિત સહયોગના મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો પછી એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે વહેલી તકે વેપાર કરાર પૂર્ણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. મધ્યપૂર્વના ઘટનાક્રમ અંગે બોલતા તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે.
1: हम इस क्षेत्र में शांति और स्थिरता चाहते हैं. दूसरा, हमारे लिए प्रवासी समुदाय का कल्याण और भलाई बहुत आवश्यक है. तीसरा, हम चाहते हैं कि ईंधन की कीमतें कम हों क्योंकि हम इसके बहुत बड़े आयातक हैं और इसका अधिकतर हिस्सा इसी क्षेत्र से आता है.
0: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ભાગીદારીના વ્યૂહાત્મક પરિણામ પર ભાર મૂક્યો. તેમણે ભારતને અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ ભાગીદારોમાંના એક તરીકે વર્ણવ્યું.
2: जिन मुद्दों पर हम भारत के साथ मिलकर काम करते हैं उनकी व्यापकता और दायरा ही इस बात को दर्शाता है कि भारत दुनिया में हमारे सबसे महत्वपूर्ण रणनीतिक साझेदारों में से एक है. इसकी शुरुआत हमारे साझा मूल्यों से होती है. हम दुनिया के 2 सबसे बड़े लोकतंत्र हैं.
0: श्री रूबियो आगामी 26 मई ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવાંશુ પાંડાએ ફાલ્ટા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં જીત મેળવી છે. શ્રી પાંડાએ આ બેઠક 1,09,000થી વધુ મતોથી જીતી લીધી છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદીના ઉમેદવાર શંભુનાથ કુર્મી 40,600થી વધુ મતો સાથે બીજા સ્થાને રહ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર ચોથા સ્થાને રહ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન દરમિયાન મોટા પાયે ગેરરીતિના આરોપો બાદ ચૂંટણી પંચે ફાલ્ટા બેઠક પર ફેર મતદાનનો આદેશ આપ્યો હતો. પુનઃમતદાન 21 મેના રોજ યોજાયું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. આ પ્રસંગે આકાશવાણી પીપલ્સ પદ્મ ઓન આકાશવાણી કાર્યક્રમનું પ્રસારણ કરી રહ્યું છે. આ કાર્યક્રમ આજે અને આવતીકાલે 100.1 આકાશવાણી ગોલ્ડ ચેનલ, ન્યૂઝ ઓન એર એપ અને ન્યૂઝ ઓન એર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પણ સાંભળી શકાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSEને ત્રુટિરહિત પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં મદદ માટે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા IIT મદ્રાસ અને IIT કાનપુરના પ્રોફેસરો અને ટેકનિકલ નિષ્ણાતોની ટીમ નિયુક્ત કરવાના નિર્દેશ આપ્યા. CBSEના પરિણામ બાદની સેવાઓ અંગેના પોર્ટલ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સરકારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ક્વોન્ટમ EI રોકાણ યોજનાનો પ્રચાર કરી રહ્યા હોવાના સોશિયલ મીડિયામાં ફરી રહેલા વીડિયોને ફગાવી દીધો છે. આ ભ્રામક વીડિયોમાં નાગરિકોને 22,000 રૂપિયાના પ્રારંભિક રોકાણ સામે 3,00,000 રૂપિયાની માસિક આવકનું વચન આપવામાં આવ્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના તથ્ય તપાસ એકમે માહિતી આપી કે આ દાવો ખોટો છે અને વાયરલ વીડિયો એઆઈ નિર્મિત છે. નાણામંત્રી દ્વારા આવી કોઈ રોકાણ યોજનાને સમર્થન આપવામાં આવ્યું નથી. સરકારે નાગરિકોને શંકાસ્પદ અથવા અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળવા અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ફોલો કરશો. સરકારે ઇબોલા ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને આફ્રિકન દેશો કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે. સરકારે આ દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને સ્થાનિક આરોગ્ય માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને સાવચેતી રાખવાની સૂચના આપી છે. દરમિયાન આંધ્રપ્રદેશના આરોગ્યમંત્રી સત્યકુમાર યાદવે જણાવ્યું કે આફ્રિકન દેશોમાં વધતા ઇબોલા વાયરસને પગલે રાજ્ય સરકારે સાવચેતીના પગલાં વધુ તીવ્ર બનાવ્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું, વિશાખાપટ્ટનમ, તિરુપતિ અને વિજયવાડાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ખાસ દેખરેખ શરૂ કરવામાં આવી છે. ભારતે

0: આફ્રિકાના રોગ નિયંત્રણ કેન્દ્રોને તબીબી પુરવઠો અને રક્ષણાત્મક કીટનો પહેલો જથ્થો મોકલ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ પુરવઠો ઇબોલા રોગચાળાને ધ્યાનમાં રાખીને મોકલવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા આજે જાહેર સેવાઓ અને ભારતીય વન સેવાની પ્રાથમિક પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. દેશભરના 83 શહેરોમાં 2000થી વધુ પરીક્ષા સ્થળોએ પરીક્ષા લેવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલ મુજબ 5,49,000 ઉમેદવારોએ પરીક્ષા આપી છે. યુપીએસસીએ જણાવ્યું કે પરીક્ષાને મજબૂત બનાવવા, પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતાને મજબૂત બનાવવા, પરીક્ષા સ્થળોએ ઉમેદવારોનું રીઅલ ટાઇમ ફેસ ઓથેન્ટિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. રાજધાની ક્વેટાના ચમન ફાટક રેલવે સ્ટેશન પાસે આ વિસ્ફોટ થયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે તકેદારીના ભાગરૂપે પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનને ક્વેટા રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. ગૃહમંત્રીના પ્રવક્તા બાબર યુસુફઝાઈએ જણાવ્યું કે કાટમાળમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. દરમિયાન બલોચ લિબરેશન આર્મીના માજીદ બ્રિગેડે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. રશિયાએ યુક્રેનના ક્યુમાં કરેલા હુમલામાં 2ના મોત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે રશિયાએ ડ્રોન અને મિસાઇલ હુમલા દરમિયાન હાઇપરસોનિક ઓરેન્જનિક બેલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કર્યો. 4 વર્ષમાં યુદ્ધમાં આ હથિયારનો ઉપયોગ 3જી વખત થયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હવાઈ હુમલામાં રાજધાનીમાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને 70થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે અન્ય મિસાઇલો સાથે ઓરેન્જનિક મિસાઇલના ઉપયોગની પુષ્ટિ કરી છે. મંત્રાલયે જણાવ્યું કે આ હુમલાઓ રશિયાની જમીન પર નાગરિક લક્ષ્યો પર યુક્રેન દ્વારા તાજેતરના હુમલાઓના જવાબમાં કરાયા હતા. વિયેતનામના દાનંગ ખાતે રમાઈ રહેલી 23 વર્ષથી ઓછી વયજૂથની કુસ્તી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ આજે 1 સુવર્ણ, 2 રજત અને 3 કાંસ્ય સહિત 6 ચંદ્રક જીત્યા. પુરૂષોની ગ્રીકો રોમન કેટેગરીમાં સુમિત દલાલે ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના ઓઝોદબેક ખાલિમવ્યોવને હરાવી જીત મેળવી. 55 કિલોગ્રામ વજનવર્ગમાં નીરજ પટેલે તો રોહિત બુરાએ 87 કિલોગ્રામ વર્ગમાં કાંસ્યચંદ્રક જીત્યો. 50 કિલોગ્રામ વજન જૂથમાં સ્વીટીએ જ્યારે 59 કિલોગ્રામ વજન જૂથમાં નેહા સાંગવાને રજતચંદ્રક જીત્યો તો 55 કિલોગ્રામ વજન જૂથમાં અહિલ્યા સિંધેએ કિર્ગિસ્તાનની ઇરુકે કાદિરબેગ કાઇઝીને 13-2થી હરાવીને કાંસ્યચંદ્રક જીત્યો. આઈપીએલ ક્રિકેટમાં રાજસ્થાન રોયલ્સે વાનખેડે સ્ટેડિયમ ખાતે યજમાન મુંબઈ ઇન્ડિયન્સને 30 રને હરાવ્યું. 206 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 175 રન બનાવ્યા. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ પ્લે ઓફમાં પહોંચ્યું છે. અને એક મેચમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે મેચ રમાઈ રહી છે. કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ દિલ્હી કેપિટલ્સના 4 ઓવરમાં વિના વિકેટે 39 રન થયા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને અમેરિકાએ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના દેબાંશુ પાંડાની જીત. સરકારે ઇબોલા રોગચાળાને પગલે ભારતીય નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં રેલવે લાઇન પર થયેલા વિસ્ફોટમાં 24ના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત. અને વિયેતનામમાં રમાઈ રહેલી કુસ્તી સ્પર્ધામાં ભારતે 1 સુવર્ણ સહિત 6 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: .656 અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, 8 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

0: વરસાદ આવે કે તરત જ વૃક્ષના રોપા રોપી દેવા તૈયાર એવા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, કોઈ મોસમમાં કોઈ પક્ષી ન જોવા મળે તો આવું કેમ બન્યું એવું વિચાર્યું છે ખરું?
0: પક્ષીઓની વસ્તી વધઘટ થવાથી શું ફેર પડે છે એવું કદી વિચાર્યું છે ખરું?
1: કોઈ પશુ કે પક્ષીનો આપણને માનવજાતને શું ફાયદો છે એ વિચારવા જેવું છે.
0: આ વાત ગીર ફાઉન્ડેશન તો કહે છે જ, પણ શ્રી વિવેક પરમાર જેવા પ્રકૃતિ પ્રેમી પણ ખૂબ ઊંડા અભ્યાસ પછી ભારપૂર્વક કહે છે.
1: હા મિત્રો, દર વખતની જેમ આજની ચર્ચા પણ ખૂબ નોંધપાત્ર છે, એટલે સાંભળો અને નોંધતા જાઓ.
2: નમસ્કાર વિવેકભાઈ.
3: નમસ્કાર દારૂભાઈ.
0: નમસ્કાર.
3: નમસ્કાર હિનાબેન.
2: હિના, આજે ઘણી વખત કહીએ છીએ ને કે પ્રકૃતિ સાથે જેને પ્રેમ હોય એ કામ ગમે તે કરતા હોય, પણ એ પ્રકૃતિની સાથે જોડાયેલા રહે અને કામ કરતા કરતા એ પોતાના વિસ્તારમાં ત્યાં ને ત્યાં કંઈક પ્રકૃતિના જતન માટે, રક્ષણ માટે કંઈક સારું કામ કરતા રહે, એવા વિવેકભાઈ પરમાર છે. એટલે આમ તો જે કામ કરે છે એ ગુજરાત વિદ્યુત વિભાગમાં કામ કરે છે, પણ એમને પક્ષીઓ પ્રત્યે, પ્રાણીઓ પ્રત્યે એટલો બધો પ્રેમ કે એ આ બધાની ખાસ કરીને એનો ડેટા મેળવવામાં, એની ગણતરી કરવામાં, એનો અભ્યાસ કરવામાં, એનું વર્તનનું ઝીણવટપૂર્વક આખું નિરીક્ષણ કરવામાં એમાં બાકીનો સમય ગાળે. એટલે વિવેકભાઈને એને કારણે ઘણા બધા પક્ષીઓ સાથે પરિચય થયો, પ્રાણીઓની પણ એટલી જ સમજ થઈ, અને અત્યારે પણ એ એવું જ સરસ કામ કરી રહ્યા છે.
0: તો વિવેકભાઈ, તમે ક્યારથી આ અભ્યાસ કરવા માટે પ્રેરાયા?
3: મારી જે ભાવના છે તો મારા ખ્યાલથી જન્મથી જ હશે, કેમ કે મારા ફાધર એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં હતા, વન વિભાગમાં, અને એમની જે ઓફિસો તમે જુઓ તો એ હંમેશા પ્રકૃતિના ખોળે જ હોય, અને એમની સાથે હું જતો હતો, અને એમને અલગ અલગ વસ્તુઓ મારે માટે લઈને આવે, જેમ કે તમે કૈલાશપતિનું ફૂલ કદાચ જોયું હશે, તો એમાં કદાચ ગુલાબની સુગંધ અને મોગરાની સુગંધ મિક્સ કરો તો એની જે સુગંધ થાય એટલી સરસ એની સુગંધી હોય,
1: અને
3: એટલી તીવ્ર હોય છે અને એટલી સરસ. પછી શિમડાનું ઝાડ જુઓ તમે, પછી કેશુડાનું ઝાડ જુઓ, તો એવી બધી પ્રકૃતિના ખોળે હું એમની સાથે પણ ફરેલો છું, અને એમને મને એનું ઇન્ટ્રોડક્શન બી ઘણું બધું સારું કરાયું છે, જે આપણા ડીએનએમાં આવી ગયું છે, એટલે તમે એનાથી દૂર તો ના જ રહી શકો. અને જેમ જેમ હું આગળ વધ્યો પછી મારામાં થોડી કરુણાનો ભાવ બી પહેલાથી મારા મધર તરફથી વારસામાં મળેલો છે. તો પછી જ્યારે હું કોઈ એક્સિડન્ટ થતા જોઉં, જેમ કે કોઈ બર્ડ છે કાં તો કોઈ એનિમલ છે, કૂતરાનું એક્સિડન્ટ થયું છે, મંકીનું થયું છે, તો મેં 10-11 વર્ષથી તો હું એના રેસ્ક્યુ જ કરું છું, બરોબર. જ્યાં સુધી હું ગાંધીનગરમાં હતો ત્યાં સુધી મેં 10 વર્ષ સુધી એના રેસ્ક્યુ કર્યા, ઘણા બધા જીવો બચાયા, જે ખાલી પક્ષી તમે જોઈને ખુશ થઈ જાવ છો. એને મેં હાથમાં લીધું છે, ખવડાવ્યું છે, એના બચ્ચા મોટા કર્યા છે, એટલે એના પ્રત્યે મેં બહુ અનહદ લાગણી હતી મારા માં પહેલેથી. એના પછી મારી ટ્રાન્સફર થઈ બનાસકાંઠા, ડીસાની અંદર, જે નડાબેટની જે બોર્ડર છે ત્યાં. ત્યારે થોડું આપણે અલગ થઈ ગયા, જેને આપણે આટલું બધું મળ્યા હોઈએ, જોયા હોય, જેને અનુભવ કર્યો હોય, ત્યાંથી થોડા અલગ થયું, એટલે તમારે થોડી બેચેની થાય તમારા અંદર કે હું આનાથી કેવી રીતના અલગ થઈ શકું, પ્રકૃતિથી કેમ અલગ થઈ શકું. પછી હું મારા વાઈફ ત્યાં અલગ અલગ જંગલોમાં ફરતા હતા, ત્યાં દાતાના જંગલો છે, અંબાજી છે, પછી નડાબેટ એ બોર્ડર છે, ત્યાં વેટલેન્ડ છે, અને એ વેટલેન્ડની અંદર શિયાળા દરમિયાન છે ને માઇગ્રેટરી બર્ડ્સ આવે છે બધા અલગ અલગ, જેમ કે ઉપરના દેશોની અંદર જયારે બરફ થાય, સ્નોફોલ થાય, ત્યારે એ જગ્યાએ સર્વાઈવલ માટે પક્ષીઓ જોડે કઈ રહેતું નથી, એટલે એમને બચવા માટે 12,000-13,000-15,000 કિલોમીટર ટ્રાવેલ કરીને હિમાલય ઓળંગીને, પણ એટલો બધો પ્રવાસ અને એટલું બધું ઓળંગીને, હિમાલય ઓળંગીને એ લોકો અહીંયા આવે છે ખાલી સર્વાઈવલ માટે, જીવવા માટે થઈને, એટલે એને આપણે માઇગ્રેટરી બર્ડ્સ કહીએ છીએ. હા, ત્યારે નડાબેટની સૌથી પહેલી પક્ષી ગણતરી થઈ 2023 ડિસેમ્બરની અંદર, અને એની અંદર ઉદય વોરા સાહેબ સાથે હું હતો એ પક્ષી ગણતરીની અંદર. ત્યારે પછી મારો રસ વધારે થઈ ગયો એની અંદર, અને પછી મેં બર્ડ કાઉન્ટિંગ ને બધું ચાલુ કર્યું. એના પછી 3 જેવી પક્ષી ગણતરી કરી છે, એમાં પંડાના જંગલની અંદર બી એક પક્ષી ગણતરી કરવા ગયો હતો મધ્યપ્રદેશની અંદર, એના પછી સિંહ ગણતરી, ગુડખર ગણતરી અને દીપડા ગણતરી પણ કરેલી છે, એટલે પ્રકૃતિ સાથે જોડાઈ રહેવાનો પ્રયત્ન કર્યો છે. હાલ હું અલગ અલગ પક્ષીઓ જ્યાં જે બી જાઓ, ઈ બર્ડ કરીને એક એપ્લિકેશન આવે છે જેની અંદર તમે ડેટા નાખી શકો છો, એટલે હું જ્યાં બી જઉં, જે લોકેશન પર હોઉં, ત્યાં જે બી મને બર્ડ્સ દેખાય એનો હું ડેટા એ એપ્લિકેશનમાં નાખવાનો પ્રયત્ન કરું છું, એટલે જેટલી બી બર્ડની સ્પીસીસ છે એ આપણે રેકોર્ડમાં રહે, અને એ રેકોર્ડ આખા વર્લ્ડ લેવલ પર રહે છે, અને જે સાયન્ટિફિક રિસર્ચમાં યુઝ થાય છે કે આ બર્ડ આ ટાઈમે કયા સિઝનમાં આવે છે, ક્યારે આવે છે, એનો હેબિટેટ શું છે, કયા વિસ્તારમાં જોવા મળે છે, ક્યાં જોવા નથી મળતું, કાં તો એ કોઈ અલગ વિસ્તારમાં જોવા મળે છે એનો હેબિટેટ નથી, તો એવો જાણવાનો પ્રયત્ન કરે કેમ અહીંયા આવ્યું, આનો હેબિટેટ તો છે નહીં, તો એનો જે જૂનો હેબિટેટ એ લોસ થઈ ગયો કે એમાં શું તકલીફ થઈ, કે વાતાવરણ બદલાઈ ગયું કે શું થયું, એટલે પછી જ્યારે લુપ્ત થવાના આરે હોય જે

0: સ્પીસીસ, એનો ડેટા પણ આપણે એ રીતે જ મળે છે કે આ પક્ષીઓની સંખ્યા કેમ ઘટી રહી છે. એટલે આ બધા રિસર્ચ માટે ડેટાની બહુ જરૂર રહે છે આપણે. અને એક આઈ નેટ એટલે આઈ નેચરલિસ્ટ કહીને એપ્લિકેશન છે જેમાં નાના નાના જીવજંતુઓ છે, વાઇલ્ડ લાઈફ છે, કે કોઈ બી એવી સ્પીસીસ છે જેનો તમે ડેટા અંદર નાખી શકો છો, એ પણ ડેટા વર્લ્ડ વાઇડ રહે છે. એટલે એના ઉપરથી તમે રિસર્ચ કરી શકો. જેટલા બી આપણે સાયન્ટિફિક છે એ ડેટાના આધારે જ બધી ખબર પડતી હોય છે આપણે, કે ભાઈ કયું પક્ષી બચાવવું કે કયું પ્રાણી બચાવવું, કયું લુપ્ત થવાના આવે છે, કોનો હેબિટેટ લોસ છે, એ બેસ ઉપર જ નક્કી થાય છે કે ભાઈ આ જગ્યાને અભયારણ્ય રાખવું છે કે આ જગ્યાને તમે પબ્લિકની અંદર માઇનિંગ માટે આપી શકો છો, કાં તો કોઈ કન્સ્ટ્રક્શન માટે આપી શકો છો કે નથી આપી શકતા. એ બધા ડિસિઝન જયારે ગવર્મેન્ટને લેવાનો હોય તો એમને ડેટા જોઈએ, જે ડેટા આપણે આ બધી એપ્લિકેશન થ્રુ એમને આપી શકીએ છીએ.
1: તો વિવેકભાઈ, તમે હમણાં જ વાત કરી કે તમે વોરા સાહેબ સાથે બધું ઘણું બધું કામ કર્યું છે, તો હવે હું તો એમની સાથે ઘણી બધી શિબિરોમાં ગયેલી છું એટલે મને ખબર છે કે વિદ્યાર્થીઓને ક્યાં ક્યાં સુધી પક્ષીઓ જોવા માટે, ગણતરી કરવા માટે, ફોટા પાડવા માટે એવી રીતે મોકલતા હોય છે. એક શિબિરમાં એવી ગઈ હતી ને, તો એમણે તો વિદ્યાર્થીઓને ખાસ્સા કાદવની અંદર થઈને, એટલે પાણીના પક્ષીઓ હોય ને એનું પણ સંરક્ષણ કેવી રીતે કરાય, અથવા એનું નિરીક્ષણ કર્યા પછી એને કેવી રીતે બચાવવા જોઈએ, અથવા તો એનું ખોરાક શું છે, એનું હેબિટેટ શું છે, એ બધી ગણતરીઓ કરતા હોય છે. તો તમે એવા પાણીના પક્ષીઓ, પછી ઝાડ અને વૃક્ષો ઉપર રહેતા પક્ષીઓ, જમીન ઉપર રહેતા પક્ષીઓ, એ બધી જ ગણતરીઓ કરી છે અને બધાને જોયેલા છે?
0: હા મેડમ, મેં ઓલમોસ્ટ બધા જોયેલા છે. જેમ કે વેટલેન્ડની અંદર હમણાં નળાબેટ બી એક વેટલેન્ડ છે, બરોબર, અને નળ સરોવરની બે વખત કહી છે, એ પણ એક વેટલેન્ડ છે. હાલ હું ધંધુકા મારી નોકરી છે અને ત્યાં ધોલેરા નજીક પડે છે, એ પણ એક વેટલેન્ડ જ છે, બરોબર છે. વેટલેન્ડના પક્ષીઓ એ મોટા ભાગે માઇગ્રેટ કરીને આવતા હોય છે અને એનું ગણતરી એટલા માટે થોડી અઘરી થઈ જાય છે, કેમ કે વેટલેન્ડનો જે એરિયા છે એ બહુ લાંબો હોય છે, મોટા ભાગે દરિયો બહુ દૂર હોય અને દરિયાનું પાણી ભરતી વખતે નજીક આવે છે, ઓટની અંદર દૂર જતું રહે છે, પછી એ કાદવ કીચડવાળો એરિયા થઈ જાય છે. અને તમે બી એના પક્ષીથી બહુ દૂર હોવ છો, એટલે તમે બાયનોક્યુલર કે કેમેરો યુઝ કરો તો તમે જોઈ શકો છો, પણ પ્રોપર તમે બધા નથી જોઈ શકતા. જેમ કે તમે નળાબેટની અંદર જાઓ તો એ જે વિસ્તાર છે બહુ લાંબો છે, તો અમે હા, તો એ ટાઈમે અમારે 156 કે 157 જેવી ટીમ થઈ હતી
2: અને ચોમાસામાં તો સેંકડો ચોરસ કિલોમીટરમાં એકલું પાણી જ ભરેલું પડ્યું.
0: હા, એકલું પાણી જ ભર્યું હોય છે. પણ વેટલેન્ડ નો મતલબ એવું થાય કે વધારે પાણી નહીં, છીછરું પાણી, એટલે એ શિકારને જે કરવો હોય એ કરી શકે, બરોબર. વધારે પાણી હોય તો પછી એને એ શિકારમાં બી તકલીફ પડે અને જે લીલ ને એ બધું જે ખાતા હોય ત્યાં સુધી પહોંચી પણ ના શકે. એટલે મોટાભાગે જે માઇગ્રેટ કરીને પક્ષીઓ આવે છે ને, એ ચોમાસાના 2-3 મહિના પછી જ્યારે પાણી થોડું ઓસરે થાય, છીછરું થઈ જાય, પછી એ જગ્યા પર આવે છે. માની લો કે એ માઇગ્રેટ કરીને અહીંયા આવ્યું છે અને પાણી એટલું છીછરું નહીં થયું, તો પછી એ જગ્યાની જગ્યાએ બીજી જગ્યાએ વધારે પ્રિફર કરતું હોય છે. પણ આ નળાબેટ છે કાં તો આ નળ સરોવર છે, એ જે અભયારણ્યો છે કાં તો એ જે વેટલેન્ડ છે, એની અંદર એમને ફિક્સ જ હોય છે કે આ ટાઈમે પાણી ઓસરી જતું હોય છે. પણ ઘણી વખત મેં એવું બી માર્ક કર્યું છે કે વધારે પાણી રહેતું હોય એ સમયે પક્ષીઓ નથી આવતા, એ ઓસરવાની રાહ જોતા હોય છે અને એ પાછળથી એ આવવાનું શરૂઆત કરતા હોય છે. પછી આ વખતે અમે હમણાં ગયા ફેબ્રુઆરી મહિનાની અંદર જ એવું અમારો એક ડેટા મળ્યો, જ્યારે અમે બર્ડ કાઉન્ટિંગ ને બધું કરતા હતા, કે ફ્લેમિંગો છે એ હમણાં આખા ગુજરાતમાં ક્યાંય જોવા નથી મળતા, એવું અચાનક થયું. એટલે વોરા સાહેબે સુરખાબ, એટલે વોરા સાહેબે એવું નક્કી કર્યું કે બધા એક સાથે અલગ અલગ વેટલેન્ડ ઉપર જાઓ અને જુઓ કે ક્યાં ક્યાં સુરખાબ છે. તો કલોલ ની અંદર બી એક સાઇડ છે, પછી અલગ અલગ જે વેટલેન્ડ સાઇડ છે એ દરેક જગ્યાએ ક્યાંય ફ્લેમિંગો નતા. ઇવન હું ધોલેરા ગયો તો ત્યાં પણ ફ્લેમિંગો નતા. પછી ફ્લેમિંગો ખાલી 2 જ જગ્યા ઉપર મળ્યા, એક તો નળાબેટ અને એક કચ્છની અંદર, કેમ કે એમનું એ નેસ્ટિંગ ટાઈમ હતો અને નેસ્ટિંગ માટે એમને જે હેબિટેટ જોઈએ એ એમને બીજી કોઈ લોકેશન પર પ્રોપર મળી શક્યા નહીં. એટલે એમને શું કર્યું, પોતાની જાતને માઇગ્રેટ કરીને એ જગ્યા પર લઈ ગયા. હવે એ અસંખ્ય સંખ્યા લાખોની સંખ્યામાં હોય, તો કચ્છમાં લાખોની સંખ્યામાં જોવા મળ્યા, નળાબેટની અંદર જોવા મળ્યા, પણ આખું ગુજરાત ખાલી હતું, ક્યાંય બીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળ્યા. પછી એ નેસ્ટિંગ ટાઈમ પૂરો થયો, હવે એ અલગ અલગ લોકેશન પર શિફ્ટ થયા છે, કેમ કે ફૂડ દરેક જગ્યાએ લિમિટેડ હોય અને સંખ્યા વધારે હોય એટલે ફૂડ મળવાની શક્યતા ઘટી જાય, એટલે ત્યાંથી બી માઇગ્રેટ કરીને અલગ અલગ જગ્યા પર જાય.
2: તો એ જે વિવેકભાઈ તમે કહ્યું કે સુરખાબ છે, ત્યાં માનો કે પોતાના માળા બનાવ્યા, બચ્ચા મૂક્યા, તો એ ઈંડા મૂકીને પછી ઈંડાને છોડીને આવતા રહે ત્યાં બીજી જગ્યાએ ખોરાક ખાવા માટે?
0: ના, એ ત્યાં છોડી નથી આવતા, એ એકચ્યુઅલી એને વેઇટ કરે છે. એનો જે સિઝન હોય, જેમ કે 2 કે 3 મહિનામાં જે એના બચ્ચા મોટા થઈ જાય, ધારો કે તમે નળાબેટ જેવા વિસ્તારની અંદર જાઓ છો, તો એ લોકો શું કન્ટિન્યુઅસલી પ્રેક્ટિસ કરતા હોય, બચ્ચા એ સમયગાળામાં મોટા થઈ જાય અને તમે જોશો તો કન્ટિન્યુઅસલી એક ઝુંડમાં તમને ઉડતા જોવા મળે એના બચ્ચા સાથે. પછી એ લોકો એવું ડિસિઝન લે છે કે ભાઈ આ બચ્ચું ઉડવા માટે સક્ષમ છે, આટલા હજારો કિલોમીટર સુધી આવી શકશે અમારી જોડે માઇગ્રેટ કરીને પાછું, તો એ બધા બચ્ચા રિટર્ન થઈ જાય છે. પણ જે બચ્ચા એટલા સક્ષમ થતા નથી, કાં તો બહુ લેટ આયા છે દુનિયાની અંદર, બરોબર, તો એ એટલું બધું લાંબુ ટ્રાવેલિંગ નહીં કરી શકે, તો એ પછી નેક્સ્ટ સિઝન સુધી રોકાઈ જાય છે. એટલે પછી એ તમારા કાઉન્ટિંગ ની અંદર મળે છે હમણાં.

0: ફ્લેમિંગો કે ભાઈ તમને ઉનાળાની અંદર કે ચોમાસા પહેલા બી તમને એ જોવા મળે છે. હમણાં બી મને ચોમાસા પહેલા બી અહીંયા ફ્લેમિંગો જોવા મળ્યા હતા ધંધુકા ધોલારાની અંદર. એ રોકાઈ જાય છે જે લેટ હોય છે બચાવ.
1: તો એ નેક્સ્ટ સુધી રોકાઈ જાય તો પછી એમના પેરેન્ટ્સ ની રાહ જોવે કે આવે ને એમને લઈ જાય, કારણ કે એમને રસ્તો તો જોયો જ ના હોય ને.
0: એમાં ઓલમોસ્ટ આમાં કેવું હોય છે કે પેરેન્ટ્સ જેવું કે સોશિયલ જેવું હોય છે આમાં, કે એક સાથે રહી શકે છે, કાં તો મોટા ભાઈએ પેરેન્ટ્સ એની સાથે રોકાઈ જતા હોય છે. અને આ સોશિયલ છે, કેવું નહીં કે મારું બચ્ચું છે હું જ મોટું કરીશ કે હું જ ખવડાવીશ,
1: એવી જવાબ
0: હા એ થઈ જાય છે. અને પક્ષી જગતમાં કેવું છે, ખાલી અને શરૂઆતના ઇનિશિયલ સ્ટેજમાં જ ખાલી ફૂડ આપવાનું હોય છે, પછી એ જાતે શિકાર કરતા શીખી જાય, જાતે ખાતા શીખી જાય છે. જેમ કે હમણાં મેં ટીટોડી પર હું કરી રહ્યો છું રિસર્ચ 2-3 મહિનાથી. જ્યારે આપણે અહીંયા ઘોરાડ ઇન્ટ્રોડ્યુસ થયું એ ટાઈમે ટીટોડીના 2 ઈંડા ત્યાં હતા, પછી એમાંથી 2 બચ્ચા આવ્યા જે ટાઈમે આપણે ઘોરાડ ઇન્ટ્રોડ્યુસ કર્યું એ ટાઈમે. તો એમાંથી એક બચ્ચું શિકાર બની ગયું અને એક બચ્ચાને હું કન્ટિન્યુઅસલી 2 મહિનાથી મોટું થતા જઈ રહ્યો છું, બરોબર. તો શરૂઆતના ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે નાનું હતું ત્યારે એની માં જોડે મેં વધારે સમયથી જોયું, અને એ સિવાયથી છે ને એ જાતે જ ખાય છે, અલગ અલગ જગ્યાએ ફરે છે, ખાતું જાય છે, શિકાર શોધતું જાય છે. અને એની મમ્મી જયારે એને વોર્નિંગ આપે ને, એકચ્યુઅલી એનો જે કલર છે એ પહેલેથી એવો નહીં હતો બ્લેક અને એરિયો, એ કેમોફ્લેક થઈ જાય, જે જમીનનો જે કલર છે થોડો હા ભળી જાય, જે કિચડિયા ટાઈપનો કલર હોય એવું. એટલે જેવી એની મધર વોર્નિંગ આપે કોઈ શિકારી પક્ષી કેવું કંઈ આવે, એટલે ફટ લઈને જમીન પર બેસી જાય અને એટલું સરસ કેમોફ્લેક થઈ જાય કે તમને દેખાય જ નહીં. હા અને હા બહુ હોશિયાર થઈ જાય. અને એવું વારે ઘડીએ મેં એનું એ બિહેવિયર જોયું છે, પણ જેમ જેમ મોટું થાય એટલે એનો અને જે ઓરિજિનલ ઉપર જે બ્લેક કલર છે અને જે બીક છે એ દેખાવાનું ચાલુ થઈ જાય છે. પણ એની માં એને ઇનિશિયલ સ્ટેજ પર જ ખવડાવે છે, પછી એને સર્વાઈવલ કરતા શીખવાડે છે કે ભાઈ મારો રોલ પૂરો થઈ ગયો છે, હવે તારે જીવવાનું છે, હવે તારે કેવી રીતના જીવવાનું છે તારે જોવાનું છે.
1: તો પછી આ બધા જે પક્ષીઓ હોય છે, દરેક અલગ અલગ પક્ષીઓ છે, તો બધાનો પક્ષીઓનો ખોરાક એક જ હોય છે કે અલગ અલગ હોય છે? અલગ અલગ પક્ષીઓ અલગ અલગ વસ્તુ ખાય.
0: એકચ્યુઅલી આપણે એવું માનીએ છીએ પક્ષીઓ શાકાહારી હોય છે, પણ એકચ્યુઅલી પક્ષીઓ જે છે એમનો મેઇન ખોરાક આ બધી જીવજંતુઓ જ છે. આપણે એ તો કબૂતરને દાણા નાખીએ છીએ એ જે આપણે આદત પાડી છે, પણ એમનો નેચર ખોરાક નથી. પક્ષીઓનો મેઇન રોલ જે છે એ ઇકોસિસ્ટમની અંદર જે આ બધા જે મચ્છરો છે, કાં તો હમણાં તમે તીડના આક્રમણ સાંભળ્યા હશે, જે યુગો પહેલાથી તમે વાંચો ને તો એનાથી બી તીડના આક્રમણો તમે સાંભળવા મળશે, કે તીડે આક્રમણ કર્યું આખું ખેતર પૂરું કરી નાખ્યું, આખું બનાસકાંઠા વાળો ભાગ બી એ હતો, બરોબર. એટલે બર્ડ્સનું મેઇન કામ આ છે કે તમારે ઇકોસિસ્ટમની અંદરથી આ જે છે એને કંટ્રોલ કરવું. જેમ કે ડ્રેગન ફ્લાય આપણે કદાચ વાણિયા કહેતા હતા, એને એમનું મેઇન કામ હતું જે ઉડતા મચ્છરો છે એને પકડવાનું. હવે જો ડ્રેગન ફ્લાય ઓછા થયા તો મચ્છરોની સંખ્યા વધી ગઈ, ઇકોસિસ્ટમ ડિસબેલેન્સ થઈ ગયું, પછી મેલેરિયા અને ડેન્ગ્યુ ને બધું ફેલાઈ જાય છે. પછી જે બીજા તીડ છે, બીટર્સ ને બધા જે પક્ષીઓ છે મોટાભાગના, એ આ તીડ ને બધું ખાય છે. માની લો કે પક્ષીની સંખ્યા ઘટી ગઈ તો તીડનું એટલી બધી સંખ્યા વધી જશે. અને તીડ કેવી સ્પીસીસ છે, એ નોર્મલ મોડની અંદર એકદમ નોર્મલ હોય, ઓછું ઘાસ ખાય, એનો ખોરાક ઓછો હોય. પણ પછી પેલું પોકેમન ની અંદર કેવું રુદ્ર સ્વરૂપ ધારણ કરે, એક પણ બોલ નાખો એટલે પેલું એકદમ રુદ્ર સ્વરૂપ ધારણ કરે, એકદમ પેલું હિંસક થઈ જાય. જ્યારે એનો એ રૂપ બદલાય છે ને, પછી એને ડબલ ખોરાક જોઈએ, 3 ગણો 4 ગણો, અને રિપ્રોડક્શન એનું સિસ્ટમ એટલી બધી વધી જાય છે કે ના પૂછો વાત. પછી જે ખેતરમાં બેસે 2.5 કલાક 3 કલાકમાં આખું ખેતર પૂરું કરી દે, પછી આગળ વધે, નવા બચ્ચા પેદા કરે, આગળ વધે, વધતા જ જાય. અને એનું સોલ્યુશન આજ સુધી આપણે શોધી શક્યા નથી. લોકો ડીજે વગાડીને ભગાવવાનો પ્રયત્ન કરે છે, કાં તો અમુક ટાઈમે સળગાવવાનો પ્રયત્ન કરે છે, કોઈ બી રીતે ભગાવવાનો પ્રયત્ન કરો, આજ સુધી આપણે એ સોલ્યુશન નહીં લાવી શક્યા કે તીડ જો તમારા ખેતરમાં પડ્યા તો તમે એને કેવી રીતના પાક બચાવી શકો, એનું સોલ્યુશન આજ સુધી નથી. આખું ખેતર સાફ કરી નાખે, આપણે જો એક જ રસ્તો છે,
2: ઝાડ
0: સાફ નાખે. એટલે તમારી જોડે એક જ સોલ્યુશન છે કે પક્ષીઓ બચાવો, અને એનું જે હેબિટેટ રહેશે, પક્ષીઓ વધશે, તો આની સંખ્યા કંટ્રોલમાં આવશે. જે આપણી આહાર શૃંખલા ચાલે છે જે પ્રમાણે, એ પ્રમાણે ચાલે છે. એટલે પક્ષીઓ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે ખરેખર. એ નહીં બચે ને તો આપણું બચવું બી બહુ મુશ્કેલ છે. આપણા થાળીની અંદર રોટલી નહીં આવે. જો નહીં હોય
1: તો 10% જ ખોરાક ખાતા હોય છે ખેતરનો, પણ તીડ વધારે ખાય છે એટલે 10% ભલે ખાય એ ખાવા દેવાનું.
2: નુકસાનકારક જીવો છે એ જ વધારે ખાય છે. પણ તો પછી વિવેકભાઈ આપણે જે કહીએ છીએ કે પક્ષીઓને હવે રાખવા પડે, તો એના માટે વૃક્ષો કે એના નિવાસસ્થાનની પણ જરૂર પડશે ને? તમે નિવાસસ્થાનનો અભ્યાસ કર્યો છે, એમાં નિવાસસ્થાનમાં કયા કયા પ્રકારના વૃક્ષોની જરૂર પડે?
0: અલગ અલગ પક્ષીઓ અલગ અલગ નિવાસસ્થાનમાં રહેતા હોય છે. જેમ કે હાલ આપણે અત્યારે ઉનાળો ચાલે છે, તો ત્યાં ગાંધીનગરની અંદર તમે આ સંત સરોવરની કોતરમાં જાઓ તો બ્લુ ટેલ બીટર આવે છે. આપણે એશિયન ગ્રીન બીટર રૂટીન છે, જે લોકલ અહીંની સ્પીસીસ છે, અને બ્લુ ટેલ બીટર એ માઇગ્રેટ કરીને અહીંયા આવે છે, ખાલી અહીંયા બચ્ચા પેદા કરવા માટે.
2: એટલે એની વાદળી પૂંછડી હોય,
0: વાદળી પૂંછડી હોય એની, અને પેલાની સાઈઝ કરતા થોડા મોટા હોય. એ ઉનાળા દરમિયાન જ આવે છે. અલગ અલગ પક્ષીઓ અલગ અલગ ઋતુની અંદર અહીંયા આવતા હોય છે. એટલે તમારે જો પક્ષીઓ ઉપર વધારે ધ્યાન આપવું હોય કે એનું હેબિટેટ લોસ ના થાય, એમને ખાવા મળી રહે, તો આપણું જે પ્લાન્ટેશન છે એ આપણે થોડું સુધારવું જોઈએ. જેમ કે બધા જે વૃક્ષો છે એ બધી સિઝનની અંદર ફળ નથી આપતા. દરેક વૃક્ષની એક અલગ અલગ ખાસિયત છે, અલગ અલગ સિઝનની અંદર આપે છે. જેમ કે અત્યારે ઉનાળો શરૂ થતા પહેલા તમને જામફળ, સીતાફળ છે એ બધું મળ્યું. અત્યારે ઉનાળો એની પીક ઉપર છે, તો તમારે રાયણ, ફાલસા આ બધા ફળો મળી રહ્યા છે. અને જેવું આ સિઝન જશે, ઉનાળો જશે, ચોમાસું શરૂ થશે, જાંબુ જેવા ફળો તમને આવવાના શરૂ થઈ જશે. તો તમારે જો પક્ષીઓ પર વધારે એમને ફૂડ ચેન ઉપર વધારે ધ્યાન આપવું હોય, એને જે ખોરાક છે કાં તો ફ્રૂટિંગ ઉપર ધ્યાન આપવું હોય, તો તમારે એવા વૃક્ષો વાવવા જોઈએ કે જે બધી સિઝનની અંદર એમના ફળ મળી રહે. બધી પ્રકારના તમારે વૃક્ષો વાવવા જોઈએ. અને જ્યારે ચોમાસા દરમિયાન પક્ષીઓ એટલા માટે અહીંયા આવે છે, કેમકે એમનો મેઇન જે પ્રજનનનો જે ટાઈમ છે કે જે એમને વધારે પોષક તત્વોની જરૂર પડે પ્રેગ્નન્સીના સમયની અંદર, એટલે ચોમાસાના સિઝનની અંદર સૌથી વધારે જીવજંતુઓ તમને જોવા મળશે, ઉડતા જીવજંતુઓને. અને એની અંદર સૌથી વધારે પ્રજાતિઓના જીવડા તમને ગમે ત્યારે જોવા મળશે. મકોડાની સંખ્યા બી એટલી બધી વધારે હશે, ફૂદાની સંખ્યા બી એટલી બધી વધારે હશે. તમે ઘરની અંદર ટ્યુબલાઇટ કરશો તો એની અંદર બી એટલા બધા જીવડા આવી ગયા હશે. એટલે મોટાભાગના પક્ષીઓ એ જે ચોમાસાનો જે સમયગાળો છે એને વધારે પ્રિફર કરતા હોય છે, કેમ કે એને એ ટાઈમે બચ્ચું મોટું કરવા માટે મેક્સિમમ પ્રમાણમાં પ્રોટીનની જરૂર પડે છે. એટલે એ પ્રોટીન એને ચોમાસા દરમિયાન મળી રહે છે, એટલે એ ટાઈમે એ વધારે કરતા હોય છે. અને પ્લાન્ટેશનમાં તમે કીધું એમ કે તમારે અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ જો તમારે એનો એક્ચ્યુઅલ હેબિટેટને તમારે બચાવવો હોય તો.
1: તો ખાસ કેવા વૃક્ષો વાવવાના? એટલે આપણે ત્યાં ઇન્ડિયન વૃક્ષોમાંય પાછા રાજ્ય પ્રમાણે અને રાજ્યમાં પણ પછી ગામ પ્રમાણે, તાલુકા પ્રમાણે જે એની ભાવતી જમીન હોય એવા વૃક્ષો વધારે જરૂરી હોય, તો એમાં કયા કયા વૃક્ષોનો સમાવેશ થાય?
0: વૃક્ષોની અંદર આપણે એક બીજી વસ્તુ એ બી અગત્યની છે કે વૃક્ષોને પણ અમુક ટાઈમની જમીન જ ફળતી હોય છે, બરોબર. જેમ કે અત્યારે તમે કેસુડાની સિઝન ફૂલ ચાલે છે, તો તમે કેશુડ અત્યારે વાવી શકો છો, પણ તમે અરવલ્લી જિલ્લાની અંદર કેવી રીતના જાઓ તમે એ પટ્ટા ઉપર, બરોબર છે, સાબરકાંઠાની અંદર કેવી રીતના અને એના જંગલોમાં જાઓ, તો અત્યારે કેશુડો તમને ભરપૂર પ્રમાણમાં જોવા મળશે. કેમ કે એ એનું એકચ્યુઅલ હેબિટેટ છે, એ જમીન એને બહુ વધારે માફક આવી ગયેલી છે. તમે અહીંયા વાવી તો શકો છો અહીંયા, પણ તમે એકલ દુકલ અલગથી વાવી શકો છો, બરોબર. પછી જેમ કે તમારે ઘરે પ્લાન્ટેશન કરવું છે, તો તમે જાંબુ છે, જામફળ છે, આંબો છે, જેની લોકલ સ્પીસીસ તમે વાવી શકો છો. પછી ગુલમોહર છે, એ ગુલમોહર એકચ્યુઅલી બારની સ્પીસીસ આપણે, દેશી સ્પીસીસ નથી અહીંયા, પણ તો એ તમે વાવી શકો છો, છાંયડો આપે છે અને ઉનાળા દરમિયાન ફૂલ આપે છે. પ્લસ જ્યારે બી તમે આ સાબરકાંઠા જેવા વિસ્તારમાં જાઓ છો જે ખારાશવાળી જમીન છે, બીજા બધા ઝાડ ઝાડમાં સપોર્ટ નથી કરતા, ત્યાં તમે આંબો વાવવા જશો તો એ નહીં ઉગે. પછી આ જે પીલું છે, વરખડો છે, એ બધી જે સ્પીસીસ છે કે જે ત્યાં સર્વાઈવ કરી જાય છે, ઓછા પાણીની અંદર બી સર્વાઈવ કરી જાય છે, જેના મૂળિયા બહુ ઊંડા જાય છે, તમારે એ જગ્યા પર એવી સ્પીસીસ વધારે વાવવી જોઈએ. કેમ કે ઓલરેડી હવે ત્યાં ઝાડની સંખ્યા ઓછી છે, પણ તકલીફ કેવી થાય છે કે એ ધીમા ગ્રોથ કરે છે, પણ લાંબા ટાઈમે તમને બહુ મોટો ફાયદો છે. એટલે જો ડિપાર્ટમેન્ટ તરફથી એને વાવવામાં આવે અને અમુક વર્ષો 5 કે 10 વર્ષ સુધી એનું ધ્યાન આપવામાં આવે, તો આપણે એ જગ્યા કે જે બંજર જમીન આપણે ગણીએ છીએ એવી આપણે હરિયાળી બી બનાવી શકીએ. અને બીજા જે પક્ષીઓ છે, જેમ કે રોઝી સ્ટાલિન છે, તમે શિયાળામાં અલગ અલગ ડિઝાઇનો બનાવતી કાબરો જોઈ હશે, એને બી આ પેલું બહુ ભાવે છે. ને તમે એની બખોલો છે, એની અંદર જે આઉલ્સ છે, ઘુવરની પ્રજાતિઓ છે, એ બખોલોની એનું નેસ્ટિંગ કરતા હોય છે. એટલે તમારે અલગ અલગ વિસ્તાર પ્રમાણે બી એનું પ્લાન્ટેશન કરવું જોઈએ. અને જો તમે સ્પેશિયલી કોઈ વિસ્તારને એવું જ નો સારો હેબિટેટ બનાવવા માંગો છો, તો એ વિસ્તારની અંદર બધા પ્રકારના વૃક્ષ વાવવો જોઈએ, ના કે ખાલી લીમડા કે કોઈ સ્પેસિફિક સ્પીસીસ.
2: વૃક્ષો છે, માનો કે અલગ અલગ તમે કહ્યું કે સ્થાનિક જે તે વિસ્તારને જમીન જેને ભાવતી હોય, શબ્દો આપણે વાપરીએ છીએ ઘણી વખત ગ્રામ વિસ્તારમાં, તો આવા વૃક્ષો ઉગે અને ઉછરે, મોટા થાય, પછી ત્યાં એના પક્ષીઓના સંખ્યા વધવાની શક્યતા વધારે રહે એવા પ્રાણીઓ અને પક્ષીઓ?
0: બહુ જ વધારે રહે છે. કેમ કે પક્ષીઓનું જે મેઇન જે આશરો છે એ વૃક્ષો છે. આમ જોવા જઈએ તો જેમ કે ગાંધીનગર જેવા વિસ્તારમાં મોટાભાગે તમે જૂના પ્રવાહમાં રાયણો બહુ જોવા મળતી હતી, કોઠા જોવા મળતા હતા, ફાલસા જોવા મળતા હતા, અને આંબલીઓ તો બહુ જ જોવા મળતી હતી. પણ જે આંબલી છે એ મોટાભાગે રોડની બે બાજુમાં આપણે વાવતા હતા અને બહુ વિશાળ પ્રમાણમાં હતી. તો જે આઉલની પ્રજાતિ કહીએ આપણે, ઘુવડની પ્રજાતિ, એની બખોલની અંદર જ મોટાભાગે કરતા હતા. પણ રોડ પહોળા કરવાની જરૂર પડી, વસ્તી વધારો થયો, લાંબા રોડની જરૂર છે, ઘરોની જરૂર છે, તો તમારે એને કાપવા પડે. પણ પછી હવે એનો હેબિટેટ તો જતો, એ હવે માળો કરશે ક્યાં, એ જે એને ખાવું છે એ આંબલી એને મળશે ક્યાં. તો હવે એ પ્રશ્ન આવીને એ જ ઉભો રહ્યો છે કે ભાઈ વસ્તીના કારણે તમારે આ બધી વસ્તુ કાપવી પડે છે, તો હવે એ તો જતા રહ્યા છે, તો ભવિષ્યની અંદર હવે એને ફરી તો લાવવા પડશે, ઇન્ટ્રોડ્યુસ તો કરવા જ પડશે. જેમ કે શિંબડો તમને જોવા મળતો હતો પહેલા ગાંધીનગરમાં બહુ સારા પ્રમાણમાં, હા, તમારે ચામડીનો રોગ થયો હોય તો એની છાળ

0: આપણે એને ઔષધિ તરીકે પણ ઉપયોગ કરતા હતા.
1: સાચી વાત.
0: હાલની તારીખમાં નાનું છોકરું જન્મ્યું હોય એને બહુ ગરમી નીકળી હોય તો કેસુડાના પાણીથી આપણે નવડાવવાનું કરીએ છીએ. તો એ બધી સ્પીસીસ જે વિકાસના કારણે કાં તો આપણે વસ્તી વધારાના કારણે જે આપણે કાપવી પડી છે તો એને ફરીથી આપણે રીઇન્ટ્રોડ્યુસ નથી કરી
1: શક્યા.
0: આપણે વાવતા તો જોઈએ છે પણ લીમડા વાવતા આપણે વધારે જોઈએ છે. કાં તો પછી બાવળની એવી સ્પીસીસ છે તો બાવળ તો ગમે ત્યાં થઈ જાય છે, ગાણો બાવળ બી ગમે ત્યાં થઈ જાય છે. તો જે કોતરો વાળો વિસ્તાર છે ત્યાં તમે બાવળો વાવો ને કાં તો એને એને રહેવા બી દો ને તો પણ એ સારી વસ્તુ છે. જેમ કે ફૂલ સુંગળી કાં તો વેબલર્સની જે પ્રજાતિઓ છે જે નાના ને બહુ જ નાના આપણી હથડી કરતા પણ નાના પ્રમાણના પક્ષીઓ હોય છે એ લોકોને બચવા માટે કાંઠાળી જે જગ્યા છે એને વધારે પ્રિફર કરે છે. જેમ કે બોર છે, બોરડી છે, તો જે આપણે ચકલીઓ જે લુપ્ત થઈ રહી છે એ ચકલીઓ એને વધારે પ્રિફર કરતી હતી. અત્યારે બોગલવેલ વાવતા હતા આપણે તો કોઈ બી શિકારી પક્ષી આવે તો એ બોરડીમાં જતી રહે, કાં તો આ બોગલવેલમાં જતી રહે, કાં તો એ બાવળિયામાં જતી રહે. તો એના કારણે એ સર્વાઈવ કરી જતા હતા. એ કાંટાળી જે વૃક્ષો છે, હા વનસ્પતિ છે, જે આપણે એને નક્કામાં સમજીને બી કાઢી દીધા છે ને એ બી એમની માટે તો બહુ મોટું જ કામ કરતા હતા, એને બી સાચવતા હતા. ઇવન હું તો એવું માનું છું કે તમે કોઈ એવી કોઈ જગ્યાએ ગયા છો કે જેને તમે બંજર સમજો છો, પડી ગયેલું વૃક્ષ છે, તો એને બી મારે એવું માનવું છે કે એને ના હટાવવું જોઈએ. કે ભાઈ કોઈ શિકારી પ્રાણી કોઈ બીજા પ્રાણી પાસે પડ્યું છે તો એને સંતાવવા માટે બી એ જગ્યાનો યુઝ કરી લે છે. જેમ કે તેતર તમે કહો છો, ખેતરોમાં આપણે જોવા મળી જાય છે, બરોબર છે. એ તેતરની પ્રજાતિની પાસે ધારો કે કોઈ કૂતરું પડ્યું કાં તો કોઈ બીજું કોઈ શિકારી પ્રાણી કે પક્ષી પડ્યું છે તો એ ભાગીને ફટ લઈને નીચે જતું રહેશે, તો એના સર્વાઈવલ માટે બી ઉપયોગી છે. તો જેટલું બી તમે નેચરને ડિસ્ટર્બ નહીં કરો ને એટલે એને તો આદત છે કે મને કોઈ બીવડાવવા આવશે કે પકડવા આવશે તો આની પાસે જતો રહીશ. એટલે પક્ષીઓને બી એવી આદત હતી પહેલેથી. તો તમારે હેબિટેટ બચાવવાની બી જરૂર છે, કાં તો હવે નવો હેબિટેટ ક્રિએટ કરવાની જરૂર છે. જે જગ્યા આપણે બહુ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાના નથી ને પડી રહી છે, તો મારે એવું માનવું છે કે ત્યાં એવા નવો હેબિટેટ ઉભો કરવો જોઈએ.
2: વિવેકભાઈ, આપણે અગાઉ વાત કરી કે આ પક્ષી ગણતરીમાં ખાસું જોડાયેલા હતા અને હજી પણ એ બધું કામ અત્યારે કરી જ રહ્યા છો. તો સામાન્ય નાગરિક તરીકે, ધારો કે હું છું કે તરુભાઈ છે કે કોઈ પણ વ્યક્તિ, ઘર આંગણે રહેતું પક્ષી હોય એની ગણતરી કરવી હોય અથવા તો આમાં જોડાવું હોય તો એને કેવી રીતે આમાં યોગદાન આપી શકે?
0: પક્ષી ગણતરી લેવું જરૂરી નથી કે તમારે કોઈ સેન્સસની અંદર ભાગ લો, એ ગણતરી થઈ એ જ ગણતરીનો ઉપયોગ થઈ રહ્યો છે. માની લો કે આપણે દીપડા ગણતરી અંદર જઈએ છીએ તો એવું નથી હોતું કે એ દિવસે અમે જે દીપડા જોયા એટલા જ દીપડા અવેલેબલ છે, એવું બી બને કે એ ના બી હોય. તો ગણતરી નોર્મલી આખું વર્ષ ચાલતી હોય છે, ડેટા કલેક્શન બી આખું વર્ષ ચાલતા હોય છે. પહેલાં કેવું હતું કે નોટ ઉપર રહેતો હતો અને આપણે ઓફિશિયલી ડેટા આપતા હતા, પણ હવે ઈ બર્ડ કરીને એક એપ્લિકેશન છે કે જેની અંદર તમે ડેટા એક ચેકલિસ્ટ બનાવવાની, તમારું એકાઉન્ટ ક્રિએટ કરો, ચેકલિસ્ટ બનાવો, તમે જેમ જેમ ચાલો એમ એમ એનો રૂટ બનતો જશે. તમે તમે આ જગ્યાથી આ જગ્યા પર ચાલતા ચાલતા ગયા છો, જીપીએસ લોકેશન એનું થશે, અને તમે જે સ્પીસીસ જોવો એનું ઇંગ્લિશ નામ તમને ખબર હોવી જોઈએ. ના ખબર હોય તો ગૂગલ કરી લેવાનું કે ભાઈ આનું ઇંગ્લિશ નામ શું છે, તોય ના ખબર પડે તો એનો ફોટો ક્લિક કરી લેવાનો, ગૂગલ નેસમાં તમે સર્ચ કરશો તો તમને ખબર પડશે કે આ નામ એ જ છે. કાં તો કોઈ એક એક્સપર્ટના હાથ નીચે રહેવું કે એને તમે આઈડી માટે મોકલી શકો. હાલની તારીખમાં બી મારી 300-350 સ્પીસીસ છે, પણ તોય મને ઘણીવાર કન્ફ્યુઝ થાય છે કે આ સ્પીસીસ એ જ છે. કેમ કે બર્ડની અંદર જ્યારે એની સિઝન આવે ત્યારે એનો કલર અલગ હોય, અને જ્યારે નોન બ્રિડિંગ સિઝન હોય ત્યારે એનો કલર અલગ હોય, તો આઈડી કરવામાં તમને ઘણી તકલીફ થાય. તો એક માણસ એવો રાખવો તમારે જોઈએ કે જે તમને આઈડી કરી આપે, અને જેમ જેમ તમે ચાલો એમ ચેકલિસ્ટમાં ડેટા નાખતો રહેવાનો. આ વર્લ્ડ લેવલ ઉપર એનો ડેટા રહે છે, કોઈ બી વ્યક્તિ જોઈ શકે છે, અને સાયન્ટિફિક રિસર્ચ માટે યુઝ થાય છે. જ્યારે કોઈ સ્પીસીસ ઓછી થવા લાગે તો આ ડેટા બેઝ પરથી જ આપણે નક્કી કરીએ છીએ કે આને અભયારણ્ય બનાવી દેવું જોઈએ, કાં તો આ સ્પીસીસ શેડ્યુલ 1 આવશે, 2 આવશે, કે કેટલું સંરક્ષણ આપશું, એ આ રક્ષિત વિષય એ આ ડેટા આની માટે બહુ જ જરૂરી છે. અને જેટલા મેક્સિમમ લોકો આમાં જેટલા કવર થશે ને એટલો મેક્સિમમ ડેટા મળશે, અને આપણે કન્ઝર્વેશનમાં વધારે આને યોગદાન આપી શકશું.
3: તમે બહુ સાચી વાત કરી. એના તો પ્રકૃતિને પર્યાવરણના રક્ષણ માટે હવે આપ શું સંદેશ આપશો?
0: અને એક કન્ઝર્વેશન માટે હું તમને એ જ કહેવા માંગીશ કે હાલ આપણે હવે એ લેવલ પર પહોંચી ગયા છીએ કે એક બે લોકો કે એક બે એનજીઓ કે એનાથી આ હવે પાછું પડે એવું લાગતું નથી, જે ક્લાઇમેટની આટલી બધી અસર થઈ રહી છે મોટી. અને એક રિસર્ચ પ્રમાણે આપણી જોડે 2030 સુધીનો જ સમય છે જો આપણે પાછા વળવું હોય તો. આપણી ગઈ પેઢી જે ગઈ એને આપણને કૂવામાંય પાણી આપી ગયા, તળાવમાંય પાણી આપી ગયા, નદીમાંય પાણી આપી ગયા. આપણે આવડે આપણી આવનારી પેઢીને ખાલી બોટલમાં જ પાણી આપી શકીએ એવી પરિસ્થિતિમાં છીએ,
3: અને
0: એ કદાચ નહીં મળે એવી પરિસ્થિતિમાં છે. જેમ કે લાનીના વાળી ઇફેક્ટ ચાલે છે જેની અંદર દરિયાની સપાટીનું જે છે એનું 2% ટેમ્પરેચર વધી જાય. 2% એટલે આપણને લાગે શું 2%, પણ દરિયાની અંદર 2% એટલે આટલો મોટો દરિયો જ્યારે 2% હીટ મારે એટલે ત્યાં ગરમી વધી જાય, બાષ્પીભવન થાય, અને તકલીફ કેવી થાય. એ જે વરસાદ છે દરિયામાં જ પડી જાય છે, તો જમીન ઉપર એ વરસાદ આવતો નથી. તમે હમણાં કદાચ આગાહી સાંભળી હોય તો આ વર્ષે આગાહી એવી થઈ છે કે વરસાદ પડશે, છૂટો છવાયો પડશે, અલગ અલગ વિસ્તારમાં પડશે.

0: અને વારાફરતી અલગ અલગ વિસ્તારમાં પડશે.
1: અને ઘણી જગ્યાએ તો 150 વર્ષમાં જે નથી બન્યું એવું બનવાની શક્યતા છે,
0: એવી શક્યતાઓ છે.
1: દુષ્કાળની સ્થિતિ જે ઉભી થશે એવી ઉભી થશે.
0: હા, એટલે આપણે હાલ કન્ઝર્વેશન માટે એટલા માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ, કેમ કે જો આ સમય અત્યાર સુધી આવી ગયો છે, આપણી આવનારી પેઢીને હાથમાં હવે કશું નથી, જે છે આપણા હાથમાં જ છે. એટલે કન્ઝર્વેશન માટે દરેક વ્યક્તિએ આગળ આવવું જ પડશે. તમે અને પ્લાન્ટેશન સિવાય આપણી જોડે બીજો કોઈ રસ્તો નથી. વરસાદ લાવો છે કાં તો વોટર લેવલ ડાઉન, જેમ કે બેંગ્લોરની અંદર હમણાં ક્રાઇસિસ થઈ ગઈ, જમીન નીચે જ પાણી નથી. ગાંધીનગર જેવી સિટી છે એ બી હમણાં વોટર ક્રાઇસિસની નીચે છે. ગાંધીનગર જેવી ગિફ્ટ સિટી હમણાં ટોપ 10માં હતી એક્યુઆઈની અંદર, હાઈ એક્યુઆઈની અંદર. એટલે આપણા ઘર સુધી તો હવે આપણે આવી ગયા છીએ કે આપણે હવે કન્ઝર્વેશનની ખરેખર જરૂર છે. એક બે લોકોથી કે સરકારથી આ વસ્તુ નહીં થાય. દરેક વ્યક્તિએ પોતાનાથી જેટલું થાય જે થાય એ પ્રયત્ન કરવો પડશે. અને પ્લાન્ટેશન સિવાય તમારે જો બીજો કોઈ રસ્તો નથી. અને પ્લાન્ટેશનમાં બી કેવું કે આજે તમે પ્લાન્ટેશન કરશો કાલે ઝાડ મોટું નહીં થઈ જાય, એની માટે બી તમારે વર્ષો લાગશે. એટલે એક મિયાવાકી કરીને પદ્ધતિ છે જેમાં જોડે જોડે ઝાડ વાવવામાં આવે છે, કોકોપીટને છાણિયું ખાતર ને બધું મિક્સ કરીએ છીએ, એની અંદર જે 15 વર્ષમાં જે ઝાડ મોટું થાય ને એટલું 3 વર્ષની અંદર જ થઈ જાય છે. આવી બધી પદ્ધતિઓ તમારે એપ્લાય કરવી પડશે. અને એમાં મેં તમને કીધું એમ કે અલગ અલગ પ્રજાતિના વૃક્ષો આપણને વાવવા પડશે તો આપણે પક્ષીઓને બચાવી શકશું. પક્ષીઓ એટલા માટે બચાવવાના કે તીડ વધી ના જાય. તીડ વધી ગયા તો તમારા થાળીમાં ખાવાનું નહીં આવે, અને આ ફિક્સ છે. વોટર લેવલ ડાઉન થઈ રહ્યું છે, એને ઉપર લાવવા માટે વૃક્ષો જરૂરી છે. અને એ તમે આજે વૃક્ષ વાવશો તો એના ફળ તમને 5 વર્ષ પછી મળશે. અને થોડા વર્ષો રહ્યા છે, દરેકે જાગૃત થવું પડશે. જો હવે જાગૃત નહીં થયા તો આવનારી પેઢીને તમે મોઢું નહીં બતાવી શકો. તમે એને કેન્સર આપી રહ્યા છો, પાણીની અંદર પ્લાસ્ટિકના આવી જ ગયા છે, તમે હાલ એને કેન્સર આપશો જ. એક્યુઆઈ 100 એવરેજ થઈ ગયું છે, લંગ્સ કેન્સરના પ્રમાણ વધી રહ્યા છે. આથી 15 વર્ષ પછી દર 2માંથી 1 વ્યક્તિને કદાચ કેન્સર હશે લંગ્સનું, એક્યુઆઈના કારણે. પ્લાસ્ટિક દરેક પાણીની અંદર છે, એ કેન્સરના શક્યતાઓ હશે. આપણે આપણી મેડિકલ સુવિધાઓ એટલી હદ સુધી લઈ ગયા કે આપણે એવરેજ 60 વર્ષ સુધીનું આયુષ્ય હતું, પણ હવે જે આવનારા દિવસો આવી રહ્યા છે તમારે છોકરાને 40 વર્ષ કરવા બી અઘરા થઈ જશે. તો હવે દરેકે પ્રતિબદ્ધ થવું પડશે, દરેકે આગળ આવવું પડશે, અને દરેકે કન્ઝર્વેશન માટે તો એક્ટિવ થવું જ પડશે. એ મારો છેલ્લો સંદેશ છે.
2: ખૂબ સરસ માહિતી આપી, ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, ધન્યવાદ.
0: નમસ્કાર, ધન્યવાદ.
1: ખૂબ સરસ માહિતી મળી વિવેકભાઈ, અને સંદેશ પણ મળ્યો. ધન્યવાદ.
2: મિત્રો, તમારા વિસ્તારના પશુ પક્ષીઓને માફક આવે એવા વૃક્ષો જ આ વખતે વાવજો,
1: જેથી સૌને તેનો ફાયદો થાય.
2: હા,
1: તો તમારા વિસ્તારના સ્થાનિક વૃક્ષો અને પશુ પક્ષીઓની યાદી તૈયાર કરી અમને મોકલો.
2: અમે તમારા નામ સાથે બીજા બધાને પણ જણાવીશું.
1: બિલકુલ, એ માટે નંબર તો જાણો છો,
2: 94-276-0-65-96. અને આવતીકાલે પત્ર લખવા સરનામું પણ જાણો છો જ,
1: હરિયાળું ગુજરાત,
2: ગીર ફાઉન્ડેશન,
1: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
2: પોસ્ટ ઓફિસ સેક્ટર 7, ગાંધીનગર.
1: મિત્રો, આવતા રવિવારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી વાત સાંભળીશું,
2: એટલે હરિયાળું ગુજરાત લઈ ફરી મળીશું 7 જૂન 2026 રાત્રે 8 વાગે.
1: ત્યાં સુધી તમારી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

356.6 મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે 8:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સૌપ્રથમ માણીએ ગીત શ્યામલ મુનશીના સ્વરમાં, સાથે રચના છે રમેશ પારેખની

શું તમે તૈયાર થઈ છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા.

0: બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સાંભળીએ હવે આરતી મુનશીના સ્વરમાં ગીત, રચના છે તુષાર શુક્લની.